નમસ્કાર શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર. આપનું સ્વાગત છે કોમ્યુનિટી રેડિયો સ્ટેશન ગવર્ન બાય બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ પાલનપુર પર. સવારની સભામાં આપણે ભક્તિ સંગીત, ગુજરાતી ગીતો, આજની વાર્તા અને હેલ્થ ટિપ્સ વિશે માહિતી મેળવીશું. સાથે સાથે શૈક્ષણિક સંકુલો અને જ્ઞાનની વાતો કરીશું. બપોરની સભામાં આપણે મનોરંજનની સાથે સાથે મહિલા પ્રધાન અને બાળકોના મનગમતા કાર્યક્રમો પીરસીશું. સાંજે સભામાં આપણે કૃષિ જગત, યુવા જગત, શહેરની વાતની સાથે યુવા હૈયાઓની વાત કરીશું અને આપનું મનોરંજન 90.4 FM રેડિયો પાલનપુર પર આમ અવિરતપણે ચાલતું રહેશે.

ગુડ મોર્નિંગ પાલનપુર. આપ સૌનો દિવસ મંગલમય રહે તેવી શુભેચ્છાઓની સાથે આપણે શરૂઆત કરીએ ભક્તિ સંગીત થી, સર્જનહારની આરાધના થી. તો સાંભળતા રહો, ખુશ રહો, મસ્ત રહો રેડિયો પાલનપુર ની સાથે 90.4 FM.

0: આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોયે છે, રીલ્સ જોયે છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ. પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડીયો સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર, 95-12-96-88 પર વોટ્સએપ કરીને, કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: તમારી પાસે છે સુંદર મજાની કવિતાઓ, ગઝલ કે શેર, શાયરી,
1: અથવા તો તમે કઈક લખતા હોય સાહિત્ય, સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
0: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
1: રેડિયો પાલનપુર. તમે સારું લખો છો તો અમને મોકલાવી શકો છો, અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો. પરંતુ હા, એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે અમારા રેડિયો પાલનપુર ના વોટ્સઅપ નંબર પર 9512966888 પર.
0: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો.

વસ્તી ગણતરીના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.

વસ્તી ગણતરીના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.

0: આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોયે છે, રીલ્સ જોયે છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ. પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર અવાજ રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડીયો સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

વસ્તી ગણતરીના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-99-66-88. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું, 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-99-66-88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: નમસ્કાર શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન. આપણા શહેરની અંદર આપની ઓળખ સમા એવા આપણા આ રેડિયો સ્ટેશન પર કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ દ્વારા સંચાલિત કરવામાં આવે છે અને વિવિધ કોમ્યુનિટીઝનું પ્રતિનિધિત્વ પણ આ પ્લેટફોર્મ પરથી રજૂ થશે. આપણા જીવનની અંદર ગીતા એ બહુ જ અમૂલ્ય ગ્રંથ તરીકે આપણે આલેખીએ છીએ, પરંતુ આ ગીતાને સુંદર અને સરળ ભાષામાં સમજવી એ ખૂબ જ જરૂરી છે. આ માટે આપણા શહેરનું અનેરું અને આગવી ઓળખ ધરાવતા એવું વ્યક્તિત્વ એ આપણી પાસે ઉપલબ્ધ છે, માનનીય ડોક્ટર શ્રી ગિરીશભાઈ ઠાકર, ગુજરાત ગૌરવ પુરસ્કાર વિજેતા અને સંસ્કૃતના વિદ્વાન એવા ડોક્ટર ગિરીશભાઈ ઠાકર આપણને ગીતા વિશે ગીતા અમૃતમાં રસપાન કરાવશે. તો આજના અંકમાં આપણે ડોક્ટર ગિરીશભાઈ ઠાકર પાસેથી ગીતા અમૃતનું રસપાન કરીશું. યાદ રાખજો, આપના પ્રતિભાવ ફેસબુક પેજ 90.4 રેડિયો પાલનપુર પર અચૂકપણે મોકલજો. આપણા શહેરની આપણી ઓળખ સાંભળતા રહો, મસ્ત રહો 90.4 FM રેડિયો પાલનપુર પર.
1: ગીતા અમૃતના રસનું રસાસ્વાદન કરતા કરતા આપણે છેલ્લે ભગવદ્ ગીતાના ચોથા અંકના 8મા શ્લોક સુધી આજે વિભાગ ચાલે છે, પ્રકરણ ચાલે છે, તે અવતારવાદનું છે. ભગવાને અર્જુનને કહ્યું કે મારા અને તારા અનેકો જન્મો વ્યતીત થઈ ગયા છે, જેમાંથી તને ખબર નથી ને મને ખબર છે. શા માટે હું અવતાર ધારણ કરું છું અને ક્યારે ક્યારે અવતાર ધારણ કરું છું, ક્યારે ક્યારે સંભવામી હું પ્રગટ થઉં છું, મારી જાતને પ્રગટ કરું છું, નિરાકારમાંથી સાકારમાં લાવું છું, એવું ક્યારે બને છે? આખી અવતારોની વાત છે. આ અવતારવાદને જુદા જુદા વિદ્વાનોએ જુદી જુદી રીતે અત્યંત ગંભીરતાથી અને ગહનતાથી એના વિશે વિચાર કર્યો છે. આપણે વિચારી રહ્યા છીએ, એ સાવ સામાન્ય માણસ જેને સામાન્ય રીતે સમજી શકે એ રીતે ગીતાનો સીધો અનુવાદ કરીને આપણે એને સમજવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. છેલ્લે કૃષ્ણે એમ કહ્યું કે હું ભાઈ શા માટે અવતાર ધારણ કરું, મારે જરૂર શું છે? આગળ પણ કહ્યું હતું કે મારે જરૂર શું છે, લોકસંગ્રહની વાત કરતી વખતે કહ્યું હતું. અહીંયા કહે છે કે જે આખું સમસ્ત બ્રહ્માંડનું ધર્મચક્ર ચાલે છે એની અંદર ક્યાંક કંઈક ક્ષતિ આવે ત્યારે આત્માનમ સર્જામ્યહમ, ત્યારે હું મારી જાતનું સર્જન કરું છું. કેમ? તો કે પરિત્રાણાય સાધુનામ, વિનાશાય દુષ્કૃતામ, ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામી યુગે યુગે. આ વાત આપણને છેલ્લે કરતા હતા. સાધુઓનું પરિત્રાણ કરવા માટે, સાધુઓનું રક્ષણ કરવા માટે, સાધુઓને કષ્ટ ન પડે એ પ્રકારનું વાતાવરણ ઊભું કરવા માટે એને અવરોધરૂપ બનતા જે તત્વો છે દુષ્કૃતામ, તો સાધુતાને અવરોધરૂપ બનનારા જે તત્વો છે એના માટે આપણે સાદી સમજણ માટે શબ્દ વાપર્યો પાપી. એ કે બહુ પાપ કરતા હોય એવું જરૂરી નથી, સાધુઓના વર્તનને વિઘ્નરૂપ બનનારા સારા તત્વો હોઈ શકે, કેટલીક સારી વાતો હોય પણ અવરોધરૂપ બનતી હોય. તો આ સાધુતાને અવરોધરૂપ બનનારા જે તત્વો છે એને આપણે દુષ્કૃતામ શબ્દ વાપરીએ એનો નાશ કરવા માટે.

આ બે થાય એટલે પછી આપ મેળે ધર્મ સંસ્થાપનાર્થાય, ધર્મનું સંસ્થાપન થઈ જાય. ધર્મમાં ક્ષોભ આવ્યો તો એ ક્ષોભ પાછો સરખો થઈ જાય. શાંત જળ હોય એની અંદર એક કાંકરી આપણે નાખીએ એટલે એની અંદર વમળો શરૂ થઈ જાય. વમળ ચાલતું ચાલતું ચાલતું ચાલતું ચાલતું કિનારે આવે ને પૂરું થઈ જાય ને ફરી પાછું હતું એમનું એમ થઈ જાય. તો ફરી પાછું એમનું એમ કરવું એ મારું કામ. ધર્મ સંસ્થાપનાર્થાય, ધર્મનું સંસ્થાપન કરવા માટે. સંપ્રદાયનું નહીં, વિચારધારાઓનું નહીં, સમગ્ર બ્રહ્માંડનું જે ચક્ર ચાલે છે એ ચક્રનું ફરી પાછું સમ્યક સંસ્થાપન થઈ જાય ને બધું વ્યવસ્થિત ચાલે. ખરી વાત તો એ છે કે આમ કહીને આપણને એમ કહેવામાં આવ્યું કે આ મારું કામ છે, મારું કામ આ છે, રથ ચલાવવો એ મારું કામ નથી, વૃત્રાસુરને મારવો એ મારું કામ નથી, ગાયોને ગોધણને લઈને જંગલમાં જવું એ મારું કામ નથી, મારું કામ છે ધર્મ સંસ્થાપનાર્થાય, એ મારું કામ છે. દરેક માણસ ઈશ્વરનો અંશ તો છે જ, જો એ આ કામ કરે તો એ ઈશ્વર જ છે, પછી અંશ ના રહ્યો. એટલે આ કહીને કૃષ્ણે આ કહ્યું છે કે તમે પણ ઈશ્વર થઈ શકો છો, તમે પણ પૂર્ણ પરમાત્મા થઈ શકો જો આ કામ જે મારું કામ છે તમે કરો. અને તમે ન કરતા તો તમારું રૂપ લઈને મારે આવવું પડે, મનુષ્યનું રૂપ લઈને આવવું પડે કે જે કોઈ રૂપ લેવાની જરૂર પડે તે રૂપ લઈને આવવું પડે, સાકાર બનવું પડે. આ સાકારત્વ એ તો પરમ તત્વ છે, એની અંદર આવાગમનશીલતા તો છે જ નહીં, એ તો પરમ તત્વ છે. એને કામ જે કરવાનું છે તે આ ધર્મને સતત નિરંતર ક્ષોભ રહિત ચાલુ રાખવાનું કામ છે. એ કામ કોણ કરે? મનુષ્યનું રૂપ ધારણ કરીને કાં તો ઈશ્વરે કરવો પડે ને નહીં તો તમે જો કરો તો તમે મનુષ્ય હોવા છતાં ઈશ્વર છો. પરિત્રાણાય સાધુનામ વિનાશાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય. ત્રણ જ વાત, બીજી ચોથી વાત જ નથી. અને આ ત્રણ કામ જે કરે છે એ ઈશ્વર તુલ્ય છે. તો એ કહે છે કે આટલા માટે થઈને મારે અવતરણ કરવું પડે છે, નિરાકારમાંથી સાકાર રૂપ ધારણ કરવું પડે છે, અથવા જે કઈ તમે સમજી શકો એ રીતે મારે આવવું બોલવું બેસવું ઉઠવું પડે છે, એ મારું કામ છે. આજે મારું કર્મ, આજે મારું સ્વરૂપ એ સામાન્ય માણસને ના સમજી શકાતું હોય, એટલા માટે એ દિવ્ય કહેવાય. જન્મ કર્મ ચ મે દિવ્યમ એવમ યો વેત્તિ તત્વતઃ. નવમા શ્લોકમાં કહે છે કે આ જન્મ આ કર્મ એ દિવ્ય છે. દિવ્ય છે એટલે અલૌકિક છે. તમે જે નથી સમજતા તે છે, તે દિવ્ય, પ્રકાશમાન, તેજસ્વી, દેદીપ્યમાન, એ આ મારું કર્મ છે. કેવળ પ્રકાશ સ્વરૂપ જ્ઞાન એ પ્રકાશ સ્વરૂપ છે. મારું સ્વરૂપ પણ આ રીતે જ્ઞાન સ્વરૂપ છે. જન્મ કર્મ ચ મે દિવ્યમ એવમ યો વેત્તિ, જે આ જાણી લે એક વખત એ પછી ત્યક્ત્વા દેહમ પુનર્જન્મ નૈતિ મામેતિ સોર્જુન, એ સીધો મને પ્રાપ્ત કરી જાય છે. એને પોતે જે શરીર ધારણ કરીને આવ્યો છે અને કર્મ કર્યા છે એની અંદરથી એ સીધે સીધો મુક્ત, પછી એને ફરતી પૃથ્વી ઉપર પેલા સંસરણ કરવાની જરૂર નહીં. પુનરપિ જનનમ પુનરપિ મરણમ પુનરપિ જનની જઠરે શયનમ, એવા જે આખો સંસાર પેલો છે એની અંદરથી મુક્ત થઈ જાય. કારણ કે પરમાત્મા તત્વ છે, એ જ સચ્ચિદાનંદ સ્વરૂપ છે, એ જ સર્વશક્તિમાન છે, એ જ અવિનાશી છે, એ જ અજ છે.

અને આ જીવોની જે પરમ ગતિ છે એનો આશ્રય છે. અને આ ધર્મને જાળવી રાખવા માટે પોતાની યોગ માયાથી પોતે જરૂર પડે તો સગુણ રૂપ ધારણ કરે છે. એ વાત જે માણસ સમજે એ માણસ પોતે પણ એવો જ થઈ જાય. શિવો ભૂતવા શિવમ યજેત, દેવો ભૂતવા દેવમ યજેત, એ પણ એવો થઈ જાય. અને જો એ પોતે પણ એવો થઈ જાય તો પછી એને સંસારની અંદર હોવા છતાં શેની આસક્તિ રહી? કશાની આસક્તિ ના રહી. અને કશાની આસક્તિ ના રહી માટે એને કશાનું બંધન ના રહ્યું. તો જે વ્યક્તિ, જે માણસ મારા આ સ્વરૂપને જાણે છે, અવતારવાદનો મૂળભૂત હેતુ, અવતારવાદનું મૂળભૂત તત્વ, અવતારવાદનું મૂળભૂત જ્ઞાન જે માણસ સમજે, એ માણસ આપણે આગલા શ્લોકમાં કહ્યું એમ પરિત્રાણાય સાધુ નામ, એ પણ એમ કરશે એટલે એ પણ ઈશ્વરત્વને પ્રાપ્ત કરી જશે આપ મેળે વિના પ્રયત્ને. એ માણસે પછી ફરી સંસારમાં આવવાની જરૂર નથી. એનો અર્થ એ થયો કે મામેતિ શબ્દ વાપરે છે, મને પ્રાપ્ત કરી લે છે, ઈશ્વરત્વને પ્રાપ્ત કરી લે છે એ માણસ, જે માણસ ઈશ્વરના આ સ્વરૂપને જાણે છે. ચતુર્ભુજ સ્વરૂપને જાણવાની વાત નથી આ. આ ચતુર્ભુજ સ્વરૂપથી વિપરીત એની અંદર રહેલું જે સાતત્વ સાતત્ય છે, જે અવિનાશીપણું છે, જે તત્વ છે, એ તત્વને જે જાણે છે તેણે પુનર્જન્મના ફેરાઓમાંથી મુક્તિ મળી જાય છે, આપ મેળે મુક્તિ મળી જાય છે. પણ આ જાણવું અને જાણવા જાણ્યા પછી એને જીવનમાં ઉતારવું, પછી કશું કરવાનું રહેતું જ નથી. પછી એ જીવતો હોય તોય મુક્ત છે. યે યથા મામ પ્રપદ્યંતે તાં તથૈવ ભજામ્યહમ. જે લોકો જે રીતે મારું શરણું લે એને હું એ રીતે દેખાઉં. જે સ્વરૂપે મને ભજે એ સ્વરૂપે હું એને ભજું. આપણે ઈશ્વરનું ભજન કરીએ એમ નહીં, ઈશ્વર આપણું ભજન કરે. યે યથા મામ પ્રપદ્યંતે તાં તથૈવ ભજામ્યહમ. તેમને હું તે જ રીતે ભજું છું. શબરી હોય તે બોર ખવડાવતી વખતે રામને હું મીઠામાં મીઠા ફળ જમાડું એમ કરીને પોતાનું બધું ભૂલી જાય કે આ એઠું કહેવાય ના ના. જો મારો હેતુ જે છે ભક્તિનો કયો છે કે મારું ઉત્તમ જે છે હું એને આપું, તો એ શબરીને ઉત્તમ બનાવી દેશે. યે યથા મામ પ્રપદ્યંતે તાં તથૈવ ભજામ્યહમ. એ મને જે રીતે ભજશે હું એને એ રીતે ભજીશ. જે રીતે એ મારું શરણું લેશે એ રીતે હું એને મારા શરણમાં લઈશ. યે યથા મામ પ્રપદ્યંતે તાં તથૈવ ભજામ્યહમ. તેને હું એ જ રીતે ભજું છું. મમ વર્તમાન અનુવર્તંતે મનુષ્ય પાર્થ સર્વશઃ. કારણ કે જે લોકો જે અર્થમાં મારું આ રીતે ભજન કરે છે, યજન કરે છે, એ લોકો શું કરે છે? મારા માર્ગનું અનુસરણ કરે છે. મારો માર્ગ બે અર્થમાં, મમ વર્તમાં, મમ એટલે મારો, વર્તમાં એટલે રસ્તો. મારો રસ્તો એટલે બે અર્થમાં મને પામવાનો રસ્તો. આમ ચાલશો તો તમે આખરે આમ જગ્યાએ પહોંચશો. તો મને પામવાનો રસ્તો જે છે, હું જ્યાં છું ત્યાં સુધી એ ચાલ્યા કરે, મને પામી જાય. આ એક વાત થઈ મમ વર્તમાની. અને બીજી થાય હું જે રસ્તે ચાલ્યો તે મારો રસ્તો, એના ઉપર તમે ચાલો. મમ વર્તમાન અનુવર્તન તે એનું અનુવર્તન
બધા લોકો સારી રીતે કરતા હોય છે અને એ કરતા હોય છે તો જે રીતે એ કરતા હોય છે તેને

તે રીતે હું ફળ આપું છું, મને પ્રાપ્ત કરે પણ શબરીની જેમ પણ પ્રાપ્ત કરે, દ્રૌપદીની જેમ પણ પ્રાપ્ત કરે. મમ વર્તમાં અનુવર્તનતે, મારા વર્તમાં મારા રસ્તાનું અનુવર્તન કરે. બાકી તો આપણે શું કરીએ છીએ, જુદા જુદા દેવોનું યજન કરતી વખતે

જે લોકો પૂજા પાઠ કર્મ વગેરે કરાવતા હોય દેવો, તો એ દેવોનું યજન કરાવે. નવ ગ્રહો, નવે ગ્રહોની આ ગતિ છે ને, નવે ગ્રહો આ રીતે આપણને ફળ આપે છે, તો એનું પૂજન કરો, ગ્રહ મખ કરો. જે ફળ જોઈતું હશે એ આપશે. દશરથ ને ત્યાં દીકરો નથી, તો પુત્ર કામેષ્ઠી યજ્ઞ કર્યો, એને પુત્ર મળ્યો. હવે એના ભાગ્યના કર્મ કઈક વિશેષ કે એને રામપુત્ર થઈને આવ્યો, એ વાત જુદી છે. પણ આ તો ફળ સહેલાઈથી મળે છે. તમારે જે ફળ મેળવવું છે એ ફળ લેવા માટે તમે તમારે નારિયેળ જોઈએ છે તો નારિયેળી ઉપર ચડ્યા, તમારે કેરી જોઈએ છે તો આંબા ઉપર ગયા. જે દેવનું તમે પૂજન કરો તે દેવ પોતાની પાસે જે શક્તિઓ છે એનાથી એ પરિણામ આપશે. એમની શક્તિઓ મર્યાદિત છે. જો દેવ અને અવતાર બેને જુદા કરી નાખ્યા, આપણે ઉપાસના કરીએ છીએ, યજન કર્મ કરીએ છીએ, આ બધા કર્મ કરતી વખતે આપણી સામે પેલો દેવ છે, એ દેવ કયા ફળ માટે આપણે યજન કરીએ છીએ એનો દેવ છે એવું આપણે માનીને ચાલીએ છીએ. વૈભવ લક્ષ્મીનું પૂજન કરો તો ઘરમાં લક્ષ્મીજી પધારશે, ધન સંપત્તિ આવશે, ભૂત પિશાચ નિકટ નહીં આવે. મહાવીર જબ નામ સુનાવે, ભૂત પિશાચની ડર લાગે છે? મહાવીર જબ નામ સુનાવે. તો તમે આ જુદા જુદા પાર્થિવ દેવો પૃથ્વી ઉપર અને એ પછી એનાથી ઉપરના તત્વના દેવો પણ છે, એ જે દેવો છે જેને આપણે દેવ કહીએ છીએ એ પણ એક ક્રમ છે. તમારાથી જેમની પાસે અનેક શક્તિઓ વધારે છે એવું એક તત્વ છે, એક શ્રેણી છે. આ શ્રેણીના દેવોને તમે ભજો તે દેવ તેનું ફળ આપશે. દેવાન દેવ યજો યાંતિ મદભક્તાના યાંતિ મામપી. એટલે કે છે કે કાંક્ષંત કર્મણામ સિદ્ધિમ યજંત ઇહ દેવતાઃ ક્ષિપ્રમ હિમાનુષે લોકે સિદ્ધિર્ભવતિ કર્મજા. કર્મ કરીએ, આવા કર્મ કરીએ, ઉપાસનાદિ કર્મો કરીએ, યજન યાજનાદિ કર્મો કરીએ, ચોક્કસ ફળને ધ્યાનમાં રાખીને જે કર્મો કરીએ તો પૃથ્વી ઉપર એના પરિણામો તમને મળશે અને સહેલાઈથી મળશે. એના માટે બહુ મોટી મુશ્કેલી નહીં કરવી પડે. તો માણસો શું કરે છે, આપણે બધા શું કરીએ છીએ, જીવનમાં અનેક પ્રકારના દુઃખો, વિઘ્નો, તકલીફો, કષ્ટો આયા કરે, અને જ્યારે જે વિઘ્ન, જે કર્મ, જે કંઈ આપણને પીડાકારક છે તે આવે એટલે આપણે તે દેવનું યજન શરૂ કરી દઈએ. મણા ફેરવવા માંડીએ, હોમ હવન કરવા માંડીએ, પૂજન કરવા માંડીએ, ધૂપ દીપ નૈવેદ્ય કરવા માંડીએ, આ બધા જે કર્મો કરીએ છીએ એનું ફળ પણ મળે. સિદ્ધિર્ભવતી કર્મજા, આ તમે જે કર્મ કર્યું એની સિદ્ધિ પણ તમને મળશે. પણ આ પરમ ઉપાદેય નથી. વાત આ છે કે જે કર્મ કર્યું એટલે સારું કર્મ કર્યું, પવિત્ર કર્મ કર્યું, દેવોનું યજન કરવાનું કર્મ કર્યું, ન કરવાનું કર્મ નથી કર્યું. સારા કર્મો કર્યા, સારા કર્મો સારું ફળ પણ આપશે. અને કરો, મનુષ્યો શું કરે છે, કર્મણામ સિદ્ધિમ કાંક્ષંતઃ

आकांक्षा थी, यजंत इह देवता। मनुष्य लोकनी अंदर मानुषे लोके शब्द वापर्यो छे, अमनुष्य लोकनी अंदर एटले मानस मात्र मा आ वस्तु होय छे के कर्मणाम सिद्धिम कांक्षंतः, पोते कंईक सिद्धि ने प्राप्त करवा माटे थईने ए प्रकारना कर्मो करे छे, ए प्रकारना देवोनी आराधना करे छे, અને એ દેવો એને પરિણામ પણ આપે છે। સિદ્ધિર ભવતી કર્મજા, એમના કર્મની સિદ્ધિ એમને મળે છે પણ ખરી। અત્યારે સખત ગરમી પડે છે તો કેટલાક લોકો પર્જન્ય યજ્ઞ કરશે, અને જો શુદ્ધ ભાવે થયેલો પર્જન્ય યજ્ઞ હશે તો વરસાદ આવે પણ ખરો, શ્રદ્ધા હોય તો થાય। તો આ વાત છે કે મનુષ્ય લોકની અંદર માણસોની જે નજર છે એ નજર ક્યાં સુધીની છે, કે મારા પોતાના વ્યક્તિગત સુખને માટે થઈને મારે, કે મારા પોતાના નાના નાના નાના નાના દુઃખોને દૂર કરવા માટે થઈને મારે કયા દેવનું પૂજન કરવું। આખો કર્મકાંડ એમાંથી ઉભો થઈ ગયો, ખોટો નથી, કરવો જોઈએ એવો પણ છે, કારણ કે એની સિદ્ધિ તાત્કાલિક મળી જાય છે, તમને મળી જાય છે। સંખ્યાની અંદર એક સરસ મજાનું ઉદાહરણ આપ્યું છે કે કોઈ માણસ જન્મ જન્માંતરો આ પ્રમાણે ચાલ્યા કરે ત્યારે એને અમરત્વ પ્રાપ્ત થાય, ત્યારે એને શાશ્વત સિદ્ધિ પ્રાપ્ત થાય, પણ આ તો સિદ્ધિ અહીંયા મળી જાય છે। અર્કે ચેત મધુવિંદેત કિમર્થમ પર્વતમ પ્રજેત, માણસને મધ જોઈએ છે અને ગામમાંથી નીકળ્યો પર્વત ઉપર મોટા મોટા મધપુડા છે લેવા જઈએ, પણ ભાઈ આંકડે મળે છે, ગામના છેડે આંકડા ઉપર મધ બેઠું છે તો ત્યાંથી ના લઈ લીધી છે, પર્વત ઉપર ચડવા જઈએ, અમારે આ જે દુઃખ આવ્યું છે અમારી પાસે। ત્રણ પ્રકારના દુઃખો કયા છે, આધ્યાત્મિક, આધિદૈવિક, આધિભૌતિક। આ ત્રણેય પ્રકારના દુઃખોને માટે આવા નાના નાના ઉપાયો છે। તો પછી આ જન્માંતરની વાતો તમારી છે, એટલે કૃષ્ણ કહે છે કે જો પેલો મુખ્ય મારું કામ તો પેલું છે જે કહ્યું તે, પણ સામાન્ય લોકની અંદર જગતની અંદર આ ચાલે છે કે જુદા જુદા દેવોનું જુદી જુદી રીતે યજન કરીને માણસને પોતાના કર્મની સિદ્ધિ પ્રાપ્ત થાય છે, ભલે થતી થવા દો, કારણ કે અધર્મ નથી, દુષ્કૃત નથી, દુષ્કૃતનો નાશ કરવા માટે મારે જન્મવાનું છે, આ દુષ્કૃત નથી, અસાધુતા નથી। સાધુના પેલાની અંદર અવરોધ નથી, છે, સારું છે, પણ અપૂર્ણ છે, અધૂરું છે, ત્યાં જો અટકી ગયા તો અટકી ગયા। તો એનાથી આગળ વધવા માટે થઈને જે આગળ માર્ગ બતાવ્યો છે નિષ્કામ કર્મનો, એ અગત્યનું છે। આ ધ્યાન રાખીને આપણે અવતારવાદનું ચિંતન કરવું જોઈએ કે ઈશ્વર અવતરણ પામે છે, ઈશ્વર પોતાની જાતને પ્રગટ કરે છે, કયા સ્વરૂપે, કોક વખતે રામ સ્વરૂપે, કોક વખતે કૃષ્ણ સ્વરૂપે, અને આપણા પુરાણો કહે છે એમ હવે આવશે કલ્કી સ્વરૂપે, અને કોઈ કહે કે બુદ્ધાવતાર છે તો બુદ્ધ સ્વરૂપે, કોઈ કહે કે જિનાવતાર છે તો વૃષભદેવ કે આદિદેવ કે એના તરીકે, આ જે નામરૂપધારી છે એની સાથે આ અવતારવાદને નિસ્બત નથી। આ અવતારવાદને નિસ્બત છે તો એટલી છે કે આ ઈશ્વર તત્વ જે છે એ સનાતન છે, અને સનાતન હોવાને કારણે એ ધર્મનું સંસ્થાપન થાય, ધર્મની અવિરતપણું જળવાય, ધર્મની નિરંતરતા જળવાય, વ્યક્તિ માત્ર પોતપોતાના ધર્મનું આચરણ કરતો કરતો કરતો કરતો આ સમાજને અક્ષુણ્ણ રાખવામાં સમર્થ બને, એ જોવાનું કામ ઈશ્વરીય તત્વનું છે, અને એ કોઈ પણ સ્વરૂપે હું કરું।

એટલે હું એ વ્યક્તિ નથી. ઈશ્વર નામની, ભગવાન નામની કોઈ વ્યક્તિ છે એવું આપણે માનવું ના જોઈએ. એવું માનવાથી ભૂલની શરૂઆત થાય. એને આપણે નીચે ઉતારી દીધો એક સ્ટેપ, દેવની કક્ષામાં લાવી દીધો. અને દેવની કક્ષા તો એનું પૂજન કરે એટલે એને ફળ આપે. આંબા આગળ જાઓ એટલે કેરી આપે, પણ આંબો કેરી જ આપે, આંબો નારિયેળ ના આપે. આપણે એમ કરવાની જરૂર નથી. અવતારવાદ આપણને એમ કહે છે કે ઈશ્વર તત્વ, પરમેશ્વર તત્વ એ સનાતન છે, નિરંતર છે, અવ્યય છે, અજ છે. અને તમને જે કોઈ મનુષ્યના આકારમાં તમને દેખાય છે તો એ તો એનું મર્યાદિત સ્વરૂપ છે, ક્ષણિક સ્વરૂપ છે, આરાધ્ય સ્વરૂપ છે. તમારે કોક આધાર લેવો પડે એટલા માટે ભલે લો, પણ વાત આ છે કે એનું કામ છે એ ધર્મને સુરક્ષિત રાખવાનું. એનું કામ છે એ ધર્મને સુરક્ષિત રાખવાનું છે. એમ જો કરશો તો ઈશ્વરત્વને આપમેળે પામી જશો. એટલે દસમો અધ્યાય આપણને એમ કે

0: અને સરળ ભાષામાં ગીતાનું રસપાન. આપને આ કાર્યક્રમ કેવો લાગ્યો એ અચૂકપણે અમારા ફેસબુક પેજ 90.4 FM રેડિયો પાલનપુર પર પ્રતિભાવ આપવાનું ચૂકતા નહીં. આવી જ રીતે મળતા રહીશું. તમે સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.
1: બાળકોની વાતો, બાળકોની વિગત.

0: એક કદમ આગળ. સમગ્ર દેશની એકમાત્ર ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટી ગાંધીનગર અને કોમ્યુનિટી રેડિયો સ્ટેશન પાલનપુર દ્વારા ભારતના ભાવિ ઘડવૈયાઓના ઘડતર માટે એક આગવી પહેલ. બાલવાણી, વાર્તાઓ, ગીતો, જરૂરી માહિતી અને માર્ગદર્શન, આ બધું જ ભારતના ભવિષ્ય માટે. ખાસ તજજ્ઞો, બાળ સાહિત્યકારો અને સર્જકો સાથે બાળક માટે સીધો સંવાદ. તો સાંભળવાનું ભૂલતા નહીં બાલવાણી રેડિયો પાલનપુર પર. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.
1: નમસ્કાર મિત્રો, આજે આપણે બાળકો અને દવાઓ વિશે ચર્ચા કરીશું. હું છું ડોક્ટર ચિરાગ જેતપરિયા, ઓમ બાળકો અને ચામડી હોસ્પિટલ મોરબી. આપણી સાથે છે બાળકોના ડોક્ટર સંદીપ મોરી, માસુમ હોસ્પિટલ મોરબી.
2: હવે સાહેબ, આપણે કઈ કઈ બીમારી હોય બાળકને, લાંબા ગાળાની બીમારી હોય તો આપણે દવા લખાવતા પેલા ડોક્ટરને જાણ કરવી જોઈએ, જેથી ડોક્ટર આપણને અમુક દવા એવોઈડ કરે, અમુક દવા ના લખે.
1: બાળકને કોઈ લાંબા સમયની કે કાયમી કે આનુવંશિક બીમારી હોય તો ડોક્ટરને બતાવતા પહેલા જાણ કરવી જોઈએ. જેમ કે લીવરના રોગો, કિડનીના રોગો, જીસિક સ્પીડી ડેફિશિયન્સી, કોઈ દવાની એલર્જી હોય તો ડોક્ટરને બતાવવા જઈએ ત્યારે તરત જ પહેલા જાણ કરવી જોઈએ. દવાઓનું રિએક્શન ક્યારે આવે છે અને રિએક્શન આવે ત્યારે કેવી રીતે ખવો પડે અને ત્યારે શું કરવું જોઈએ.
2: આપણે રૂટીન બધા ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શનમાં જોઈએ છીએ કે બધામાં નીચે લગભગ લખેલું જ હોય છે કે દવાનું રિએક્શન આવવું એ દર્દીની તાસીર ઉપર આધાર રાખે છે. એટલે દર્દીને અમુક દવાઓ માફક ના આવતું હોય, એની બોડી એને એડેપ્ટ ના કરી શકે અને એની બોડી એ દવાને પ્રતિકાર કરે, ત્યારે દવાના રિએક્શન આવતા હોય છે. એ અમુક દવાઓમાં કોમન હોય છે, જનરલી એટલું બધું કોમન બી નથી. દરેક ડોક્ટરને વર્ષે 4-5 વાર આવા રિએક્શન જોવા મળતા હોય છે. એટલે 2-3 મહિને એવરેજ એકાદ દવાઓમાં કોઈ વાર ઇન્જેક્શનમાં રિએક્શન આવતા જોવા મળે છે. બીજું કે અમુક દવાઓ કોમન છે કે જેમાં રિએક્શન આવવું એ સામાન્ય છે, ભલે એમાં 1000-1 આવતા હોય. પણ પેનિસિલિન ગ્રુપની દવા છે કે જે એમોક્સિસિલિન છે, તો એમાં ઘણી વાર ચાંઠા થાય, ખંજવાળ આવે એવા રિએક્શન આવી શકે. બીજી દવા છે કે જે તાવની દવા છે, જેને નોન સ્ટીરોઇડલ એન્ટી ઇન્ફ્લામેટરી ડ્રગ કહેવાય, તો આમાં પણ રિએક્શન આવી શકે, જેમાં પેરાસિટામોલ, આઇબુપ્રોફેન, મેફેનેમિક એસિડ આ બધામાં પણ રિએક્શન આવતા હોય છે. અને બીજી કોઈ પણ દવામાં રિએક્શન આવવાની શક્યતા હોય છે, પણ એ ઘણી વાર કોઈમાં લાખે એક વાર, કોઈમાં કરોડે એક વાર એવી શક્યતાઓ રહેલી જ હોય છે, જે દર્દીની તાસીર ઉપર વધારે આધાર રાખે છે. હવે ત્રીજું કે રિએક્શન ક્યારે ગણવું. હવે દવાનું રિએક્શન આવે તો દવા પાયા પછી એના પહેલા ડોઝમાં જ જનરલી આવી જાય. પહેલો ડોઝ આપ્યા પછી 1 કે 2 કલાકમાં, વધીને 4 કલાકમાં ચામડી ઉપર ચાંઠા થાય, ખંજવાળ આવે, હોઠ ઉપર, આંખ ઉપર સોજા ચડી જાય, તો આ રિએક્શન ગણવું એ વધારે હિતાવહ છે અને તાત્કાલિક ડોક્ટરની સલાહ લેવી, ફરીથી જા ડોક્ટર પાસે જવું, રિએક્શનની દવા કરવી અને દવાઓ આ દવા બંધ કરીને બીજી દવા ચેન્જ કરવી જરૂરી હોય છે અને ભવિષ્યમાં પણ આ દવા બને ત્યાં સુધી એવોઇડ જ કરવી જોઈએ. હવે ઘણીવાર એવું થાય કે 3-4 દિવસ દવા લીધી અને પછી ચાંઠા નીકળ્યા, પછી ખંજવાળ આવે, તો એ ખરેખર દવાનું રિએક્શન હોતું નથી. એ ઘણીવાર બાળકોમાં થતો ઓખો, એટલે કે મીજલ્સ, ઓડી અથવા ઓડી જેવા બીજા કોઈ વાયરસના ઇન્ફેક્શન હોય છે, અને બીજું કોઈ વાર ડેન્ગ્યુ થયું હોય, અને કોઈ વાર એવા બીજા રેસિસ કે કોઈ ખાધું પીધું એના ચાંઠા પણ હોઈ શકે છે. ચોથું, ઘણીવાર એવી માન્યતા હોય કે ખોટી દવા આપી એટલે રિએક્શન આવ્યું, વધારે ડોઝ આપ્યો એટલે રિએક્શન આવ્યું, પણ હકીકતમાં એવું હોતું નથી. એ દવા અને રિએક્શન આખું અલગ જ છે. હવે કોઈ બીમારી આ નથી અને એની દવા આપી દીધી તો પણ એને રિએક્શન હારે કોઈ લેવા દેવાનું. પછી રિએક્શન આવવું એ ઘણીવાર આપણે કંઈ ખાધું પીધું હોય, આપણે રૂટીન ના ખાતા હોય એવી કોઈ ચટણી અથવા કોઈ નોનવેજ ફૂડ ખાધું હોય તો એમાં પણ રિએક્શન આવવાની શક્યતા હોય છે. અને કોઈક વાર મધમાખી કે કોઈ ઇન્સેક્ટ બાઇટ થાય ત્યારે પણ આવી રીતે થોડી વારમાં 15 મિનિટ, 1/2 કલાક, 2 કલાકમાં આવી રીતે આંખો ઉપર સોજા આવવા, ખંજવાળ આવી, શરીર ઉપર ચાંઠા નીકળવા, એવું રિએક્શન સામાન્ય રીતે થતા હોય છે. દવાઓમાં જે રિએક્શન આવે છે, જે ટેબ્લેટ હોય છે, જે મોઢેથી લેવાની હોય છે, એ ધીમે ધીમે 1 કલાક, 2 કલાક, 4 કલાક એવી રીતે ધીમે ધીમે આવે છે. પણ જો ઇન્જેક્શન આપ્યું હોય અને રિએક્શન આવે તો એ જનરલી 5 મિનિટમાં પણ આવી શકે, 15 મિનિટમાં પણ આવી શકે અને 3-4 કલાકમાં પણ આવી શકે. પણ ઇન્જેક્શનનું રિએક્શન દવાના રિએક્શન કરતાં બહુ ફાસ્ટ હોય છે. એટલે જ્યારે કોઈ પણ વાર પહેલું ઇન્જેક્શન જ્યારે લેવાનું થાય

0: ત્યારે દરેક ઇન્જેક્શન આપી અને હોસ્પિટલમાં 15 થી 15 મિનિટથી 1/2 કલાક બેસવું એ ખૂબ જ જરૂરી હોય છે. તો જો રિએક્શન આવે તો સમયસર પકડાઈ જાય, સમયસર સારવાર થાય, દર્દી હેરાન નથી થવું પડતું અને મોટું જોખમ ટળી જાય છે.
1: હવે આપણે ઘણી વખત અમુક વાર માતા પિતા થી ભૂલથી ખોટી દવા અપાઈ જતી હોય છે, તો ત્યારે શું કરવું જોઈએ?
0: ઘણી વાર કોઈ પણ ઘરે પડેલી દવાઓ હોય અને રેગ્યુલર ડોઝમાં ખોટી દવા એક વાર કે બે વાર અપાઈ જાય તો એમાં કાંઈ નુકસાન થતું નથી. બરાબર, બીજા બાળકની દવા પડેલી હોય પણ એના રેગ્યુલર ડોઝ પ્રમાણે આપી હોય તોય કાંઈ થતું નથી. અને હોસ્પિટલેથી કોઈ વાર એક બીમારી હોય અને ઘણી વાર બીજી દવા ચાલતી હોય ને બીજી દવા અપાઈ ગઈ હોય તો પણ એમાં ખોટી દવાઓ રેગ્યુલર ડોઝમાં કોઈ દવાઓ કોઈ નુકસાન કરતી નથી. ઘણી વાર કોઈ વાર આપણને ટીબી થયો હોય, ટીબીનું નિદાન બહુ જ અટપટું છે, જે ટીબીના ડોક્ટર પોતે હોય છે એના માટે એને જો ટીબી થાય ને તો એને પણ ઘણી વાર ટીબી નિદાન કરવામાં 3 મહિના 6 મહિના વર્ષ 2 વર્ષ નીકળી જાય ત્યારે ટીબી પકડાય, એટલું અઘરું હોય છે. તો કોઈ સંજોગોમાં ટીબીની દવા પણ 6 મહિના કોઈ ખોટે ખોટી પીધેલી હોય છે ને તોય પણ એનું કોઈ સિગ્નિફિકન્ટ નુકસાન થતું નથી. એટલે ખોટી દવાઓ અપાઈ ગઈ, રેગ્યુલર ડોઝમાં આપવાની ડોક્ટરે લખેલી છે, આજે એન્ટીબાયોટિક લખી છે અને 2 દિવસ પછી ખબર પડે કે ડેન્ગ્યુ છે તો એમાં કોઈ નુકસાન થવાનું નથી. એટલે એ રેગ્યુલર રૂટીન ડોઝમાં એ દવા આપતી દવા આપી શકાય, આપી હોય તો કોઈ નુકસાન થવાનું નથી. ઘણી વાર આપણને એવું લાગે કે આ ચાંઠા થયા છે મોઢામાં તો દવાને લીધે થાય છે, પણ અત્યારે વાયરલ ઇન્ફેક્શન બહુ કોમન છે. ચાંઠા જનરલી કોઈ દવાથી નથી થતા મોઢામાં, એ મોટે ભાગે વાયરલ ઇન્ફેક્શનથી અથવા તો અમુક વિટામિનની ડેફિશિયન્સીથી થતા હોય છે. અને ખોટી દવાથી કોઈ રિએક્શન આવું એવું તો બિલકુલ જરૂરી નથી.
1: ધારો કે ડોક્ટરે એમોક્સિસિલિન સિરપ આપેલી છે, તેનો ડોઝ 80 ml છે અને ભૂલથી માતા પિતાથી 80 ml સિરપને બદલે ડ્રોપ અપાઈ જાય છે, તો શું કરવું?
0: જો દવાઓ તો બંને એક છે પણ કોન્સન્ટ્રેશન ફરી જાય છે. હવે જે સિરપમાં 5 ml માં હોય એ રૂટીન બીજા ડ્રોપ્સમાં જે હોય છે કોન્સન્ટ્રેશન 1 ml માં હોય છે. એટલે સિરપ કરતા ડ્રોપ્સમાં કોન્સન્ટ્રેશન 5 ગણું હોય છે, કોઈમાં 10 ગણું હોય છે અને કોઈમાં સેમ પણ હોય છે. એટલે એના કોન્સન્ટ્રેશન હોય અને એમોક્સિસિલિન જવા દેવી જેવી દવાઓ આપી હોય તો એમાં મોટે ભાગે કાંઈ નહીં થાય. બહુ બહુ તો 2-3 વાર લૂઝ સ્ટૂલ કરશે, ડાયરિયા થશે ને પછી કાંઈ નહીં થાય. પણ જો એની જગ્યાએ ઉધરસની કે શરદીની દવા આપી હોય તો એ આપણી ઓટોનોમિક નર્વસ સિસ્ટમને થોડુંક સ્ટિમ્યુલેટ કરશે, થોડુંક ફ્લશિંગ થશે, થોડા ધબકારા વધશે. તો ઈ એવા સંજોગોમાં હોસ્પિટલે આવી અને 6 કલાક 12 કલાક ઓબ્ઝર્વેશનમાં રહેવું જરૂરી હોય છે.
1: ઘણી વખત બાળક રમત રમતમાં ભૂલથી દાદા દાદીની બીપી કે ડાયાબિટીસની દવા પી જતું હોય છે તો ત્યારે શું કરવું જોઈએ?
0: અમુક બાળકો દવા પીવામાં બહુ ધાંધિયા કરે, જ્યારે અમુક બાળકો ઓછા હોય છે પણ દવા જ્યાંથી જડે ત્યાંથી મોઢામાં ટીકડી હોય કે સિરપ હોય કે ફટ કરતા ગટગટાઈ જાય, તો એવા સંજોગોમાં દાદા દાદીની જે દવા ચાલતી હોય બચાવથી દૂર રાખવી. હવે કોઈ વાર પી ગયું છે બીપીની કે ડાયાબિટીસની દવા છે તો જો બીપીની દવા પી ગઈ હોય તો એમાં થોડું બીપી ઘટી જવાના ચાન્સ રહે, તરત હોસ્પિટલે આવવાનું અને કોઈને 6 કલાક 12 કલાક અને એવરેજ 24 કલાક જેવું ઓબ્ઝર્વેશનમાં રાખવું પડે કે બીપી નથી ઘટી જતું અને ફ્રીક્વન્ટલી બીપી મોનિટરિંગ કરવું પડે. જરૂર પડે બીપી ઘટે તો બીપીના ઇન્જેક્શન કે બાટલા ચડાવવો પડે એવી શક્યતા હોય છે. હવે જો ડાયાબિટીસની દવા પી જાય તો એમાં શુગર ઘટી જવાની શક્યતા હોય છે, તો આપણે એને ગ્લુકોઝનું પાણી કે ખવડાવવા પીવડાવવાનું વધારે જોર રાખવું પડે છે, પણ એને પણ 24 કલાક એવરેજ ઓબ્ઝર્વેશનમાં રાખવું જોઈએ અને જરૂર પડે તો ઇન્જેક્શન બાટલા પણ કરવા પડે શુગર વધારે ઘટી જાય તો. હવે જે એન્ટીબાયોટિકના ઇન્જેક્શન હોય છે એના જનરલી કોર્સ હોય છે કે બાળક જ્યાં સુધી સારું થાય 48 કલાક લગભગ એસિમ્પ્ટોમેટિક થઈ જાય, એને બધા ચિહ્નો બીમારીના જતા રહે ત્યાં સુધી ઇન્જેક્શન આપતા હોય છે, અને બાકીનો કોર્સ હોય એ ગોળીથી પૂરો કરવાનો હોય છે કે સિરપથી પૂરો કરવાનો હોય છે. ટોટલ એન્ટીબાયોટિકના એવરેજ 5 થી 10 દિવસની વચ્ચે કોર્સ પૂરો કરવો જરૂરી હોય છે.
1: કઈ બીમારીમાં એક જ ઇન્જેક્શન આપવામાં આવતું હોય છે?
0: અમુક બીમારી હોય કે 7-8 ઉલટી થઈ પણ બચ્ચું રમે છે અને ડિહાઈડ્રેશન નથી પણ મોઢેથી દવા કોઈ રહેતી નથી, તો એવા સંજોગોમાં એક ઓન્ડાન્સેટ્રોન ઇન્જેક્શન આપી શકાય. બીજું, કોઈ મધમાખી કરડી હોય કે સિરહ નીકળું હોય અને વધારે પડતી ખંજવાળ આવતી હોય તો અને સોજા ચેડા હોય તો પણ એકાદ ઇન્જેક્શન અને પાછળથી ગોળી કરે તો ચાલી જાય. અને એક બીમારી છે કે જેમાં ગળામાં સોજો આવે, સ્વરપેટીમાં સોજો આવે, તો એ બીમારીમાં તમારે એક સ્ટીરોઇડનું ડેક્ઝોના નામનું ઇન્જેક્શન આપવાનું હોય છે, જે એક જ ઇન્જેક્શનથી કામ ચાલી જતું હોય છે.
1: એન્ટીબાયોટિકના ઇન્જેક્શન લાંબા સમય સુધી આપવા પડે તેવી બીમારીઓ કઈ કઈ છે?
0: એન્ટીબાયોટિકને ઇન્જેક્શન લાંબા સમય સુધી આપવા પડે એમાં જે બીમારીઓ

0: એક છે મગજનો તાવ, જેને મેનિન્જાઇટિસ કહીએ છીએ, જેને મગજમાં રસી કહીએ છીએ. બીજું, કોઈ વાર હાડકામાં રસી થાય, કોઈ વાર સાંધામાં રસી થાય, કોઈ વાર પેટની અંદર ક્યાંય ગુમડું થાય, લીવરની અંદર ગુમડું થાય. આવી જે બીમારીઓ છે એમાં લાંબા સમય સુધી ઇન્જેક્શન કોઈમાં 14 દિવસ, કોઈમાં 21 દિવસ જેવા આપવાના હોતા હોય છે. ટાઇફોઇડ જેવી બીમારીમાં 7-8 દિવસ કે 14 દિવસ સુધી પણ ઇન્જેક્શન આપવા પડે છે કોઈ કોઈ વાર. અને જો ન્યુમોનિયા બહુ સિવિયર હોય, ભરાણી ખૂબ સિવિયર હોય, વધારે પડતી હોય અને પડખામાં રસી ભરાણું હોય, આવા સંજોગોમાં પણ 10-14 દિવસ કે 21 દિવસ સુધી ઇન્જેક્ટેબલ એન્ટીબાયોટિક્સ આપવા પડતા હોય છે.
1: વિટામિન્સ વિશે તમારો શું અભિપ્રાય છે?
0: વિટામિન્સમાં બાળક જન્મે ત્યારે એક વિટામિન કે નું ઇન્જેક્શન આપવાનું હોય છે, જે ધાવણમાં ઓછું હોય છે, એટલે ફરજિયાત બધાને સરકારી અને પ્રાઇવેટ બધા સેટઅપમાં આપતા જ હોય છે. બીજું, એક વિટામિન ડીના ડ્રોપ્સ હોય છે, જે 5-7 દિવસ પછી ચાલુ કરતા હોય અને પહેલા વર્ષમાં ડેફિશિયન્સી ના થાય એના માટે બધા જ બાળકોને આપવાનું હોતું હોય છે. ત્રીજું, આ વિટામિન ડી રોજ 400-400 ઇન્ટરનેશનલ યુનિટ આપવાના હોય છે ડેઈલી. અને હવે જે મળે છે બીજા, જે દાંતની મમરી માણસો કે છે, જેનું 1-5 ml નું સિરપ પણ આવે છે, અમુક ટેબ્લેટ ફોર્મમાં પણ આવે છે, એને દાંત હારે કોઈ સંબંધ હોતું નથી, એમાં 60,000 ઇન્ટરનેશનલ યુનિટ આવે છે. એટલે એ જ્યારે વિટામિન ડી ની ડેફિશિયન્સી હોય ત્યારે તમે 15-15 દિવસે એના 4 ડોઝ આપી શકો છો. અને કોઈ વાર તમને ડોક્ટર પ્રિસ્ક્રાઇબ કરે તો 15 દિવસે મહિને દિવસે એવી રીતે હોય છે, સડન 3 દિવસ એવી રીતે ક્યારેય કરવા નથી, કારણ કે આ વિટામિન બોડીમાં સ્ટોર થાય છે, લીવરમાં સ્ટોર થાય છે, અને જો એનું લેવલ અમુક લેવલથી વધારે વધી જાય તો નુકસાન પણ કરી શકે છે. બીજું, જે વિટામિન એ છે, વિટામિન એ સરકાર દ્વારા 6 મહિનાથી 6 વર્ષની વચ્ચેના બાળકોને દર 6-6 મહિને 2 લાખ ઇન્ટરનેશનલ યુનિટ આપવામાં આવે છે. મોતીના દાણા જેવી એક ગોળી પણ આવે છે અને એક ચમચી પાય છે, જે ખાસ કરીને વેક્સિનેશન કરવા ગયા હોય ત્યારે પ્રિફરેબલી આપતા હોય છે, જે ખાસ કરીને લોઅર સોશિયો ઇકોનોમિકલ ક્લાસ હોય છે એને જરૂરી હોય છે, જે રૂટીન વેલ ટુ ડુ ફેમિલીના બાળકો છે અને જેનો સમતોલ આહાર છે એને ના આપો તો ચાલે, પણ આપો તો વધારે સારું, ના આપો તો પણ ચાલે. હવે છે આયરન, એટલે લોહ તત્વ, એ સૌથી અગત્યનું વિટામિન છે અને લગભગ 3 માંથી 1 બાળક અને 3 માંથી 1 સ્ત્રી આ હિમોગ્લોબિન એનું ઓછું જ હોય છે અને એ આયરન ડેફિશિયન્ટ હોય જ છે. ઘણી વાર 2 માંથી 1 બાળક એટલે લગભગ 50% બાળકો એનિમિક હોય છે, એટલે આયરન લેવું ખૂબ જ જરૂરી છે. એનો 2-3 મહિનાનો કોર્સ હોય છે, નહીં કે 2-3 દિવસ, નહીં કે 2-3 અઠવાડિયા. અને આ આયરન છે એ પ્રોફાઇલેક્ટિકલી, જેને એનિમિયા નથી એને પણ આપી શકાય છે. તો સરકાર આ આયરન 6 મહિના પછી ઘણી વાર બાળકોને અઠવાડિયામાં 2 વાર એવી રીતે પણ આપે છે, જેનાથી સંડાસ કાળું આવે, કઠણ આવે, દાજી બોટ કાળા થતા હોય છે, પણ આ દવા આપો ત્યાં સુધી. આ પ્રિવેન્શન માટે હોય છે. અને બને તો આ આયરનની દવા છે એ ભૂખ્યા પેટે લેવાની, પછી 1/2 કલાક કે 45 મિનિટ પછી જમવાનું આપવાનું. હવે બાળક આયરનની દવા નથી પીતું, ઉલટી કરી નાખે છે, તો બંધ નથી કરવાની. 2-3-5 દિવસ ટ્રાય કરો, એટલે ધીમે ધીમે રિટેન કરશે. છતાંય રિટેન ના કરે તો મોલિક્યુલ બદલો, આયરનનું ફોર્મ્યુલેશન બદલો. અને છતાંય ઉલટી કરે તો ઘણીવાર જમ્યા પછી 2 કલાકે પણ પાઈ શકાય છે, પણ આ આયરન દેવું ખૂબ જ જરૂરી હોય છે. હવે જે વિટામિન છે B12 અને ફોલિક એસિડ, જે ડેફિશિયન્સી કોમનલી વેજીટેરિયન ફૂડ વાળા હોય વ્યક્તિઓ એમાં જોવા મળે છે, તો એ ઘણીવાર મહિને મહિને B12 ની ગોળી આપી શકાય છે. અને ખાસ કરીને જ્યારે મોઢામાં ચાંદા પડે ત્યારે B12 ફોલિક એસિડની સિરપ કે ગોળી આપી શકાય છે, પણ સિરપ કરતાં ગોળીઓમાં એનું કોન્સન્ટ્રેશન ઘણું વધારે હોય છે. તો ગોળીઓ મહિને મહિને આપો તો પણ ચાલે, ગોળીઓ 2-3 દિવસ આપો તો પણ ચાલે, અને સિરપ હોય તો તમારે જે બોટલ હોય એનો કોર્સ પૂરો કરવો જોઈએ. બીજું, જે એક મલ્ટીવિટામિનની સિરપ છે, મલ્ટીવિટામિનની સિરપ ડોક્ટર જો તમને પ્રિસ્ક્રાઇબ કરે તો જ આપવાની થતી હોય છે. ઘણી વાર ભૂખ લાગવા માટે પણ ડોક્ટર આ ટોનિક આપતા હોય છે, પણ એ ફરજિયાત હોતી નથી. જો તમને ડેફિશિયન્સી લાગે અને ખાસ કરીને તમારું બાળક દુબળું હોય, તમારું બાળક કુપોષિત હોય, તો એને દેવી જરૂરી હોય છે. કેલ્શિયમ, કેલ્શિયમની સિરપ હોય એ ખાસ કરીને જે અધૂરા મહિના બાળકો જન્મેલા છે એને 2-3 મહિના સપ્લિમેન્ટ તરીકે આપવું જોઈએ. બાકી જેને વિટામિન ડી ની ડેફિશિયન્સી હોય એમાં પણ અપાય છે. અને જે બચ્ચાઓ ગાયના દૂધ ઉપર હોય એમાં કેલ્શિયમની ઉણપ જોવા મળે છે, તો એને કાં તો ફોર્મ્યુલેશન ચેન્જ કરવું જોઈએ, કાં કેલ્શિયમની સિરપ આપવી જોઈએ. બાકી કેલ્શિયમનું એઝ સચ રૂટીન આયરન લોહ તત્વ જેવું કોઈ ઇન્ડિકેશન હોતું નથી. હવે છે એક ઝીંક, જિંકની દવા એ જનરલી ડાયરિયામાં વપરાય છે, વારે વારે

0: ઝાડા થતા હોય, વારે વારે શરદી ઉધરસ થતા હોય, તો એમાં થોડીક રોગપ્રતિકારક શક્તિ વધારે છે અને ઇમ્યુન બુસ્ટ અપ કરે છે, એના માટે હોય છે. તો આ થઈ બધા વિટામિન અને સપ્લિમેન્ટ વિશેની ચર્ચા.
1: દવા આપતી વખતે પ્રેમ ભર્યો અને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ રાખવો. દવા એટલે માત્ર બોટલમાં જ નહીં, પરંતુ તમારો પ્રેમ ભર્યો સ્પર્શ પણ બાળક માટે દવા જ છે.
2: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

વસ્તી ગણતરીના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-99-66-88 9512-99-66-88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું 95-12-99-66-88 9512-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

તમને યાદ છે તમારી લાઈફમાં તમે પહેલું કયું પુસ્તક વાંચ્યું હતું? તમારી પહેલી વાંચેલી અને યાદ કરેલી એ પુસ્તક કઈ હતી? મને યાદ છે મેં સૌથી પહેલા દેશી હિસાબ વાંચી હતી. તમને યાદ હોય તો હું કહી દઉં કે આ પુસ્તક આપણે બાળ મંદિરમાં વાંચતા હતા. અત્યારે જેને આપણે જુનિયર કેજી તરીકે ઓળખીએ છીએ ને એ આપણા સમયની અંદર બાળ મંદિર તરીકે ઓળખાતી. બાળ મંદિર એક અલગ જ અહેસાસ. આ બાળ મંદિરમાં મને મારું પહેલું પુસ્તક દેશી હિસાબ મળ્યું હતું અને મેં એને એટલી બધી વખત વાંચ્યું હતું કે અત્યારે બી મને એના પાને પાના યાદ છે. અરે એનું જે ફ્રન્ટ પેજ હતું ને એ બી મને યાદ છે. હું સેકન્ડ સ્ટાન્ડર્ડમાં ગઈ ત્યાંનો એક યાદગાર કિસ્સો છે અને આ યાદગાર કિસ્સાથી હું એટલી બધી પ્રભાવિત થઈ હતી કે મને આ કિસ્સો આજીવન યાદ રહ્યો. અમારા કોઈ રિલેટિવને ત્યાં પ્રસંગ હતો અને એ પ્રસંગમાં મને ઘરડા દાદાજી મળ્યા. જનરલી

સોશિયલ પ્રસંગમાં તમે જતા હોય ત્યારે નવા નવા સગાવાલાને મળો ત્યારે બાળક તરીકે તમને ખબર જ ના હોય કે આ કોણ છે. અમુક લોકોને બાળક તરીકે તો તમે માત્ર સામાજિક પ્રસંગમાં જ મળતા હોય, બીજે ક્યારેક મળવાનો સ્કોપ જ ના હોય, બીકોઝ એ લોકો તમારા દૂરના સગા હોય. આવા જ એક બહુ દૂરના અમારા સગા એવા દાદાજીને મને એક પ્રસંગમાં મળ્યા. એમની સાથે બહુ રમી, બહુ મજા આવી અને અમે બંનેને એકબીજાની કંપની બહુ એન્જોય કરેલી. તેમણે મને પૂછ્યું કે તને ખબર છે અમારા જમાનામાં કોઈ એવું ના પૂછે કે તમે કેટલું ભણ્યા છો, બધા એવું જ પૂછે કે તમે કેટલી ચોપડી ભણ્યા છો. બોલ બેટા તું કેટલી ચોપડી ભણી? બીજા ધોરણમાં હતી એટલે મેં એમ કહ્યું કે 2 ચોપડી. એટલે તેમણે તરત જ કહ્યું, બસ 2 ચોપડી જરા પણ ના ચાલે, ચોપડીઓ તો વંચાય એટલી વાંચવી જોઈએ, 2 ચોપડીથી શું થાય. તે વખતે મારા મનમાં એ વાત એવી સજ્જડ બેસી ગઈ, મેં ફક્ત 2 ચોપડીઓ વાંચેલી છે. બસ ત્યારથી મેં વાંચવાનું શરૂ કરી દીધું. મારા જીવનની અંદર ઘણી બધી પુસ્તકો આવી, જોકે મારા નાના જે હતા એ બુક લવર હતા અને એમને પુસ્તકો ભેગી કરવાનો, પુસ્તકો વાંચવાનો બહુ શોખ. જ્યારે ઉનાળુ વેકેશન આવે, નાનાના ઘરે જઈએ એટલે નાના ચોપડીઓનો ઢગલો કરી દે અને એ બધી પુસ્તકો, પછી એની અંદર ઘણી બધી કોમિક્સ, ઘણા બધા મહાન લોકોની વાતો હોય, આ બધું જ અમે બેઠા બેઠા આખા વેકેશનમાં વાંચતા. અને મારા નાના રોજ રાત પડે અમને પૂછતા કે ચલો આજે આ પુસ્તકમાંથી તમે શું શીખ્યા. જોકે એ ટાઈમે બહુ નાના હતા એટલે આજકાલ જેવી તર્ક વિતર્કવાળી વાતો, મોટી મોટી ફિલોસોફી આવડતી નહીં, પણ જે શીખતા એ નાની નાની એ કાલે ઘીલી વાતોમાં જરૂરથી કહેતા. આજે તો ઘણી બધી પુસ્તકો મેં વાંચી છે અને મારા નાનાએ આપેલી એક મહત્વની પુસ્તક એ કઈ છે, શું છે, એનામાંથી હું શું શીખી છું એ હું તમને આટલા વિરામ બાદ કહીશ, કારણ કે આપણે એક વાતમાં તો બધી વાત ના કરી શકીએ ને. મળું છું નાનકડા વિરામ બાદ. તમે ક્યાંય છે? તને અહીં જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે.

મેં જ્યારથી વાંચવાનું શરૂ કરેલું એની અંદર સૌથી પહેલી મારી પુસ્તક હતી એ હતી માનવી નિભવાઈ. અત્યારે બી હું આ પુસ્તક વાંચું છું, પણ મારી પ્રથમ પુસ્તક એ માનવી નિભવાઈ હતી, જે મેં લખેને 7મા 8મા ધોરણમાં વાંચેલી. મારા નાનાને મેં વેકેશનમાં એવું કીધેલું કે મને એક એવી પુસ્તક વાંચવી છે કે જેનાથી મને કંઈક નવું શીખવા મળે, જીવન વિશે શીખવા મળે. અને કારણ કે 7મા અને 8માનો દોર એવો હોય છે કે એ ઉંમરમાં તમને જીવનની શું વાસ્તવિકતા છે એ ખબર ના હોય, પણ તમારે જાણવી જરૂર હોય. મારા નાનાએ મને આના ઉપરથી આ પુસ્તક આપેલી, માનવી નિભવાઈ, પન્નાલાલ પટેલ દ્વારા લખેલી હતી આ પુસ્તક. અને આ પુસ્તકનું એક એક પાનું જેમ જેમ હું આગળ ગઈ તેમ તેમ મને ઇન્ટરેસ્ટ પડતો ગયો, એક એક પાનું વાંચતી ગઈ, અને ધીરે ધીરે મને ખબર પડી કે આ પુસ્તકના એક એક શબ્દો એ જીવનની વાસ્તવિકતા બતાવે છે. અત્યારે બી જ્યારે પણ હું આ પુસ્તક વાંચું છું ત્યારે મારા મનની અંદર એમ થાય છે કે આ પુસ્તક દર વખતે મને નવું શીખવે છે. આ પછી તમે ઘણી બધી પુસ્તકો વાંચી, પણ જે છાપ માનવીની ભવાઈએ મારી ઉપર છોડી એવી કદાચ અમિટ છાપ કોઈ એક પુસ્તકે મારી ઉપર નથી છોડી. આ સિવાય તો મેં ઘણી બધી પુસ્તકો જેવી કે હીરો કુંભાર છે, પછી ચાંદા મામા, જગમગ, ઇઝરાયલ ટુડે, સફારી, ઘણી બધી કોમિક્સ, આ બધું જ વાંચ્યું. અને વાંચવાને વાંચવાને કારણે મને દરેક જીવનના પ્રસંગે કંઈક નવું શીખવા મળ્યું. તમે તમારી કઈ પ્રથમ પુસ્તક વાંચેલી અને એવી કઈ પુસ્તક હતી કે જેને તમારી ઉપર અમિટ છાપ છોડી, મને ચોક્કસથી કહેજો. અને હું મળું છું આ નાનકડા વિરામ બાદ. તમે ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે.

જેમ ગાયને છાપું આપો કે પુસ્તક આપો, બધું જ ચાવી જાય. એમ બધા જ પુસ્તકોને હું ચાવી જતી, જરૂર પડે તો વાગોળી પણ જતી. ઉંમરમાં નાની હતી ત્યારે વિશાળ શક્તિ જે વિચારોની હતી ને, એને પ્રચંડ વેગ મળ્યો. માત્ર પુસ્તકોના કારણે જ પુસ્તકોની હું હંમેશા ઋણી રહીશ. મારા પપ્પા એક વખત વેકેશનમાં ઘણી બધી પુસ્તકો લાવેલા, જોકે મારા પપ્પાને એટલું અટેચમેન્ટ નથી પુસ્તકોથી, પણ અમને છે એટલે એ લાવતા પુસ્તકો. અમારા ઘરમાં હંમેશાથી છાપું રહેતું, અને છાપાની અંદર આવતી પેલી પૂર્તિઓ, સ્પેશિયલી મને શનિવારની પૂર્તિ બહુ ગમતી. નાના બાળકોને, અત્યારના બાળકો તો જોકે શનિવારની પૂર્તિ આવે કે સોમવારની પૂર્તિ આવે, પણ જ્યારે હું નાની હતી ત્યારે મને શનિવારની પૂર્તિ બહુ ગમતી. એની અંદર પેલા તફાવત શોધવાના હોય, પછી દોટ જોડીને પછી કામ કરવાનું હોય, રંગપૂર્ણી કરવાની હોય, એ દરેક કામ. અને શનિવારની પૂર્તિની અંદર આવતી નવી નવી વાર્તાઓ, નવી નવા એ વિજ્ઞાનના પ્રયોગો, એ વાતો, એ બધું જ મને બહુ ગમતું. રવિવારની પૂર્તિ હોય, શનિવારની પૂર્તિ હોય, તમે અત્યારે બી આવે તો એ જ છે, પણ આપણે વાંચતા નથી, એ વસ્તુ અલગ છે. કારણ કે પૂર્તિઓ તો ત્યાં જ રહી છે, પણ આપણે હવે ત્યાં નથી રહ્યા, આપણા વિચારો ત્યાં નથી રહ્યા, આપણી સમજ શક્તિ ત્યાં નથી રહી, અને આપણી પસંદ બી ક્યાં ત્યાં રહી છે. અમારા દાદાજી એ જ હતા ને, મારા દાદાજી ડોક્ટર હતા, એટલે મારા દાદાજીને એવું હતું કે સાયન્સથી પુસ્તકો વાંચવાની. જોકે એના કારણે જ કદાચ અમે બધાએ સાયન્સ લીધેલું હશે, પણ એમના તરફથી બી જે વિજ્ઞાનનો રસ અમને અમારા ઘરની અંદર મળ્યો, એને બી કદાચ મારા જીવનની અંદર કોઈ નવું એક ચેપ્ટર શરૂ કરેલું. તમારા જીવનની અંદર તમારા નવા ચેપ્ટરની શરૂઆત કોને કરેલી? તમારા જીવનની અંદર કયો એવો પ્રસંગ આવેલો જ્યાંથી તમને એવું થયેલું કે ચલો આને પણ મને આજે કંઈક નવું શીખવ્યું? હું મળું છું નાનકડા વિરામ બાદ. તમે ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે.

0: વસ્તી ગણતરીના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.
1: જેમ જેમ આપણા ફોન બદલાયા છે ને, તેમ તેમ આપણા સમર વેકેશન પણ બદલાયા છે. વર્ષો પહેલા લેન્ડલાઇન ફોન હતા જે ઘરમાં એક જ જગ્યાએ ફિક્સ રહેતા, અને એ રીતે આપણું વેકેશન પણ એ જ જગ્યાએ ફિક્સ રહેતું, મામાના ઘરે. લેન્ડલાઇન ફોનને આપણે પ્રેમથી ડબલું કે ડબ્બો કહેતા, અને એમને જોઈને વેકેશનમાં આપણી પાસે કેટલા ડબ્બા હતા, થોડા જ. લખોટીનો ડબ્બો હતો, બાકસની છાપનો ડબ્બો હતો, અને આખું વર્ષ ભેગા કરેલા પેલા રમકડાનો ડબ્બો હતો. જેમ લેન્ડલાઇન ફોન એક વાયરથી જોડાયેલો રહેતો જેથી બેટરી ઉતરવા જેવો કોઈ પ્રશ્ન જ ન રહેતો, એવી જ રીતે તે સમયે કુટુંબ પણ એક તાંતણે બંધાયેલું રહેતું. રાત્રે બધા જ ભેગા બેસતા આપણી બેટરી ઉતરી જવાનો કોઈ પ્રોબ્લેમ જ ન હતો. ઉપરથી બધાનો થાક એક સાથે જરૂર ઉતરી જતો. અને પછી આવ્યા મોબાઈલ ફોન. કિસ્સામાં રહીને આપણી સાથે ફોન પણ બહાર ફરવા લાગ્યા. દરેક જણ પાસે અલગ અલગ ફોન રહેવા લાગ્યા. એ જ રીતે આપણું વેકેશન પણ મામાના ઘરેથી એક્ટિવિટી ક્લાસ સુધી પહોંચી ગયું. બધા પોતપોતાની રીતે વેકેશન એક્ટિવિટી કરવા લાગ્યા. કોઈ કોમ્પ્યુટર ક્લાસ, કોઈ કોચિંગ, કોઈ ક્રિકેટ્સ, કોઈ વૈદિક ગણિત, કોઈ પર્સનાલિટી ડેવલપમેન્ટ, તો ઘણા તો સ્પેનિશ, ફ્રેન્ચ, જર્મન ભાષા, આર્ટ્સ એન્ડ ક્રાફ્ટ્સ.

બધું, કેટલા બધા ક્લાસીસ છે તમે જુઓ ને આપણી આજુબાજુ. અને હવે તો સ્માર્ટફોન્સ પણ આવી ગયા છે. અરે સ્માર્ટફોન શું, સ્માર્ટ કેમેરા, સ્માર્ટ ઘડિયાળ, મ્યુઝિક પ્લેયર, કેલ્ક્યુલેટર, અરે ઘણું બધું. અને હવે તો પેલા VC, પછી એટલું વિઝ્યુલાઇઝર ને કેટલું બધું આવી ગયું છે કે જેનાથી વેકેશન વેકેશન નહીં, તમને એ જ રોજિંદી જિંદગી જ લાગે. હવે વેકેશનમાં આપણે બાળકોને મલ્ટીટાસ્કિંગ સ્માર્ટ કિડ બનાવવા છે. સિંગિંગ કરાવી છે, ડાન્સ કરાવવો છે, કરાટે, મેમરી પાવર, સ્વિમિંગ, સ્કેટિંગ, આ બધું જ કરાવી દઈએ. પણ એક વાત યાદ રાખજો કે ગમે તેટલો સ્માર્ટફોન હોય, સાંજ પડે એની બેટરી ડાઉન થવાની જ છે. તેમ ઢગલાબંધ એક્ટિવિટીઝ હોય પછી પણ બેટરી અપ રહેવાનો કોઈ ચાન્સ જ નથી. તેથી જ બાળકને જે ગમે છે ને તે કરાવીએ, બધા કરે એ ન કરાવીએ. મળું છું નાનકડા વિરામ.

0: Hastan diyeceğim.
1: ખોવાઈ ગયો આપણો કેરીનો એ ચામ બીકોઝ આજે તો હર મોસમ આમ છે. આપણું સમર વેકેશન છેલ્લા કેટલા વર્ષોમાં કેટલું બદલાયું છે. પહેલાનું સમર વેકેશન એટલે અગાસી ઉપર ચોખ્ખા ચટ આકાશમાં ટમટમતા અગણિત તારાઓ ગણતા ગણતા છેક સાંજથી પાથરીને ઠંડી કરેલી પથારીમાં સવારે તડકો ના આવી જાય અને કોઈ જગાડી ના દે ને ત્યાં સુધી ઊંઘવાની મોસમ. હવે ટીવી અને એસીના રિમોટ માટે ઝઘડતા ઝઘડતા ઊંઘના ભારથી અધખુલ્લી આંખોમાં ચમકતા વોટ્સઅપમાં ચેટ કરતા કરતા ગમે ત્યારે ઢબી જવાની મોસમ આવી ગઈ છે. પહેલાનું વેકેશન એટલે વેપાર, મોનોપોલી, સાપસીડી, લૂડો, ચેસ, આપણી પેલી બાજી પત્તાની બાજી, પછી બેડમિન્ટન, પછી દો પત્તી, તીન પત્તી.

ટ્રેન, નદી, પર્વત, ડબ્બા, સ્પાઇસ, એ વાળું વેકેશન. અને હવેનું વેકેશન ટેબ્લેટની અંદર એકલા એકલા લૂડો રમવાનું, ઓનલાઈન રમી રમવાનું, કે પછી ટેબ્લેટની અંદર વાતો કરવાની, આ જ વેકેશન. પહેલાનું વેકેશન એટલે ઘરના આંગણામાં સાંજે પાણી છાંટીને ભીની માટીમાં ખુશ્બુ માણવાની મજા. અને હવેના વેકેશનમાં કેફેના ટેબલ ઉપર ફ્લેવર્ડ કોફીની સ્મેલ.

અને મહેકાવે તે જ છે. પહેલા તો બસ ફ્રેન્ડની સાથે બૂમ પડતી અને કોઈ પણ જાતની ચિંતા વગર નીકળી પડતા, અને હવે તો ફોન આવે છે અને એસી વાળા રૂમમાં બેઠા બેઠા લૂ કે પછી ટેનિંગ થઈ જવાની બીકના કારણે આપણે પ્લાન કેન્સલ કરી દઈએ છીએ. પહેલાના વેકેશનમાં મળેલું જે પોકેટ મની હતું ને, એ મેંગો બાઇટને આપણે લેવામાં જ ખર્ચ કરી દેતા, અને હવે 5G ના આપણા બાઇટ્સને વાપરવામાં ખર્ચ કરી દઈએ છીએ. વેકેશન પહેલાનું હોય કે અત્યારનું, ભાવ વધ્યા છે અને લાગણીઓ અકબંધ છે. 3 રૂપિયાનો ગોળો એ 300નો ભરલો થયો છે, પણ સાંજ પડે એ જ લાગણી સાથે સહપરિવાર એ ચોખ્ખા પાણીનો ગોળો ખાવા તો જવાનું છે. વેકેશન એ નેરિશમેન્ટનો સમય છે, એને દેખાદેખીમાં બીજા કે કરતા આપણે શું કર્યું એ કરવામાં વેડફી ન દઈએ, વેકેશનને મન ભરીને માણીએ. અને હું મળું છું આ નાનકડા વિરામ બાદ.

એવું તો શું છે જે આપણાથી છૂટતું જ નથી? એવું શું છે કે આજકાલ કોઈનાથી એ નથી છૂટતું? અને એ છે આપણો મોબાઈલ ફોન. બધાની મુઠ્ઠીમાં મોબાઈલ એવો સેટ થઈ ગયો છે ને, જાણે શરીરનું એક અંગ ના હોય, હાથનું એક્સટેન્શન જ જોઈ લો ને, કોઈને એના વગર નથી ચાલતું. મોલમાં ફરવા ગયા હોય તો બી મોબાઈલ તો કન્સ્ટન્ટલી ચાલુ જ હોય, પિક્ચર જોવા ગયા હોય તો પણ થોડી થોડી વારે મોબાઈલ ચેક થતો હોય, જાણે આપણે પીએમનો મેસેજ ના આવવાનો હોય. મેં તો ચાલુ મૂવીએ મોબાઈલમાં ગેમ રમનારને પણ જોયા છે, અરે ચાલુ મૂવીએ આઈપીએલ જોનારને પણ જોયા છે. એવું નહીં કે પિક્ચર ખરાબ હોય તો બોર થઈને મોબાઈલમાં ગેમ રમે, પિક્ચર તો સારું જ હોય અને ગેમમાં એડિક્શન એટલું જબરજસ્ત હોય કે ચાલુ મૂવીમાં થોડી થોડી વારમાં રમી જ લેવાનું. આપણે દિવસના મિનિમમ 50 વખત મોબાઈલ ચેક કરીએ છીએ, ક્યાં ના જરૂર હોય ત્યાં પણ મોબાઈલ લઈને જઈએ. કેમ? કોઈ કહે કે ફોન આવે તો કોઈ કોલ મિસ ના થવો જોઈએ. અરે એક બે કોલ મિસ થઈ જાય તો શું દુનિયા ઉપરથી નીચે થઈ જવાની છે? પહેલાના જમાનામાં ફોન ન હતા તો જાણે કોઈ કામ જ નતા થતા. સારું ચલો એ પણ જવા દો. જેનું આટલું બધું આપણે ઇમ્પોર્ટન્સ આપીએ છીએ, જે આપણા જીવથી બી વધારે વાલો એવો મોબાઈલ ફોનના બધા ફીચર આપણે વાપરીએ છીએ ખરા? શું આપણને એ ફોનના બધા ફીચર્સ ખબર છે? એનો શું યુઝ છે એ ખબર છે? તમે મોંઘામાં મોંઘો મોબાઈલ લઈ લો અને એની સાથે યુઝર ગાઈડ, યુઝર મેન્યુઅલ પણ આવતી હોય છે. આપણે કદી યુઝર મેન્યુઅલ વાંચવાની તસ્દી પણ લીધી છે? સ્માર્ટફોન હોય કે ગમે તેવો વાપરવો હોય, એની સ્માર્ટનેસ ન હોય તો શું કરવાનું? ઘરમાં આપણે મોટા ઉપાડે ફ્રીજ વસાવ્યું હોય અને એનો પૂરતો વપરાશ ન થતો હોય, એવા ઘણા ભારતીય રસોડા જોયા છે. ટીવીમાં 500 ચેનલ આવતી હોય પણ એનાથી અંદર આપણે કઈ જોઈએ? સ્ટાર પ્લસ, સોની સબ, થોડી બે ચાર સમાચારની બસ. લાઈફનું પણ એવું જ છે યાર, આપણે કેટલા બધા ફીચર્સ જિંદગીમાં મળ્યા છે પણ આપણે એની સામે ધ્યાન નથી આપતા. લાઈફ છે ને પેલી 10 ગેરવાળી સાયકલ છે. આપણે પહેલા 2-4 ગેર વાપરી દઈએ છીએ, બાકીના ગેર કેવી રીતે વાપરવા આપણને ખબર જ નથી. વાય? બીકોઝ વી ડુ નોટ યુટિલાઇઝ ધ ટાઈમ વી હેવ.

વોટ ટુ ડુ મેની થિંગ્સ ઇન લાઈફ. મતલબ આપણને મળેલો જે સમય અને પોટેન્શિયલનો પૂરતો ઉપયોગ આપણે કદી કરતા જ નથી. જો લાઈફ સ્માર્ટ હોય તો એના ફીચર્સ પણ જાણી અને વાપરીએ, અને લાઈફ જો 10 ગિયરની સાયકલ હોય ને તો 10મા ગિયરને પણ ચલાવવી જોઈએ. મળું છું નાનકડા વિરામ.

પહેલા જેવું કશું નથી રહ્યું, અસલના જમાના જેવી વાત નથી રહી. આ વાક્ય તમે ઘણી વાર સાંભળ્યું હશે, તમારા કાને પડ્યું હશે, કોઈ વડીલ તમને એવું કહેતા સાંભળ્યું હશે કે હવે અમારા સમય જેવું નથી રહ્યું. અરે પણ ક્યાંથી રહે, ક્યાંથી રહે પહેલા જેવું? સતત બદલાવું એ તો કુદરતનો નિયમ છે. કૃષ્ણ પણ કહી ગયા છે કે પરિવર્તન એ સંસારનો નિયમ છે. વિશ્વમાં કોઈ પણ વસ્તુ પહેલા જેવી હતી એવી કાયમ નથી રહેતી, બદલાય જ કરે છે. અરે આપણી લાઇફસ્ટાઇલ જોઈ લો, આપણા પાલનપુરના એ મકાનો જોઈ લો. તમે અત્યારે પાલનપુરને ધ્યાનથી જુઓ, પાલનપુર કેટલું ડેવલપ થઈ ગયું છે. જે આપણી નાની બજાર જોઈ લો, આપણી મોટી બજાર, એ રસ્તા ઉપર તમે જે જૂના ઘર આવેલા છે, એ બક્ષીવાસ છે, એ બધા જૂના જૂના ઘર જુઓ, એની કોતરણી જુઓ, એ બધું જુઓ. અને સામે તમે પાલનપુર મેઇન માર્કેટમાં આવો, આપણું દિલ્હી ગેટ જુઓ. જુઓ ને આપણું દિલ્હી ગેટ કેટલું ડેવલપ થઈ ગયું છે, કેટલી દુકાનો બની ગઈ છે એ જગ્યાએ. તમારો મીરા ગેટ જોઈ લો. જો કે અમુક પોર્શન આપણા પાલનપુરનો એવો છે, ત્યાં તમે જાઓ એટલે તમને એમ લાગે કે ના, ઓરિજિનલ પાલનપુરમાં આવ્યા. પણ તમે આપણો હાઈવે વિસ્તાર જોઈ લો, આપણું નવું બસપોર્ટ જોઈ લો, એ તો મિની માણેક ચોક જ બની ગયું છે. તમે બસપોર્ટ ઉપર આવો એટલે તમને આ ખાવાની લાઈઓ દેખાય જ દેખાય દૂર દૂર સુધી. આપણું એરોમા સર્કલ જોઈ લો. એરોમા સર્કલને હવે તો આપણે ડેવલપ કરશું, થોડા વર્ષો પછી એરોમા સર્કલની પણ સુરત બદલાઈ જશે. હવે તમે થોડા આગળ જાઓ આપણા આબુ હાઈવે સાઈડ. એક સમય હતો જ્યારે આખો જે વિસ્તાર હતો એકદમ ખાલી સુમસાન પડ્યો હતો, અને આજે એનાથી ધગધગ તો કોઈ બીજો વિસ્તાર નથી. આખા આબુ હાઈવે ઉપર તમે જુઓ ઘણી બધી હોટલ્સ છે, અને પિઝા વાળા તો કેટલા બધા છે એની ઉપર. તમે જુઓ ને મોટા મોટા પુલ બની ગયા છે. તમને યાદ છે જયારે આરટીઓ આપણે જતા પહેલા ત્યાં એક રેલવે લાઈન હતી અને ત્યાં ફાટક હતી. મારે જયારે પાલનપુરથી મારા ગામે જવું તો ફાટક ક્રોસ કરવી પડતી, અને હવે ત્યાં મસ્ત મોટો પુલ બની ગયો છે, કોઈ ફાટકનું ટેન્શન નહીં. પાલનપુર ધીરે ધીરે બદલાઈ રહ્યું છે, નવું બની રહ્યું છે, આધુનિક બની રહ્યું છે. એમ આપણા જીવન પણ નવા બદલાય. સતત બદલાવું એ આપણો સ્વભાવ છે, પણ મૂળને સાવ વિસરી ન જઈએ. જે આપણને વારસામાં મૂલ્ય મળ્યા છે એ આપણે ભૂલી ન જઈએ. મૂળ સોતા ઉખડી જવું એ માણસના જીવનની સૌથી મોટી કરુણ ઘટના છે. મળું છું આ વિરામ બાદ.

0: વસ્તી ગણતરીના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.
1: જો હું વૃક્ષ હોઉં તો જનરલી મને ફોટોસ પડાવવા નથી ગમતા, અને મોટો વિરોધાભાસ એ છે કે સોશિયલ મીડિયા થકી પ્રચારના આ જમાનામાં વહેતી ગંગા મેં હાથ ધોને પડતે હૈ. મારા એક ફોટોશૂટ દરમિયાન કેમેરાની પાછળથી ફોટોગ્રાફરે એવું કહેલું કે આ ફોટોશૂટનો કોન્સેપ્ટ થોડો એવો છે કે તમારા હાથમાંથી ઝાડ ઉગે છે. તમારા હાથનો પંજો કેમેરા સામે એવી રીતે દર્શાવવાનો છે જાણે તમારા હાથમાંથી ઝાડ ના ઉગતું હોય. તું એવું મનમાં વિચારી લે કે તારા હાથમાંથી ઝાડ આકાર લઈ રહ્યું છે. મને એવું થયું કે વાહ, તો સરસ કલ્પના છે, હાથ હાથ મટીને ઝાડ બની જાય છે. જો હું પણ વૃક્ષ બની જાઉં તો મારામાં કયા કયા ગુણ આવે? સૌથી પહેલા તો કોઈ પથ્થર મારે ને એને ફૂલ દેવા, કોઈ પથ્થર મારે તો એ ફળ દેવા. બીજું, માંગ્યા વગર છાંયો આપવો. વૃક્ષ બદલામાં કંઈ નહીં માંગે, CO2 કન્ઝ્યુમ કરીને પણ આપણને ઓક્સિજન આપે છે. વૃક્ષનો પહેલો ગુણ સ્થિરતા, બીજો પરોપકારિતા, ત્રીજો અયાચકતા અને કદી ન

માંગવું. વૃક્ષ માંગે નહીં. જ્યારે આપણને સતત ડિપેન્ડ કરીએ ને બીજા ઉપર, બીજા આપણને કમાડે, આપણે બીજાને લાઇક્સ આપે, એવી સેલ્ફ વેલિડેશનની અપેક્ષાના તણે જ્યારે આપણે જાતને કચડી દઈએ છીએ ને, સેલ્ફી પાડી પાડીને લાઇક્સની યાચના કરીએ છીએ, ગમે તેવી મોસમ બદલે મૃત્યુ આવે જાય, વૃક્ષ અડીખમ ઉભો રહેવાનો પ્રયત્ન કરે છે. તેને પોતાના મૂળ વિસ્તાર્યા હોય તેવી સ્થિતિમાં એ સ્થિર રહે છે. માણસના મૂળ એટલે પરિવાર, કલ્ચર, ભાષા, વેલ્યુ, સંસ્કાર અને જીવનશૈલી. મૂળ સુતા ઉખડી ન જઈએ એ માટે વડ જેવી સ્થિરતા કેળવવી પડે. સ્થૈર્ય, પરોપકારિતા, અયાચકતા સિવાય વૃક્ષનો સૌથી મોટો ગુણ શું છે ખબર છે? નિર અભિમાની પણ. આમાંથી એક પણ ગુણ જો મારામાં આવી જાય ને તો મારો તો ઉદ્ધાર જ થઈ જાય. શું કેવું તમે?

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-96-88 95-12-99-66-88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95-12-96-88 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

વક્તા તરીકે બોલવા જવાનું થાય ત્યારે એક બાબત ખાસ ધ્યાન ખેંચે એવી હોય છે, જેઓ ઉત્સાહી અને શીખવાની ધગશવાળા હોય છે એ મંચની એકદમ નજીકની બેઠક પસંદ કરે છે. જેઓ એવું માનતા હોય છે કે મને તો બધી ખબર છે અથવા આવું તો અગાઉ પણ સાંભળેલું છે, એ ઘણું ખરું છેલ્લી ઘડીએ અને કેટલી વાર તો મોડા પણ આવે, પાછળની કે દરવાજા પાસેની બેઠક પસંદ કરે અને વહેલા છટકી જવાના ફિરાકમાં હોય છે. જો કે આ લોકો જ્યારે કોઈ મનોરંજન કાર્યક્રમ જોવા જાય ત્યારે સૌથી સારી બેઠક મળે તેવો આગ્રહ રાખે છે. એટલું જ નહીં, કાર્યક્રમના નિશ્ચિત સમય કરતા ઘણા વહેલા આવી પહોંચે છે અને કાર્યક્રમ દરમિયાન કોઈના દ્વારા ખલેલ પડે તો અકળાઈ ઉઠે છે. આ બધું કહેવાનો અર્થ એ છે કે જેમને પોઝિટિવ પર્સનાલિટી ખીલવવી હોય એ આગળની બેઠક પસંદ કરનારા ઝડપથી પ્રેરણા મેળવતા હોય છે, એનામાં શીખવાની અને સુધારો કરવાની ધગશ પણ હોય છે. હાર્વર્ડ યુનિવર્સિટી ખાતે આ પ્રકારના લોકો ઉપર થયેલ અભ્યાસના તારણ કંઈક આવા છે. સારા અને ઉમદા વિચારો મેળવવાની અપેક્ષા સાથે તેઓ આવે છે, જરૂર જણાય ત્યાં સારી રીતે નોંધ કરે છે, અન્ય સાથીઓ સાથે પોતે જે શીખ્યા એ વિશે વાત કરે છે અને પોતે કરેલી નોંધ સરખાવે છે. આ રીતે જે શીખ્યા હોય એ જ્ઞાનને વધુ દ્રઢ બનાવે છે અને ચૂકી ગયેલા મુદ્દાની બીજી વ્યક્તિ પાસેથી જાણકારી મેળવે છે. ટૂંકમાં આ પ્રકારના લોકો જીવનમાં વિજેતા નીવડે છે, કારણ કે તેઓ જીતવાનું આયોજન કરે છે, જીતવાની તૈયારી કરે છે અને જીતવાની મહેચ્છા રાખે છે. આ જ તો છે જીવન પ્રત્યેનો ખરો અભિગમ નહીં? તો મસ્ત રહો, વ્યસ્ત રહો ને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

વિમાન ઉપડવાને ઘણી વાર હોવાથી સમય પસાર કરવા એક પુસ્તક અને બિસ્કીટનું પેકેટ ખરીદીને એક સ્ત્રી એરપોર્ટની લાઉન્જની એક બેન્ચ પર બેઠી. વાંચવામાં એ તલ્લીન હતી. એ દરમિયાન એને લાગ્યું કે એની બાજુમાં એક યુવાન બેઠેલો. બંને વચ્ચે પડેલા બિસ્કીટના પેકેટમાંથી એક પછી એક ખાતો હતો અને એના તરફ તાકતો હતો. સ્ત્રીને આથી અકળામણ તો થઈ, પણ એને અવગણીને વાંચવાનું ચાલુ રાખ્યું. જોકે સાથે સાથે એ પણ બિસ્કીટ ખાતી હતી. થોડી વાર રહીને એને જોયું કે પેલો બેશરમ યુવાન પણ એ જ પેકેટમાંથી બિસ્કીટ ખાતો હતો. છેવટે એક બિસ્કીટ વધ્યું ત્યારે યુવાને ફિક્કા સ્મિત સાથે એના બે ટુકડા કર્યા. એમાંથી એક એને પેલી સ્ત્રીને આપ્યો અને બીજો પોતે ખાધો. સ્ત્રીએ મનોમન વિચાર્યું કે આ તે કેવો અવિવેકી અને અભણ માણસ છે. મારા બિસ્કીટ ખાઈ ગયો છતાં સૌજન્ય ખાતરે આભારની લાગણી વ્યક્ત કરતો નથી. છેવટે ફ્લાઇટનું એનાઉન્સમેન્ટ થતાં એ સ્ત્રી વિમાનમાં બેઠી. વાંચવાનું પૂરું થવા આવેલું પુસ્તક પોતાની હેન્ડબેગમાંથી કાઢવા ગઈ તો જોયું કે એનું બિસ્કીટનું પેકેટ તો એમને એમ જ હતું. જો એના બધા બિસ્કીટ એની પાસે જ હતા તો પોતે ખાધેલા બિસ્કીટ તો પેલા યુવાનના હતા. જોકે હવે તો ઘણું મોડું થઈ ગયું.

એ દિલગીરી પણ વ્યક્ત કરી શકે તેમ નહોતી. હવે એને ભાન થયું કે પેલો યુવાન નહીં પરંતુ એ પોતે જ બેશરમ, અવિવેકી અને અભણ હતી. આપણા જીવનમાં એવું કેટલી વાર બને છે કે અમુક બાબત અમુક રીતે જ બને એમ માની લીધું હોય, પણ પછીથી ખબર પડે કે એમ માનવું સાચું નહોતું. એવું કેટલીક વાર બને કે પોતા પરના વિશ્વાસના અભાવે અહંકારી વિચારો વડે બીજા વિશે વાસ્તવિકતા સાથે સ્નાન સૂતક નો સંબંધ ન હોય એવો અભિપ્રાય બાંધી બેસીએ છીએ. આથી જ બીજા વિશે કઈ માની લઈએ એ પહેલા આપણે બે વાર વિચારવું જોઈએ. તો મસ્ત રહો, વ્યસ્ત રહો ને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

સ્પર્શ, સ્વાદ, દ્રષ્ટિ, ઘ્રાણ અને શ્રવણ આ પાંચ ઇન્દ્રિય સાથે આપણે સૌ જન્મ્યા છીએ. પણ સફળ લોકો પાસે છઠ્ઠી ઇન્દ્રિય કોમન સેન્સ પણ હોય છે. ભણતર હોય કે ન હોય, કોમન સેન્સ કહેતા કોઠા સૂચ કેળવી શકાય છે. જો કે કોઠા સૂચ પ્રેરતું ન હોય એવું કહેવાતું શ્રેષ્ઠ શિક્ષણ પણ નિરર્થક છે. કોઠા સૂચ કેળવવાનું કુહાડીની ધાર સજાવવા સમાન છે. એક કઠિયારો લાંબા અરસાથી એક શેઠને ત્યાં કામ કરતો હોવા છતાં એને પગાર વધારો મળતો નહોતો. શેઠે બીજા કઠિયારાને કામે રાખ્યો. બીજે જ વર્ષે એને પગાર વધારો મળ્યો. આ જોઈને પહેલા કઠિયારાને કદી પગાર વધારો નહીં મળવાની ફરિયાદ કરી. શેઠ કહે, વર્ષોથી જેટલા ઝાડ કાપતો હતો એટલા જ ઝાડ તું આજે કાપે છે. જો તું વધારે ઝાડ કાપી લાવ તો તને પગાર વધારો મળે. જૂના કઠિયારાને તો જાણે દિશા મળી ગઈ. ધડાધડ ઝાડ કાપવા લાગ્યો. કામના કલાક વધારી દીધા, પણ એથી એની ઝાડ કાપવાની સંખ્યામાં વધારો ન થયો. આથી એણે શેઠની પાસે જઈને પોતાની વ્યથા રજૂ કરી. નવો કઠિયારો શા માટે વધારે ઝાડ કાપી શકતો હતો એનું રહસ્ય જાણવા શેઠે એના નવા કઠિયારા પાસે મોકલ્યો. નવો કઠિયારો કહે, દરેક વખતે જ્યારે હું એક ઝાડ કાપી લઉં છું પછી બે મિનિટનો વિરામ લઈને મારી કુહાડીની ધાર સજાવી લઉં છું. તે તારી કુહાડીની ધાર છેલ્લે ક્યારે સજાવેલી? આ સવાલ જૂના કઠિયારાને બરાબર કાળજે લાગી ગયો અને એને પોતાનો જવાબ મળી ગયો. અહીં સવાલ એ છે કે તમે છેલ્લે ક્યારે કુહાડીની ધાર સજાવેલી? ભૂતકાળનો ભવ્ય વારસો વાગોળ્યા કરવાથી અને ફક્ત પુસ્તકીય શિક્ષણથી આ કામ થઈ શકે નહીં. જે ચીજ જેવી છે એવી જ દેખાય અને એ જ રીતે થવી જોઈએ. એ જ રીતે થાય એવી કોઠા સૂજ રૂપી કુહાડીની ધાર આપણે સતતપણે સજાવવાની રહે છે. હું છું આરજે અંજલી ને તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 FM. મસ્ત રહો, વ્યસ્ત રહો ને સાંભળતા રહો.

આફ્રિકન કહેવત છે, જ્યારે કાર્યો બોલી ઉઠે છે ત્યારે શબ્દોની જરૂર રહેતી નથી। ભલાઈનું કાર્ય હંમેશા બોલી ઉઠે છે। વર્તમાન સમયની વિકટ પરિસ્થિતિમાં આવા કાર્ય આપણી આસપાસ બનતા જોઈએ છે, ત્યારે જીવી રહેલી માનવતાનો અહેસાસ થાય છે। આ સંબંધે કોઈ અનામીને વહેતી કરેલી આ સરસ વાત વાંચો। એ દિવસે સૂરજ સખત તપતો હતો, ગરમીથી લોકો અકળાઈ ગયા હતા। હૈયાને ટાઢક મળે એ માટે ઠંડા પીણા અને આઈસ્ક્રીમના પાર્લર તરફ લોકો આકર્ષાઈ રહ્યા હતા। મુઠ્ઠીમાં પૈસા જકડીને એક નાનકડી બાળકી આઈસ્ક્રીમ પાર્લરમાં દાખલ થઈ। હજી તો એક શબ્દ બોલે એ પહેલા જ પાર્લર વાળાએ એનો હાથ પકડીને કહ્યું, પાર્લર બહાર મારેલું બોર્ડ વંચાતું નથી, અહીં જૂતા પહેર્યા વિના આવવાની મનાઈ છે, છતાં તું ઉઘાડા પગે ઘૂસી ગઈ। આમ કહીને છોકરીને બહાર તગેડી મૂકી। નારાજ થયેલી બાળકી પાર્લરમાંથી બહાર આવી ત્યાં તેને એક તગડો અને કદાવર માણસ મળ્યો। એણે હેતથી બાળકીને પોતાની પાસે બેસાડી પોતાના મોટી સાઈઝના જૂતા એને ઉતાર્યા અને પેલી બાળકીની સામે રાખીને કહે, બેટા આ જૂતા પહેરીને કદાચ તું ચાલી શકીશ નહીં, પણ પ્રયત્ન કર, જૂતા ભલે ઢસડાય એ રીતે પણ ચાલીને તું અંદર જઈશ તો તારા માટે તું આઈસ્ક્રીમ કોન મેળવી શકીશ। આમ કહીને એણે એ નાનકડી બાળકીને હળવેથી ઉચકીને એના પગ જૂતામાં રાખી દીધા। પછી કહે, તું નિરાંતે આઈસ્ક્રીમ આરોગી આવ, હું તો થાકી ગયો છું, અહીં થોડો આરામ કરી લો। આટલું સાંભળતા તો બાળકીની આંખ ચમકી ઉઠી। ઉત્સાહથી થનગનતી મોટી સાઈઝના જૂતા પહેરીને ચાલવાની તકલીફ પડતી હોવા છતાં જેમ તેમ કરીને કાઉન્ટર પર પહોંચી ગઈ અને પોતાના માટે આઈસ્ક્રીમ કોન લીધું। હા, એ માણસ કદાવર હતો, તગડો હતો, એનું મોટું પેટ હતું, જૂતા મોટી સાઈઝના હતા, પણ સૌથી વિશેષ તો એ કે વિશાળ હૃદય ધરાવતો હતો। તો જોયું, મન બડા રખના ચાહીએ, ઇન્સાન કી નિયત અચ્છી હોની ચાહીએ। હું છું આરજે અંજલી, તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 FM।

સફળ અને નિષ્ફળ માણસ વચ્ચે શું ફરક છે? નિષ્ફળ માણસની વાત જવા દો, પણ સફળ માણસ ભલે કશું નોખું અનોખું ન કરતો હોય, પણ જે કઈ કરે છે એ નોખી અનોખી રીતે જરૂર કરે છે. સુલતાન મહેમૂદ નો હફસી ગુલામ અયાઝ વઝીરના દરજ્જે પહોંચી ગયો. બીજા દરબારીઓને આથી ઈર્ષ્યા થઈ. એક વાર મોકો જોઈને તેઓએ પૂછ્યું, જહાપના આવડત વગરના એક હફસી ગુલામને આપે વઝીર બનાવ્યો. એ વખતે અયાઝ ગેરહાજર હતો. દરબારીઓના સવાલનો જવાબ આપતા પહેલા સુલતાને શહેરના દરવાજા બહાર શું નવા જૂની છે એ જોઈ આવવા હુકુમ કર્યો. એક દરબારી જોઈ આવ્યો કે દરવાજા બહાર વણઝારાનો પડાવ હતો. એ ક્યાંથી આવ્યા હતા એનું સુલતાનને પૂછ્યું તો એને એ તપાસ કરી જ નહોતી. એક પછી એક દરબારી દરવાજે જઈને સુલતાને જેટલું પૂછ્યું હતું એટલી જ તપાસ કરીને પાછા ફર્યા. એવામાં અયાઝ ત્યાં આવ્યો. એણે પણ સુલતાનની નગરના દરવાજે સી નવા જૂની છે એ જોઈ આવવા હુકુમ કર્યો. અયાઝે એ બાજુ થઈને જ આવ્યો હતો એટલે કહે ત્યાં વણઝારાનું એક પડાવ છે. સુલતાને પૂછ્યું એ લોકો ક્યાંથી આવ્યા છે. વણઝારા બલ્કથી આવ્યા છે. કઈ તરફ જાય છે? કાબુલ થઈને બદખશાન જઈ રહ્યા છે. એ કાફલામાં કેટલા માણસો છે? કુલ 124 માણસો છે, જેમાં 49 પુરુષો અને 43 સ્ત્રીઓ અને 32 બાળકો છે. એ લોકો ધંધો શું કરે છે? છરી અને તલવાર સજાવવાનો. એમની સાથે જાનવરો કેટલા છે? 5 ઊંટ, 52 ઘોડા, 14 ગાય અને 17 બકરા. તમે ઠીક તપાસ કરી છે અયાઝ, સુલતાને ખુશ થઈને કહ્યું. હવે તમે જઈ શકો છો. એ પછી સુલતાને ઈર્ષાળુ દરબારીઓને કહ્યું, મને લાગે છે કે તમારા સવાલનો જવાબ તમને મળી ગયો છે. હા, જે કઈ કરવું એ નોખી અનોખી રીતે કરવું, એટલે બીજા કરતા એ જ કાર્યને થોડા વધારે ઉત્સાહ, ધગસ, તત્પરતા અને સુસ્થી કરવું, એવો અભિગમ જે ધરાવે એ માણસ સફળ. તો હવે સફળ અને નિષ્ફળ માણસ

સેલ્ફ ડિસ્કવરી કહેતા આત્મશોધન એવી પ્રક્રિયા છે જેમાં સામેલ થયા વિના આપણામાં કેટલીક ક્ષમતા પડેલી છે એનું નામ માત્રનો અહેસાસ પણ થતો નથી. આ પ્રક્રિયામાં આવતી સૌથી મોટી રૂકાવટ છે પોતાના વિશે ઘર કરી ગયેલી ખોટી માન્યતા. બાય ધ વે, આ હકીકતને સુપેરે રજૂ કરતી એક દ્રષ્ટાંત કથા ગીત રૂપે એન્થની ડી મેલોએ ધ ગોલ્ડન ઈગલમાં વર્ણવી છે. એનો સારાંશ કંઈક આવો છે. એક માણસને બાજ પક્ષીનું ઈંડું મળે છે. એને મરઘીના માળામાં મૂકી આવે છે. મરઘી બાજના ઈંડાને સેવે છે. એક દિવસ બાજનું બચ્ચું ઈંડામાંથી બહાર આવે છે. એનો ઉછેર પણ મરઘીના બીજા બચ્ચાની જેમ થવા લાગે છે. જે રીતે મરઘીઓ પોતાનું જીવન ગુજારતી હતી એમ આ બાજ પણ જીવન ગુજારવા લાગ્યું. એને તો બસ એમ જ થતું કે એ પણ એક મરઘી જ છે. જમીનને ખોતરીને એમાં રહેલા કીડા અને જીવાતોને એ ખોરાક લે છે. એ પોતાની પાંખો તો વીંજે છે, પણ એનું ઉડ્ડયન માંડ થોડા ફૂટ ઊંચું હોય છે. વર્ષો વીતતા જાય છે. બાજ હવે મોટું થઈ ગયું હોય છે. એક દિવસ એ પોતાનાથી દૂર સુદૂર આકાશમાં પોતાની મજબૂત પાંખોના એક જરા અમસ્તા ફફડાટથી સુસવાટા મારતા પવનને કાંપતા એક પક્ષીને ભવ્ય રીતે ઉડ્ડયન કરતું નિહાળે છે. પેલું જમીન પર રહેતું બાજ આ નિહાળીને અવાક થઈ જાય છે. એ પોતાની સાથી મરઘીઓને પૂછે છે, એ કોણ છે? એક મરઘી કહે, એ તો પક્ષીરાજ ગરુડ છે. એ આકાશનું પક્ષી છે. એ ગગનગામી છે. આપણે મરઘીઓ જમીન નિવાસી છીએ. બીજું કે આપણે મરઘીઓ જેવા છીએ એવા પ્રકૃતિ દત્ત છીએ. બાજ એ બાજ છે અને આપણે મરઘી રહેવા સર્જાયા છીએ. અરીસામાં પોતાને નિહાળવાની સેલ્ફ ડિસ્કવરીની યાત્રા દરમિયાન પોતાના અધકેરા મૂલ્યની પ્રતીતિ થાય એ સાથે જ વિકાસનો પ્રારંભ થાય છે. તમને પણ સેલ્ફ ડિસ્કવરી કરતા આવડી ગયું હશે. પોતાનામાં કેટલી ક્ષમતાઓ છે એ જાણવી એ જ સેલ્ફ ડિસ્કવરી છે. હું છું આરજે અંજલી ને તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 FM.

સફળતા આમ તો સાપેક્ષ શબ્દ છે, પણ માણસ જે પણ ક્ષેત્રમાં હોય એમાં મુઠ્ઠી ઉંચેરા બની રહેવાનો પ્રયાસ કરે જ છે. આ મુઠ્ઠી ઉંચેરા બની રહેવાનું રહસ્ય શું છે? જો કે આ રહસ્ય બધા માટે એકદમ ખુલ્લું અને સ્પષ્ટ છે, છતાં આ દ્રષ્ટાંત એ રહસ્યને હાથ વગું બનાવે છે.

વર્ષની ઉંમરે થોમસ આલ્વા એડિસને સ્કૂલનું શિક્ષણ શરૂ કર્યું. એ પછી 3 મહિનામાં શિક્ષકે એમને મંદબુદ્ધિના ગણાવીને ભણવા માટે ગેરલાયક ઠરાવ્યા. એમની માતાએ ઘેર બેઠા ભણાવીને એમનામાં જ્ઞાન પ્રત્યે અભિરૂચિના બી વાવ્યા. 10 વર્ષની વયે એડિસનને ભૌતિક શાસ્ત્રમાં એટલો તો રસ પડ્યો કે ઘરમાં જ પ્રયોગશાળા શરૂ કરી, જાતે ટેલિગ્રાફ સેટ બનાવ્યો. 12 વર્ષની વયે છાપા અને પીપરમિન્ટ વેચીને થતી કમાણીમાંથી પુસ્તકો અને પ્રયોગશાળાના માટેના સાધનો ખરીદતા. 15મા વર્ષે ઓટોમેટિક ટ્રાન્સમીટર અને રિસીવરની શોધ કરી. આગળ જતા વીજળીનો દીવો, ફ્લેક્સિબલ સેલ્યુલોઇડ ફિલ્મ, ગ્રામોફોન વગેરેની શોધ કરી લગભગ 1,000 જેટલા પેટન્ટ મેળવ્યા. સફળતાના એક પછી એક શિખર સર કરતા એડિસનને પત્રકારોએ એકવાર પૂછ્યું, આપ આટલા બધા સંશોધનો એક સાથે કરી રહ્યા છો ત્યારે કોઈ કામ ભૂલી જતા નથી, એનું રહસ્ય શું? એડિસને ઉત્તર આપ્યો, જુઓ, રાત્રે સૂતા પહેલા હું આજના અધૂરા કામનો વિચાર કરીને આવતીકાલે કરવાના કામની યાદી તૈયાર કરું છું. એ યાદી પ્રમાણે કામ પૂરા કરવાના પ્રયાસ કરું છું. બસ આ જ છે એનું રહસ્ય. બીજો સવાલ, તમે આટલા બધા સંશોધનો કર્યા, એનું રહસ્ય શું? એડિસનનો જવાબ કે મારા મનમાં સતત તીવ્ર જિજ્ઞાસા પ્રવર્તે છે. આ મોટી ઉંમરે આટલી શોધ કર્યા પછી અત્યારે ઘાસમાંથી લેટેક્સ બનાવવાનો પ્રયત્ન કરું છું. જે શોધ કરવાનું નક્કી કર્યું હોય અને વળગી રહેવું, એ જ મારી શોધો અને સફળતાનું રહસ્ય છે. બીજા શબ્દોમાં કહીએ તો રોજ રોજ શું કરવાનું છે એનો સ્પષ્ટ ખ્યાલ અને એના માટે આદું ખાઈને મચી પડવું એ સફળતા માટેનું ઓપન સિક્રેટ છે. તો તમે પણ જાણી લીધું ને કે સફળતા માટેનું સિક્રેટ શું છે? ધગસથી કામ કર્યા રહો. જે કામ કરવાનું છે, જે કામ કરવું છે, એની પાછળ મંડ્યા રહો જ્યાં સુધી કામ પૂરું ન થાય. હું છું આરજે અંજલી ને તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 FM.

ઉત્તર અમેરિકાનો નાયગરા ધોધ. આ ધોધ નાયગરા નદી ઉપર લેક્સ એરી અને ઓન્ટેરિયોની અધવચાળ છે. નાયગરા ધોધ વાસ્તવમાં હોર્સ શૂ ધોધ અને અમેરિકન ધોધ એમ બે ધોધનો બનેલો છે. હોર્સ શૂ ધોધ કેનેડાની સરહદે ઓન્ટારિયો રાજ્યમાં છે. અમેરિકન ધોધ અમેરિકન સરહદે ન્યૂયોર્ક રાજ્યમાં છે. રાત્રે રંગીન રોશનીથી આ ધોધ ઝગમગી ઉઠે છે. દર વર્ષે 1 કરોડ લોકો અહીં મુલાકાતે આવે છે. 11 કિલોમીટરના વિસ્તારમાં ફેલાયેલા કોતરની વચ્ચે આ ધોધ પ્રચંડ ગતિથી વહે છે. ધોધનું પાણી જે જગ્યાએ પડે છે ત્યાં ભયાનક વમળ સર્જાય છે. નાયગરા ધોધનું આશરે 85% પાણી હોર્સ શૂ ધોધ પરથી વહે છે. હોર્સ શૂ ધોધની ઊંચાઈ 167 ફૂટ અને મહત્તમ પહોળાઈ 2600 ફૂટ છે. અમેરિકન ધોધની ઊંચાઈ 176 ફૂટ અને પહોળાઈ 1000 ફૂટ છે. ધોધના કોતરોની ઊંડાઈ 200 ફૂટ જેટલી છે. એના પાણીની પડછાટનો અવાજ માઇલો સુધી સંભળાય છે. જોરદાર વેગથી ધસમસતા પાણીની જળશિખરો હવામાં સેંકડો ફૂટ ઊંચે

દૂરથી જોઈ શકાય છે. નાયગ્રા વિશે આટલી બધી વાત શા માટે? વેલ, હજારો વર્ષથી વહેતા ધોધનું અબજો ટન પાણી એમ જ વહી ગયું, પણ એક દિવસ માણસે એ વિરાટ ઉર્જાના એક હિસ્સાને નાથી લીધો. એમ જ વહી જતા પાણીને ચોક્કસ લક્ષ્ય તરફ વાળ્યું. પરિણામ, કરોડો કિલો વોટ વીજળીનું નિર્માણ થયું. એનાથી કારખાના ચક્રો ગતિમાન થયા. હજારો ઘરોમાં રોશની ફેલાઈ, ટનબંધ અનાજ ઉગાડવામાં આવ્યું, અનેક વસ્તુઓનું ઉત્પાદન થયું, નવા કામ ધંધાનું નિર્માણ થયું, રસ્તા બંધાયા, ઇમારતો ઉભી થઈ. આ અને બીજા અનેક ફાયદા એટલા માટે થયા કે આયોજનમાં એકા એવા માણસે નાયગ્રા ધોધના અમુક હિસ્સાને નાથ્યો, એને ચોક્કસ દિશા આપી, એક લક્ષ્ય ભણી વાળ્યું. આપણામાં પણ કુદરતે પ્રચંડ શક્તિ મૂકી છે. શું આ શક્તિને નાથીને કોઈ ચોક્કસ દિશા ભણી વાળીએ છીએ? પોતાના માટે અને ચાહિતાઓ માટે જે સુખ અને સમૃદ્ધિના સપના જોઈએ છીએ, એ સિદ્ધ કરવા માટેની ચોક્કસ દિશા તરફ આ શક્તિને વાળીએ છીએ? તો દરેક માણસમાં આવી શક્તિઓ ભરેલી છે, પણ એને બહાર કેવી રીતે નીકાળવી, એ શક્તિઓને કયા માર્ગે લઈ જવી, એ તમારા ઉપર ડિપેન્ડ છે. તો હું છું આરજે અંજલિ, અને નેક્સ્ટ વીક ફરીથી મળીશું અહીં જ, એટલે કે રેડિયો પાલનપુર 90.4 FM પર. મસ્ત રહો, વ્યસ્ત રહો, ને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

વસ્તી ગણતરીના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.

0: વસ્તી ગણતરીના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.
1: તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર. હું પ્રિયરાજ સૌ બાળ મિત્રોનું સ્વાગત કરું છું બાળ સભામાં.
2: એક સમય એક ગામમાં ચાર મિત્રો રહેતા હતા. તેઓ બહુ જ ગરીબ હતા. તે ચારેય મિત્રો ખૂબ પૈસા કમાવા માંગતા હતા, પણ કેવી રીતે તે તેઓ જાણતા નહોતા. બહુ વિચાર્યા પછી તેઓ ગામ છોડી અને બીજા સ્થળે જઈ પૈસા કમાવાનો નિર્ણય કરે છે. થોડા દિવસ પછી તે લોકો મુસાફરી ચાલુ કરે છે. તેઓ અવંતી ગામની જગ્યાએ જાય છે. ચારેય મિત્રો શિપ્રા નદીમાં નાહે છે અને મંદિરમાં પૂજા કરે છે. મંદિરની સામે એક મુનિ જેનું નામ ભૈરવાનંદ હતું તે મળે છે. તે લોકો મુનિને નમસ્કાર કરે છે. મુનિ તેમને પૂછે છે, તમે ક્યાંથી આવ્યા છો? તમે આ શહેરની મુલાકાતે શા માટે આવ્યા છો? તે લોકો બધી વાત કરે છે અને મુનિ પાસે મદદ માંગે છે. મુનિ તેમના પર ખુશ થઈ તેમને ચાર દીવાની વાટ આપે છે અને કહે છે કે આ લઈને તમે હિમાલય તરફ જાઓ. જ્યારે આ વાટ તમારા હાથમાંથી પડી જાય ત્યારે તે સ્થળે ખોદજો. તમને ખજાનો મળશે. જે મળે તે લઈને ઘરે જતા રહેજો. તેઓ તે વાટ પોતાની હથેળીમાં મૂકી ચાલવા લાગે છે. રસ્તામાં ચાલતા એક મિત્રની વાટ પડી જાય છે. તે ખોદે છે તો તેમાંથી તાંબુ નીકળે છે. તેના બીજા મિત્રો તેને મૂર્ખ કહે છે. તે તાંબુ લઈને પોતાના ઘરે જતો રહે છે. તેઓ ફરીથી ચાલવા લાગે છે. બીજા મિત્રની હથેળીમાંથી વાટ પડી જાય છે. તે ત્યાં ખોદે છે તો તેમાંથી ચાંદી નીકળે છે. બાકી રહેલા મિત્રો તેને મૂર્ખ કહે છે. તે ચાંદી લઈને પોતાના ઘરે જતો રહે છે. થોડે દૂર ચાલતા ત્રીજા મિત્રની હથેળીમાંથી પણ વાટ પડી જાય છે. ત્યાં ખોદતા તેમાંથી સોનું નીકળે છે. પેલો મિત્ર તેને પણ મૂર્ખ કહે છે. ચોથો મિત્ર એકલો રહી જાય છે. તે આગળ ચાલે છે. તેને એમ હતું કે હવે હીરા મળશે, પણ ચાલતા ચાલતા તેની વાટ હથેળીમાંથી પડતી જ નથી. તે રસ્તો ભટકી જાય છે. તે મૂંઝવણમાં પડી જાય છે. તે આમ તેમ ભટકતા એક સ્થળે આવે છે જ્યાં એક માણસ ઊભો હતો. તે લોહીથી તરબતર હતો. આશ્ચર્યની વાત તો એ હતી કે તેના માથા પર એક પૈડું ફરી રહ્યું હતું. ચોથા મિત્રે તેને પૂછ્યું, તું કોણ છે અને આ પૈડું તારા માથા પર કેમ ફરી રહ્યું છે? હજી તો તેણે પોતાનો પ્રશ્ન પૂરો પણ નહોતો કર્યો કે પેલું પૈડું તેના માથા પર આવી જાય છે. તે ચોથો મિત્ર પીડાથી રડવા લાગે છે અને કહે છે, મિત્ર આ શું છે? આ મને અસહ્ય પીડા આપી રહ્યું છે. હું આનાથી ક્યારે છુટકારો પામીશ? તું અહીં કેટલા સમયથી હતો? પેલા માણસે કહ્યું, હું રાજા રામના સમયથી અહીંયા હતો. હું પણ તારા જેવો ગરીબ હતો. કોઈ રીતે મને જાદુઈ વાટ મળી જેથી હીરા શોધવા હું અહીં આવી ગયો. મેં એક માણસને અહીં ઊભો રહેલો જોયો.

0: મિત્ર, મને તારી દયા આવે છે. આટલું કહી તે ત્યાંથી પોતાના ગામ પાછું ફરે છે.
1: બાળ મિત્રો, આપણને સૌને વાર્તા સાંભળવી ખૂબ જ ગમે છે અને બાળ ગીતો પણ. એટલે જ હું પ્રિયરાજ બપોરની સભામાં તમારા માટે રેડિયો પાલનપુર પર લઈ આવીશ વાર્તાઓ અને બાળ ગીતો. તમે બધા 2 વાગે તૈયાર થઈ જજો મારી સાથે રેડિયો પાલનપુર પર આપણી સભામાં, બાળ સભામાં.
0: એક મોટું ઝાડ હતું. ઝાડની બખોલમાં એક ચકલી રહેતી હતી. એક દિવસ તે ચણતી એક ડાંગરના ખેતરમાં જઈ ચડી. લીલી મજાની ડાંગર ફોલીને ચોખા ખાવામાં તે તલ્લીન થઈ ગઈ. સાંજ પડી પણ તે પોતાની બખોલમાં ગઈ જ નહીં, રાત્રે પણ અહીં જ રહી. આમ ઘણા દિવસો વીતી ગયા પણ તે ડાંગરના ખેતરમાંથી પોતાની બખોલમાં ગઈ જ નહીં. અહીં ઝાડની બખોલ ઘણા દિવસથી ખાલી હતી એટલે તેમાં એક સસલું આવીને રહેવા લાગ્યું. ડાંગરનું ખેતર કપાઈ ગયું એટલે ચકલી તાજી માજી થઈને પેલા ઝાડ પાસે આવી. ત્યાં તેણે જોયું તો પોતાની બખોલમાં એક સસલું હતું. સસલાને જોઈ ચકલી બોલી ઉઠી, અરે મારી બખોલમાં તું કેમ બેઠું છે? જો અહીં તો મારો માળો બાંધેલો છે, અહીંથી નાસી જા, નહીં તો ઝઘડો થશે. ઝઘડો ભલે થાય, પશુ પંખીઓને તો જે રહે તેનું ઘર ગણાય, એટલે અત્યારે આ મારું ઘર છે. આ ઘર તારું નહીં, મારું છે, ચકલી જોરથી બોલી. બંને વચ્ચે કજિયો વધી પડ્યો. છેવટે તેમણે કોઈ ત્રીજા જણની પાસે ન્યાય કરાવવાનું ઠરાવ્યું અને બંને જણ ત્યાંથી ચાલી નીકળ્યા. જતા જતા માર્ગમાં એક નદી આવી. નદી કાંઠે એક રાની બિલાડો હતો. બિલાડો ચકલી અને સસલાને પોતાની પાસે આવતા જોઈ આંખો મીચી અને એક હાથ ઊંચો કરી પૂર્વ દિશાએ સૂર્ય સામે મોં રાખી ઉપદેશ કરવા લાગ્યો. સાંભળો, આ સંસાર અસાર છે, જીવન નશવંત છે અને સગા સંબંધીનો મેળો સ્વપ્ન જેવો છે. માટે સંસારની કોઈ વસ્તુ ઉપર મોં રાખવો નહીં. બધી વસ્તુઓ મારા જેવા સુપાત્રને પોતાના હાથે જ દાનમાં આપી દેવી, હાથે તે સાથે. આ સાંભળી સસલાએ કહ્યું, ચકલી આ કોઈ તપસ્વી લાગે છે. ચકલી બોલી, અરે આ તો મારો સહજ વેરી છે, એની સાથે તો દૂરથી વાત કરવી જોઈએ. સસલો અને ચકલી બંને બોલ્યા, હે ઉપદેશક તપસ્વી, અમારી વચ્ચે એક વિવાદ થયો છે, એનો તમે ઉકેલ લાવી આપો. અન્યાય લાગે તેને ખાઈ જજો. શું કહો છો? હું હિંસા કરું? પાપનો પોટલો બાંધી નર્કમાં જાઉં? હમણાં ઉભા રહો, મને ધ્યાન ધરવા દો. ધ્યાન ધર્યા વિના હું કોઈને મારો નિર્ણય કહેતો નથી. ચકલી અને સસલો ચૂપચાપ રહ્યા. બિલાડાએ આંખો બંધ કરી ધ્યાન ધર્યું. પછી ધીમેથી આંખો ઉઘાડીને કહ્યું, હવે જે હોય તે કહો, હું ધર્મશાસ્ત્ર પ્રમાણે તેનો નિર્ણય સંભળાવીશ. ચકલી અને સસલાએ પોતાની વાત કહેવા માંડી એટલે બિલાડો બોલ્યો, મારે તમારી વાત ધ્યાનથી સાંભળવી જોઈએ અને મને બરાબર સંભળાતું નથી, માટે મારા કાન પાસે આવીને નિર્ભયપણે કહો. હું સંત પુરુષ છું, જે કહીશ તે પક્ષપાત વિના કહીશ, કોઈને અન્યાય નહીં કરું. ભોળા ચકલી અને સસલો બિલાડાના કાન પાસે મોઢા રાખીને વાત કહેવા લાગ્યા. ત્યાં તો ઢોંગી બિલાડે પગ નીચે ચકલીને દબાવી અને મોઢાથી સસલાને ઝડપથી પકડી લીધું અને બંનેને મારીને ખાઈ ગયો.

પક્ષીઓનો રાજા ગરુડ હતો. ગરુડ મોટે ભાગે ભગવાન વિષ્ણુ પાસે રહેતો, એટલે પક્ષીઓ નવા રાજાની શોધમાં પડ્યા. એકવાર હંસ, પોપટ, બગલા, કોયલ, ચાતક, ઘુવડ, મોર, પારેવા, કુકડા વગેરે પક્ષીઓએ સભા ભરી. સભામાં પક્ષીઓ ચર્ચા કરવા લાગ્યા કે પક્ષીરાજ ગરુડની હવે આપણે આશા છોડી દેવી જોઈએ. તે હવે અહીં રહે એમ લાગતું નથી. તેમને હવે આપણી કશી ચિંતા પણ નથી. જેને આપણી ચિંતા ન હોય, જે આપણું

રક્ષણ ન કરી શકી તેવાને આપણે રાજા માનવાથી શો લાભ? કહ્યું છે કે ઉપદેશ ન આપનાર આચાર્ય, કડવા વચન બોલનારી પત્ની, ગામમાં રહેનાર ગોવાળ અને રક્ષા ન કરનાર રાજાને સમુદ્રમાં તૂટી ગયેલા વહાણની પેટે તજી દેવા જોઈએ. તે પછી બધા પક્ષીઓએ વિચાર કરીને એક પ્રભાવશાળી ચહેરાવાળા ગોવળને રાજા બનાવવાનો નિર્ણય કર્યો. તેના રાજ્યાભિષેકની ગોઠવણ કરવા માંડી, મંડપ બંધાવ્યો, યજ્ઞવેદીની રચના કરી, રંગોળી પુરાવી, 108 ઔષધિઓ મંગાવી, નદીઓના સંગમના પવિત્ર જળથી સુવર્ણ કલશ ભરાવ્યા, સિંહાસન ગોઠવ્યું, મંગલવાદ્યો વાગવા લાગ્યા એટલે ગોવળ આવીને સિંહાસન પર બેઠો, બધા ગીતો ગાવા લાગ્યા, બધા પટરાણી આવવાની વાટ જોતા હતા. એવામાં એક કાગડો ઉડતો ઉડતો ત્યાં આવ્યો અને પક્ષીઓનું ટોળું જોઈ નીચે ઉતર્યો. તેણે પૂછ્યું, આ બધું શું છે? શા માટે અહીં ભેગા થયા છો? શાનો ઉત્સવ છે આ? પક્ષીઓ બોલ્યા, ભાઈ, આપણા રાજા ગરુડ અહીં રહેતા નથી, એટલે નવા રાજા તરીકે આ ગુવળની વરણી કરી છે. આજે રાજ્યાભિષેક કરવાનો છે, હવે તું કહે તને કેમ લાગે છે? સારું થયું કે તું પણ સમયસર આવી પહોંચ્યો. બધાની વાત સાંભળી કાગડો હસીને કહેવા લાગ્યો, મોર, હંસ, કોકિલ, સારસ જેવા સુંદર અને મુખ્ય પક્ષીઓ હોવા છતાં તમે દિવસે જોઈ ન શકે એવા આંધળાને રાજા બનાવો છો. વળી તેનું રૂપ તો જુઓ, મોટા ડોળા, વાંકું નાક, પાંડું પૂંછડું, કેવું ભયંકર છે! સ્વભાવ પણ કેવો નિર્દય છે! ગરુડ જેવો ગુણવાન રાજા હોવા છતાં તમે ગુવળને રાજા બનાવો છો એમાં મારી સંમતિ નથી. ભલે ગરુડ સ્વર્ગલોકમાં રહે, પણ આપણે તેના નામે શત્રુઓને ડરાવી શકીએ તેમ છીએ. પ્રતાપી જનોનું તો નામ પણ ઘણું. એટલામાં ગુવળની પત્ની આવીને સજોડે બેઠી, પરંતુ રાજ્યાભિષેકનું કામ એકદમ અટકેલું જોઈ ગુવળ બોલ્યો, અભિષેકમાં વિલંબ કેમ થાય છે? શું કોઈએ એમાં વિઘ્ન નાખ્યું છે કે શું? પાસે બેઠેલી ગુવળની પત્નીએ કહ્યું, તમારા રાજ્યાભિષેકમાં એક કાગડાએ વાંધો પાડ્યો છે. ત્યાં તો ગુવળે લાલ આંખ કરીને કાગડાને કહ્યું, અરે દુષ્ટ, તે મારા રાજ્યાભિષેકમાં વિઘ્ન નાખ્યું? હું તને જોઈ લઈશ. આજથી તું મારો જન્મ જન્માંતરનો શત્રુ છે. એમ કહી ગુવળ પોતાની પત્ની સાથે સિંહાસન પરથી ઉતરી ગયો ને પોતાની પત્ની સાથે પહાડ ઉપરની ગુફામાં ગયો. ગુવળ પહાડ ઉપરની ગુફામાં રહેતો હતો અને પાસેના વનના એક મોટા વડના ઝાડ ઉપર કાગડાઓ રહેતા હતા. ગુવળે કાગડાઓનું નિકંદન કાઢી નાખવાનો નિર્ધાર કર્યો. રાત પડે એટલે ગુવળ વડના ઝાડ ઉપર આવે અને આજુબાજુની ડાળીઓ ઉપર હૂંકતા કાગડાઓને ઝડપી લે. પ્રત્યેક રાત્રે એક બે કાગડાઓને મારી ખાય ત્યારે ઝંપે. આમ બહારની ડાળીઓ ઉપર રહેનારા કાગડાઓનો ધીમે ધીમે નાશ થઈ ગયો. વડના અંદર કિલ્લા જેવા ભાગમાં રહેનારા કાગડાઓએ ગુવળ સાથે લડાઈ કરી, પરંતુ બળવાન ગુવળ આગળ તેમનું કઈ ચાલ્યું નહીં. આથી કાગડાઓના રાજાએ સભા ભરી અને પોતાના મંત્રીમંડળ સાથે આવી પડેલી વિપત્તિ માટે ચર્ચા કરી. એક મંત્રીએ કહ્યું, શત્રુઓ સાથે છુટકારો મેળવવાના 6 ઉપાયો નીતિશાસ્ત્રમાં કહેલા છે. સંધિ, વિગ્રહ, યાન, આસન, સંસ્ત્રય અને દ્વૈધી ભાવ. આ બધામાં હું સંધિ પસંદ કરું છું. બળવાન શત્રુ સાથે સંધિ કરી લેવી સારી. બીજાએ કહ્યું, હું સંધિ નહીં, લડી લેવા માંગુ છું. આપણે શક્તિમાં નાના છીએ, પરંતુ સિંહ હાથી કરતા કદમાં નાનો હોવા છતાં વિજયી બને છે. ત્રીજાએ કહ્યું, હું યાન પલાયનમાં માનું છું. નાહક યુદ્ધમાં સંહાર કરી એકબીજાનો નાશ કરવો હિતાવ નથી. વળી યુદ્ધમાં કોનો વિજય થશે એ અચોક્કસ હોય છે, માટે અહીંથી પલાયન કરી બીજે રહેવા જવું સારું. ચોથાએ કહ્યું, હું આસનમાં માનું છું. એક જગ્યાએ મગરની પેઠે દ્રઢતાથી બેસી રહેવું ને જે આવે તેને ઝડપી લેવું. આ આસનના ઉપાયથી મગર હાથી જેવા મોટા પ્રાણીને પણ ખેંચી જાય છે. પાંચમાએ કહ્યું, હું સંસ્ત્રયમાં માનું છું. આપણી સંખ્યા અને બળ જોતા બીજાની નાના મોટાનો વિચાર કર્યા વિના જેની મળે
તેની

0: લડાઈ લેવી, યુદ્ધ કરવું? કાગ રાજાએ છેલ્લે વયોવૃદ્ધ મંત્રીને પૂછ્યું, આપ કેમ બોલતા નથી? આપ અનુભવીને જે ઉપાય યોગ્ય લાગે તે કહો. વયોવૃદ્ધ છઠ્ઠો મંત્રી બોલ્યો, મહારાજ, જે જે મંત્રીઓએ ઉપાયો કહ્યા તે બધા જ રાજનીતિને અનુકૂળ ઉપાયો કહ્યા છે, પરંતુ આ સમયે મને દૈવી ભાવ એટલે ઉપરથી મૈત્રીનો દંભ કરવો અને સમય આવે શત્રુનો નાશ કરવો એ ઉપાય યોગ્ય લાગે છે. કાગ રાજાએ બધાને આ વયોવૃદ્ધ મંત્રી કહે તેમ કરવા સમજાવ્યા. વૃદ્ધ મંત્રીએ કહ્યું, તમે બધા મારા ઉપર હુમલો કરો, મને ઘાયલ કરો અને પેલા પર્વત પાસે ગુવળની ગુફા આગળ નાખી આવો, પછીનું કામ હું કરી લઈશ. બધા કાગડાઓએ ભેગા થઈ આ વૃદ્ધ મંત્રીના થોડા ઘણા પીંછા તોડી નાખી લોહી કાઢ્યું અને પેલા ગુવળની ગુફા આગળ મૂકી આવ્યા. રાત્રે ગુવળી ગુફામાંથી બહાર નીકળતા જ આ ઘાયલ થયેલા કાગડાને જોયો અને પૂછ્યું, તું અહીં ક્યાંથી? શત્રુના જ બારણામાં ક્યાંથી આવી પડ્યો? તારી આવી દશા કોણે કરી? મહારાજ, હું આપને શત્રુ માનતો નથી. મેં કાગડાઓ આગળ તમારા વખાણ કર્યા એટલે બધા કાગડાઓએ ભેગા થઈને મારી આવી દશા કરી. હું આપને શરણે આવ્યો છું. લોહી લુહાણ થયેલા વૃદ્ધ કાગડાને જોઈ ગુવળને દયા આવી, તેથી તેને પોતાને ત્યાં આશ્રય આપ્યો. વૃદ્ધ કાગડો અહીં શાંતિથી રહેવા લાગ્યો. રાત્રે ગુવળ શિકારે નીકળે અને પરોળીએ પાછું આવે ત્યારે કાગડા માટે કંઈ ને કંઈ ખાવાનું લેતો આવે. વૃદ્ધ કાગડો સારું સારું ખાઈ ઘડીકમાં સાજો સમ થઈ ગયો. ગુવળ શિકારે જાય ત્યારે કાગડો આજુબાજુથી લાકડાના નાના નાના ઝાંખરા ગુફા નીચે ભેગા કરવા લાગ્યો. ધીમે ધીમે ત્યાં લાકડાનો મોટો ઢગલો થઈ ગયો. એક દિવસ આ વૃદ્ધ કાગડાએ કાગ રાજાને સમાચાર મોકલ્યા કે હવે તમે ગમે ત્યાંથી સળગતું લાકડું લાવી નીચેના ઢગલામાં નાખી દિવસે આગ ચાંપો. વૃદ્ધ કાગડાના કહેવા પ્રમાણે બીજે દિવસે કાગડાએ સળગતું લાકડું લાવી કાગડાના ઢગલામાં નાખ્યું. પવનનો સપાટો લાગતા જ લાકડાનો ઢગલો ભળ ભળ કરતા સળગી ઉઠ્યો. તેનો ધુમાડો ગુફામાં જતા જ ગુવળ તેના બચ્ચા ગુંગળાઈને નાસભાગ કરવા લાગ્યા. જેમ જેમ ગુફામાંથી એક એક ગુવળ બહાર નીકળતું ગયું તેમ તેમ સળગતી આગમાં પડીને બળી જવા લાગ્યું. આમ બધા જ ગુવળ બળી માર્યા. વૃદ્ધ કાગડાની ચતુરાઈથી પોતાના શત્રુઓનો સદાને માટે અંત આવ્યો.
1: બાળ મિત્રો, મજા પડી ને? તો તમારા મોટા ભાઈ બહેન કે મમ્મી પપ્પાને રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર મેસેજ કરવાનું કહેજો અને આપણે મળીશું ફરીથી બાળગીતો અને વાર્તાઓ સાથે આવતીકાલે બપોરે 2 વાગે રેડિયો પાલનપુર પર. સાંભળતા રહો, મસ્ત રહો, ખુશ રહો 90.4 FM રેડિયો પાલનપુરની સાથે.
2: શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-99-66-88. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું, 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 99 66 88, 9512 99 66 88. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું, 95 12 99 66 88, 9512 99 66 88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-99-66-88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

શહેર નો અવાજ એટલે 91.4 FM રેડિયો પાલનપુર, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત કોમ્યુનિટી રેડિયો સ્ટેશન. આ શહેર ની પોતાની ઓળખ, આ શહેર ની પોતાનું ટેલેન્ટ. યુવાઓ માટે જાગૃતતા અને વિજ્ઞાન ના પ્રચાર પ્રસાર ના તમામ કાર્યક્રમ સાથે સમુદાય ની તમામ અવાજ ને વાચા આપતું એક માત્ર પ્લેટફોર્મ એટલે 90.4 FM કોમ્યુનિટી રેડિયો સ્ટેશન રેડિયો પાલનપુર. સાંભળતા રહો, મસ્ત રહો, ખુશ રહો. 90.4 FM.

વસ્તી ગણતરીના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.

0: હવે આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોયે છે, રીલ્સ જોયે છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડીયોઝ સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

વસ્તી ગણતરીના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 96 88 9512 99 66 88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું 95 12 96 66 88 9512 99 66 88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

વસ્તી ગણતરીના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-99-66-88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

વસ્તી ગણતરીના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.

0: આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોયે છે, રીલ્સ જોયે છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ. પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડીયોઝ સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: તમારી પાસે છે સુંદર મજાની કવિતાઓ, ગઝલ કે શેર, શાયરી,
1: અથવા તો તમે કઈક લખતા હોય સાહિત્ય, સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
0: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
1: રેડિયો પાલનપુર. તમે સારું લખો છો તો અમને મોકલાવી શકો છો, અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો. પરંતુ હા, એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે અમારા રેડિયો પાલનપુર ના વોટ્સએપ નંબર પર 9512966888 પર.
0: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો.

0: કામ તો હજારો લોકો કરે છે, કેટલીય સંસ્થાઓના કામ સમાજ અને આ જીવનને બદલી રહ્યા છે, પરંતુ કેટલાને આ માહિતી છે?
1: માહિતી કામ તો ઘણી બધી સંસ્થાઓ કરે છે, પણ આ માહિતી ઘણા બધા લોકો પાસે તો છે નહીં, પરંતુ આ માહિતી પહોંચાડવી કેવી રીતે?
0: અરે એના માટે તો છે આપણું સમુદાયિક સ્ટેશન, રેડિયો સ્ટેશન રેડિયો પાલનપુર. આજે જ સંપર્ક કરો વોટ્સએપ દ્વારા 95-12-99-66-88 અને તમારી સંસ્થાની માહિતી અને પ્રવૃત્તિઓની જાણકારી દ્વારા અન્ય લોકોને પણ જાગૃત કરો. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર 90.4 FM.

0: Ώστε ραχόβιαστε ραχώνε σαν αλτά ραχώρε ιό πάλε να πού.
1: શહેર ની ઓળખ એટલે રેડિયો પાલનપુર, શહેર નો અવાજ એટલે રેડિયો પાલનપુર. 90.4 FM રેડિયો પાલનપુર. ટ્યુન રહો, મસ્ત રહો, સાંભળતા રહો.

0: કામ તો હજારો લોકો કરે છે, કેટલીય સંસ્થાઓના કામ સમાજ અને આ જીવનને બદલી રહ્યા છે, પરંતુ કેટલાને આ માહિતી છે?
1: માહિતી કામ તો ઘણી બધી સંસ્થાઓ કરે છે, પણ આ માહિતી ઘણા બધા લોકો પાસે તો છે નહીં, પરંતુ આ માહિતી પહોંચાડવી કેવી રીતે?
0: અરે એના માટે તો છે આપણું સમુદાયિક સ્ટેશન, રેડિયો સ્ટેશન રેડિયો પાલનપુર. આજે જ સંપર્ક કરો વોટ્સએપ દ્વારા 95-12-99-66-88 અને તમારી સંસ્થાની માહિતી અને પ્રવૃત્તિઓની જાણકારી દ્વારા અન્ય લોકોને પણ જાગૃત કરો. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર 90.4 FM.

વસ્તી ગણતરીના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-99-66-88. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું, 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: program Ministry of Electronics and Information Technology, Government of Indiana. Information Security Education Awareness ISEA program હેઠળ પ્રસારિત કરવામાં આવે છે. આ પ્રોગ્રામનો મહત્વનો સંદેશ એ છે કે તમે સાયબર ક્રાઇમ સંબંધિત પ્રવૃત્તિઓથી જાણકાર બનો. તો ચાલો શરૂઆત કરીએ આજના આ કાર્યક્રમની. હેલો, હાય, નમસ્કાર. ધીસ ઇઝ આરજે અંજલી
1: એન્ડ ધીસ ઇઝ આરજે પ્રિયંકા.
0: તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 FM. આજે તમારી માટે એક સરસ મજાનો પ્રોગ્રામ અમે લઈને આવી ગયા છે, માહિતી પ્રોગ્રામ. અને આ પ્રોગ્રામ ઇન્ફોર્મેશન સિક્યોરિટી એજ્યુકેશન અવેરનેસ ISEA પ્રોગ્રામ થકી તેમજ મિનિસ્ટ્રી ઓફ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજી ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા થકી શરૂ કરવામાં આવ્યો છે. અને એમાં તમારી સમક્ષ 8 નવા નવા વિષયો પર અમે વાતો કરીશું, ચર્ચા કરીશું અને તમારી સમક્ષ એ માહિતીને લાવવાનો એક પ્રયાસ કરીશું. આજે આપણે જે વિષય ઉપર વાત કરવા જઈ રહ્યા છીએ એ વિષયનું નામ છે
1: ડિજિટલ અરેસ્ટ.
0: જેમ મેં આગળ કહ્યું તેમ આ કાર્યક્રમ આપણે ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલય, ભારત સરકારના અને માહિતી સુરક્ષા શિક્ષણ જાગૃતિ કાર્યક્રમ હેઠળ પ્રસારિત કરવામાં આવી રહ્યો છે. તો સૌ પ્રથમ પ્રશ્ન એ થાય પ્રિયંકા કે ડિજિટલ અરેસ્ટ શું છે? તો ડિજિટલ ધરપકડ એટલે કે ડિજિટલ અરેસ્ટ એ એક અત્યાધુનિક ઓનલાઈન કૌભાંડ છે જેમાં છેતરપિંડી કરનારાઓ પોલીસ, સાયબર ક્રાઇમ અધિકારીઓ અથવા સરકારી અધિકારીઓ હોવાનો ડોળ કરે છે અને ફોન, વિડીયો કોલ અથવા મેસેજિંગ એપ્સ દ્વારા વ્યક્તિઓનો સંપર્ક કરે છે. તેઓ દાવો કરે છે કે પીડિત મની લોન્ડરિંગ, ઓળખ ચોરી અથવા ગેરકાયદેસર વ્યવહારો જેવા ગુનાઓ માટે તપાસ હેઠળ છે. અને આગળ આવી રીતે મની લોન્ડરિંગ, તમે કોઈની ઓળખ ચોરી કરી છે અથવા તો ગેરકાયદેસર કોઈ વ્યવહાર કરી રહ્યા છો એવું કહીને તમને ડરાવવાનો એક પ્રયાસ કરશે. સ્કેમર્સ પીડિત પાસેથી પૈસા ટ્રાન્સફર ન કરે અથવા તો બેંક વિગતો જેમ કે પાન અથવા તો આધાર જેવી સંવેદનશીલ માહિતી પ્રદાન ન કરે તો ધરપકડ અથવા તો કાનૂની કાર્યવાહીની ધમકી આપીને ગભરાટ ફેલાવવાનો પ્રયાસ કરે છે, એમને ડરાવે છે અને આને કહે છે ડિજિટલ અરેસ્ટ. સુપ્રિયંકા, તમને ખબર પડી?
1: હા, હવે મને ખબર પડી કે ડિજિટલ અરેસ્ટની સાચી વ્યાખ્યા શું છે.
0: હવે આગળ આને સમજાવવું હોય તો આજે પ્રિયંકા આપણા લિસનર્સને તમે કેવી રીતે સમજાવશો?
1: જેમ કે કોઈ એક વ્યક્તિ છે અને આ વ્યક્તિ એ પોતાને પોલીસ અધિકારી તરીકે ઓળખાવે છે અને કહે છે કે તમારો આધાર ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં વપરાતા સિમ કાર્ડ સાથે લિંક છે. પછી તેઓ વિડીયો કોલ પર સ્વિચ કરે છે, નકલી આઈડી કાર્ડ અને દસ્તાવેજો બતાવે છે અને આગ્રહ રાખે છે કે જો તમે પૈસા અથવા વ્યક્તિગત ડેટા સોંપશો નહીં તો તમારી ડિજિટલ અરેસ્ટ એટલે કે ડિજિટલ ધરપકડ કરવામાં આવશે. ગભરાઈ અને તમે તેનું પાલન કરશો, ફક્ત પછીથી ખબર પડશે કે આ એક કૌભાંડ હતું. આ પ્રકારની છેતરપિંડી વ્યાપક બની ગઈ છે અને ભારતમાં મોટા પાયે આની ગેરવસૂલીના કેસો પણ આપણને જોવા મળી રહ્યા છે. અંજલી, પણ અંજલી, જો આ ડિજિટલ અરેસ્ટમાં કોઈ વ્યક્તિ ફસાય છે તો એના નિવારણ માટે શું મહત્વપૂર્ણ છે?
0: હા, આરજે પ્રિયંકાએ બહુ સરસ વાત કરી કે કદાચ કોઈ આવી રીતે કોઈ વ્યક્તિ આ કૌભાંડમાં ફસાઈ જાય છે અથવા તો એને કોઈ કોલ આવે છે આવો કોઈ ધમકી ભર્યો તો એના નિવારણ માટે આપણે શું કરી શકીએ? ડિજિટલ અરેસ્ટ કૌભાંડો ખતરનાક છે કારણ કે તેઓ સત્તાવાળા વ્યક્તિઓમાં ડર અને વિશ્વાસનો ઉપયોગ કરે છે, પીડિતોને આવેગજન્ય નિર્ણય લેવા માટે હેરફેર કરે છે. આ કૌભાંડો લાગણીઓને લક્ષ્ય બનાવે છે અને છેતરપિંડી કરનારાઓ દ્વારા લાદવામાં આવતી તાકીદ ઘણીવાર તર્કસંગત વિચારસરણીને અટકાવે છે. વધુ પડતું પ્રેશર આવવાથી અથવા તો મેન્ટલી હારી જવાથી આવા બધા કારણોથી શિક્ષિત લોકો પણ આનો શિકાર બની શકે છે. પીડિતો મોટી રકમ ગુમાવી શકે છે અને અજાણતા વ્યક્તિગત માહિતી શેર કરી શકે છે જે ભવિષ્યમાં ઓળખ ચોરી અથવા તો નાણાકીય ડેટાના દુરુપયોગ માટે માર્ગ મોકળો કરે છે. વાસ્તવિક અધિકારીઓ ક્યારેય ઓનલાઈન પૈસા અથવા વ્યક્તિગત માહિતીની માંગ કરશે નહીં અથવા

0: डिजिटल प्लेटफॉर्म पर धरपकड़नी धमकी आपशे नहीं। आ कार्यक्रम इन्फॉर्मेशन सिक्योरिटी एज्युकेशन अवेरनेस ISEA प्रोग्राम तेमज मिनिस्ट्री ऑफ इलेक्ट्रॉनिक्स एंड इन्फॉर्मेशन टेक्नोलॉजी द्वारा शुरू करवामां आव्यो छे। हवे आरजे प्रियंका, આમાં ઘણા બધા મુદ્દાઓ છે જેનું આપણે ધ્યાન રાખવું જોઈએ, તો એ કયા કયા મુદ્દાઓ છે?
1: આની અંદર આરજે અંજલિ, જો તમારી સાથે આવું થાય છે તો સૌથી પહેલા તો શાંત રહો અને ચકાસો અને વાસ્તવિક એજન્સીઓ ક્યારે કાનૂની બાબતે કોઈ કોલ્સ કે વિડીયો ચેટ દ્વારા સીધા વ્યક્તિ સાથે સંપર્ક નથી કરતી, આ વાતને બરાબર યાદ રાખો। સંવેદનશીલ વિગતો એ શેર કરશો નહીં, અજાણ્યા કોલર્સને ક્યારે ઓટીપી, પિન, આધાર અથવા બેંકિંગ માહિતી આપશો નહીં। સત્તાવાર ચકાસણીનો ઉપયોગ કરો। કોઈપણ દાવાની ચકાસણી કરવા માટે સ્વતંત્ર રીતે સત્તાવાર પોલીસ અથવા સરકારી હેલ્પલાઇન પર કોલ કરો, જાણ કરો અને બ્લોક કરો। cybercrime.government.in જેવી સત્તાવાર પોર્ટલ દ્વારા કૌભાંડી કોલ્સ કે ઇમેલ્સની જાણ કરો અને આવા નંબરોને તાત્કાલિક બ્લોક કરો। અન્ય લોકોને શિક્ષિત કરો અને ખાસ કરીને જે આપણા વડીલો છે અને જે લોકોને ટેકનોલોજીનો ઓછો ખ્યાલ છે એવા આપણા પરિવારના સભ્યોને જાણ કરો।
0: હવે આપણે આ લોકોને જાણ કરવી હોય તો શું કરશો? તો કોઈ પણ સાયબર ક્રાઇમ સંબંધિત પ્રવૃત્તિઓની જાણ કરવા માટે કૃપા કરીને તમે 1930 પર કોલ કરો અથવા તો www.cybercrime.government.in પર ફરિયાદ નોંધાવો। વધુ સાયબર સુરક્ષા સંબંધિત માહિતી અને અભ્યાસક્રમો માટે કૃપા કરીને www.staysafeonline.com ની મુલાકાત લો। આ કાર્યક્રમ એટલે કે ઇન્ફોર્મેશન સિક્યોરિટી એજ્યુકેશન અવેરનેસ પ્રોગ્રામ એ મિનિસ્ટ્રી ઓફ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજી ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાના દ્વારા પ્રસારિત થઈ રહ્યો છે। આપણે નેક્સ્ટ આવા જ એક માહિતીસભર પ્રોગ્રામમાં જલ્દીથી મળીશું। This is RJ Anjali
1: and this is RJ Priyanka.
0: મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર। આ પ્રોગ્રામ મિનિસ્ટ્રી ઓફ ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાના ઇન્ફોર્મેશન સિક્યોરિટી એજ્યુકેશન અવેરનેસ ISEA પ્રોગ્રામ હેઠળ પ્રસારિત કરવામાં આવી રહ્યા છે।
2: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM।

વસ્તી ગણતરીના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 99 66 88 9512 99 66 88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું 95 12 99 66 88 9512 99 66 88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો.

વસ્તી ગણતરીના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુર ના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 99 66 88 9512 99 66 88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું 95 12 99 66 88 9512 99 66 88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

શહેરની ઓળખ એટલે રેડિયો પાલનપુર, શહેરનો અવાજ એટલે રેડિયો પાલનપુર. 90.4 FM રેડિયો પાલનપુર. ટ્યુન રહો, મસ્ત રહો, સાંભળતા રહો.

0: હવે આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોયે છે, રીલ્સ જોયે છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ. પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડીયો સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર, 95-12-99-66-88 પર વોટ્સએપ કરીને, કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર. તમારી પાસે છે સુંદર મજાની કવિતાઓ, ગઝલ કે શેર, શાયરી,
0: અથવા તો તમે કઈક લખતા હોય, સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
1: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો, તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
0: રેડિયો પાલનપુર. તમે સારું લખો છો તો અમને મોકલાવી શકો છો, અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો. પરંતુ હા, એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે અમારા રેડિયો પાલનપુર ના વોટ્સએપ નંબર પર 95-12-99-66-88 પર.
1: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો.

0: કામ તો હજારો લોકો કરે છે, કેટલીય સંસ્થાઓના કામ સમાજ અને આ જીવનને બદલી રહ્યા છે, પરંતુ કેટલાને આ માહિતી છે?
1: માહિતી કામ તો ઘણી બધી સંસ્થાઓ કરે છે, પણ આ માહિતી ઘણા બધા લોકો પાસે તો છે નહીં, પરંતુ આ માહિતી પહોંચાડવી કેવી રીતે?
0: અરે એના માટે તો છે આપણું સમુદાયિક સ્ટેશન, રેડિયો સ્ટેશન રેડિયો પાલનપુર. આજે જ સંપર્ક કરો વોટ્સએપ દ્વારા 95-12-99-66-88 અને તમારી સંસ્થાની માહિતી અને પ્રવૃત્તિઓની જાણકારી દ્વારા અન્ય લોકોને પણ જાગૃત કરો. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર 90.4 FM.

વસ્તી ગણતરીના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-99-66-88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો.

વસ્તી ગણતરીના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.

0: વસ્તી ગણતરીના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.
1: લોકો કે મુંહ સે હમ યે શિકાયત સુનતે હૈ કે હમે પ્યાર હુઆ તો હમે થોડા સા ચિડચિડાપન આ ગયા, હમે થોડી સી પજેસિવનેસ બઢ ગઈ, હમે હમારી ચીજે કોઈ છૂતા હૈ તો પસંદ નહીં આતા હૈ. વો ક્યા કહેતે પ્યાર કે સાઇડ ઇફેક્ટ્સ. પર મેરા હરગિઝ ઇસસે થોડા અલગ સે સોચના હૈ. અગર પ્યાર હી હુઆ હૈ, અગર આપકો કિસી સે પ્યાર હુઆ હૈ ઓર વો વ્યક્તિ ભી આપસે ઇઝહાર કર ચુકા હૈ, તો ફિર જો પ્યાર હોતા હૈ ના વો કભી ટૂટતા નહીં હૈ. લોગ બોલતે એક તો ફિર બ્રેકઅપ ક્યા હોતા હૈ, બ્રેકઅપ યે હોતા હૈ કે કુછ ચીઝો મે આપ જૈસી સોચ રહે હો વૈસી હી એડજસ્ટમેન્ટ નહીં હો પા રહી, ઇસલિયે આપ અલગ હો જાતે હૈ. પર ક્યા કહે સકતે હૈ કે

0: વસ્તી ગણતરીના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.
1: મેને કહા ના કે અપને જીવન મેં ભી રોમેન્ટિઝમ હોના ચાહીએ. યે જરૂરી નહીં કે કિસી બંદે યા બંદી સે આપ પ્યાર કરતે તભી આપ રોમેન્ટિક હો. પર આપ કોઈ કામ કરતે હો, આપ કુછ પહેનતે હો, આપ જબ મિરર મેં અપને આપ સે બાતે કરતે હો, આપકે અપને કુછ રિશ્તે હૈ, માં બાપ, ભાઈ બહેન, ઉનકે સાથ ભી આપકા પ્યાર ઇઝહાર હોના ચાહીએ. જૈસે આપ દેખતે ના કે છોટા બચ્ચા હોતા હૈ તો વો અપની મમ્મી, અપને પાપા સે, અપને ભાઈ બહેન સે, અપને ડોગી સે, અપને દોસ્તો સે નોર્મલી ઇઝહાર કરતા હૈ કે નહીં નહીં મેં તુમ્હે બહોત પસંદ કરતા હું, કરતી હું, ઓર મુજે આપ અચ્છે લગતે હો, મેં આપ જૈસા બનના ચાહતા હું યા બનની કી સોચ રહા હું. તો વહી તો હૈ કે એક ઉમ્ર કે બાદ જબ આપ દૂસરે વ્યક્તિ કે સાથ પ્યાર મેં પડને કી ઉમ્ર મેં પહોંચતે હૈ તબ આપ કિસી ઓર રિશ્તો કે સાથ પ્યાર કો ઇઝહાર કરના ભૂલ જાતે હૈ. યહી વાત આજ કરની હૈ કી ક્યું નહીં હો પાતા. આપ કભી પ્યાર ઇઝહાર કરને કે લિયે આપકો આઈ લવ યુ યા શબ્દો કી જરૂરત નહીં પડતી. પર જૈસે છોટે થે ના તો આપ મમ્મી પાપા કો આપકો યે પસંદ હૈ ના તો મેં લેકે આઈ. ઉસી તરીકે સે આપકી એક ઉમ્ર હો જાને કે બાદ અગર આપ કુછ બના કે ઉને ખિલાએ, કિસી રેસ્ટોરાં મેં લે જાએ, અપને દોસ્તો કો ભી, આપ બચપન સે ઉનકે સાથ હૈ તો આપ સોચતે રહેતે થે કે કબ ઉનકા બર્થડે આએ ઓર કબ ક્યા ઉસે પસંદીદા ગિફ્ટ દે. બડે હો જાને કે

0: વસ્તી ગણતરીના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.
1: હલ્લો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર, હું છું આરજે એઆર, આપ સૌનો દોસ્ત અને આપ સૌનો હોસ્ટ. આપણે આપણી માતૃભાષા ગુજરાતી સાહિત્યની કેટલીક સુંદર મજાની ઐતિહાસિક જાણકારી આપનારી, આપણા જ્ઞાનમાં વધારો કરે અને આપણા જીવનમાં હકારાત્મકતાને લઈ આવે તેવી વાતોને અહીંયા રેડિયો પરથી વહેંચીએ છીએ. હમણાં શરૂઆત કરી છે મેં જે પુસ્તકની, એનું નામ છે સૌમ્ય તેજસ્વિની. માં સરસ્વતીના આ નામ પરથી આપણા જ પોતાના એવા લેખક અને સંસ્કૃતવિદ, નાટ્યવિદ એવા ડોક્ટર ગિરીશભાઈ ઠાકરે પોતાના સોમનાથના સંસ્કૃત યુનિવર્સિટીના ઓએસડી પદ પર રહ્યા તે સમય

દરમિયાન અનુભવેલા, જાણેલા અને કેટલીક બાબતોની સ્પષ્ટતા થયા બાદ તેમણે તેવા પ્રસંગોને, તેવી વાર્તાઓને અહીંયા રજૂ કરી છે આ પુસ્તકમાં. ગુજરાત ઇતિહાસ સંકલન સમિતિ દ્વારા પ્રકાશિત આ પુસ્તકના અંશો હું આપ સૌને સંભળાવી રહ્યો છું. તેના પ્રકરણ એક અને પ્રસ્તાવનાની આપણે વાત ગત એપિસોડમાં કરી હતી અને પ્રકરણ એકની શરૂઆતમાં જેનું નામ છે યાજ્ઞવલ્ક, એની વાત આપણે શરૂ કરી હતી કે જેમાં ગુરુજી તેને કહે છે કે આપણે આપણા રાજાને દર સવારે આશીર્વાદ આપવા આપણા આ ગુરુકુળમાંથી એક વ્યક્તિને, એટલે કે મારા શિષ્યને મોકલવો એવું નિર્ધારિત થયું છે અને આવતીકાલે યાજ્ઞવલ્ક તારે જવાનું છે. એ સંવાદ બાદ તેની પસંદગી કેમ થઈ ગુરુજી દ્વારા, તે પ્રશ્નનો જવાબ આપણે આ એપિસોડમાં માણીશું. પરંતુ આ વિરામ બાદ ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો ને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

અરે વત્સ, સાવ એમ નથી. આપણા આશ્રમમાંથી અનેક શિષ્યો ત્યાં જઈ અને આશીર્વાદ પ્રદાન કરીને આવ્યા છે. ભૂરી પ્રકારેણ દક્ષિણા મેળવી ઉત્તમ ભોજનનો આસ્વાદ લઈ આવ્યા છે અને રાજાના વ્યવહારથી તેઓ પ્રસન્ન છે. યાજ્ઞવલ્ક્ય જવાબ આપે છે, હશે ગુરુદેવ, પણ હું તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ પર આરજે એઆરના સ્વરમાં સૌમ્ય તેજસ્વીની પુસ્તક કે જેના લેખક છે ડોક્ટર ગિરીશભાઈ ઠાકર તેના અંશોને. હશે ગુરુદેવ, પણ હું અરે વત્સ, તું તો આનર્ત દેશનું રત્ન છે. સાંગ ઋગ્વેદ તને જીવાગ્ર છે, મંત્ર શક્તિનો તું સ્ત્રોત છે, તું ચરાચર જગતનું જ્ઞાન ધરાવે છે. ગુરુજીએ ઉમેર્યું, પણ કદાચ તું તેને જ ઓળખતો નથી. ઠીક, મારો અધ્યાપનનો સમય વ્યતીત થઈ રહ્યો છે. તું બ્રહ્મ મુહૂર્તમાં રાજા પ્રસાદ જાય છે અને રાજાને આશીર્વાદ જળથી અભિષિક્તિ કરી દેવનો કૃપાભાજન બનાવે છે. આ મારી એટલે કે તારા ગુરુની ઈચ્છા છે, તું અનાદર નહીં જ કરે. ભલે ગુરુજી, આપના આશીર્વાદ મારી સાથે હશે, પણ હું કોઈ પ્રાર્થના યાચના નહીં, દક્ષિણા સ્વીકારવા. અરે અરે વત્સ, તું જાતો ખરા? અને એક તેજસ્વી બ્રાહ્મણ યુવાન સૂર્યના અરુણ કિરણો આકાશમાં રંગાવલી દોરે, જીવ માત્રમાં ચૈતન્યનો પ્રવાહ વહેવા માંડે તે પહેલા પોતાના સ્વયં પ્રભાથી પ્રકાશમાન બની રાજપ્રસાદે પહોંચી જાય છે. પણ રાજાજી તો હજી માંડ નિદ્રાસનમાંથી ઉઠ્યો છે. ઇન્દ્રાસનની સત્તા એની આંખમાં ડોકાય છે. મંત્ર સિદ્ધ અભિષેક જળ લઈને ઉભેલા શિષ્યને જોઈ એનો સત્તા મદ જીભ પર આવી જાય છે. અને પછી જે થવાનું છે તે માણીશું આપણે વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

હજી તો મેં નિંદ્રા માંડ છોડી છે, અત્યારથી ક્યાંથી આવી ગયા આ પાણી અને પાંદડા લઈને? રાજાજી, આ પાણી પાંદડા નથી, મંત્ર સિદ્ધિ જળ છે. આપના પ્રેમાર્થે અભિષેક અને આશીર્વાદ માટે આવ્યો છું. ને એ નાખ પેલા ઘોડાર આગળના ઠૂંઠા પર, ને બોલાવું ત્યારે આવજે. બસ, તેજો વધ જેવો કોઈ વધ ન હોઈ શકે. તેજસ્વી યાજ્ઞવલ્ક્ય મોં ફેરવી હાથમાં રહેલું અભિમંત્રિત જળ ઠૂંઠા પર નાખીને પાછું જોયા સિવાય ગૌરવાન્વિત પગલે આશ્રમ તરફ ચાલવા માંડ્યો. પણ અરે, રાજા શું જુએ છે? તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર આરજે યારના સ્વરમાં સૌમ્ય તેજસ્વીની પુસ્તક, કે જેના રચયિતા છે ડોક્ટર ગિરીશભાઈ ઠાકર. સોમનાથની પૃષ્ઠભૂમિ આધારે લખાયેલા પુસ્તકના અંશોને. રાજા શું જુએ છે? અભિમંત્રિત જળ જે ઠૂંઠા ઉપર નાખ્યું ત્યાં તો અંકુરો ફૂટ્યા છે. વિલાઈ ગયો રાજા, કોનું અપમાન થઈ ગયું અજાણતા મારાથી. કોઈ દોડો પેલા વિપ્રકુમારને પાછો વાળો, પણ યાજ્ઞવલ્ક્ય તો યાજ્ઞવલ્ક્ય હવે પાછો ફરે? રાજાને નૃપત્વનો દર્પ તો છે જ. આશ્રમમાં ગુરુજીને કહાવે છે, ગઈકાલે આવ્યો હતો તે જ શિષ્યને ફરી મોકલો, અખૂટ ધન સંપત્તિ દક્ષિણામાં મળશે. ગુરુજીએ ફરી હજારો શિષ્યોમાંથી યાજ્ઞવલ્ક્યને શોધી કાઢ્યો, પ્રેમથી પાસે બોલાવ્યો. ગુરુજીને ક્યાં ખબર છે કે કાલે શું બન્યું હતું? વત્સ, ફરી તારે નૃપ સદન જવાનું છે. રાજા તારા પર બહુ પ્રસન્ન છે, ભૂરી પ્રકારે દક્ષિણા દેનાર છે, જઈશ ને? ના ગુરુજી, માફ કરશો, હું એ દર્પિષ્ટ નૃપને આશીર્વાદ આપવા ન જઈ શકું. અરે પુત્ર, આટલો નારાજ કેમ છે? શું થયું? ગુરુદેવ, કૃપા કરીને મને એ રાજા પાસે ન મોકલો, હું એના ભવનમાં કોઈ કાળે જવાનો નથી. નાહમ તાત ગમિષ્યામી શાંત્યર્થ તસ્ય મંદિરમ અવલેપેન યુક્તરસ્ય શુદ્ધયા વિરહિતસ્ય ચ. એ રાજાએ મંત્રોનું અપમાન કર્યું છે, તે ગર્વિષ્ઠ સત્તાના મદમાં ભાન ભૂલેલો છે, તે મંત્રાશિષને યોગ્ય નથી, હું એને અભિમંત્રિત તો ન જ કરી શકું, અભિશામ નથી આપ્યો તે જ પૂરતું છે. ને હવે વાત શું બનશે તે જાણવા મન અધીરું થયું છે. તમારી સાથે જોડાયેલા રહો 90.4 મેગાહર્ટઝ પર રેડિયો પાલનપુર પર.

અરે પુત્ર, તું આટલો વ્યુત્પન્ન થઈને કેમ ભૂલે છે? રાજાનો તો આપણને મોટો આશ્રય છે. આશ્રમના સંચાલનમાં એની બધી જ રીતે મદદ મળે છે. શાસ્ત્ર પણ કહે છે કે રાજા જ્ઞાની વિરુદ્ધ વર્તન કરવામાં ઔચિત્ય નથી. ચાલ, એના માટે નહીં તો હું તારો ગુરુ, તને આજ્ઞા કરું છું, તું રાજભવન જા. શું યાજ્ઞવલ્ક આ દ્રઢ મનોબળથી પોતાની જાતને સંકલ્પિત કરનાર શું ગુરુની આજ્ઞા પાળશે? તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર આરજે આરના સ્વરમાં સૌમ્ય તેજસ્વીની પુસ્તક, કે જેના લેખક છે ડોક્ટર ગિરીશભાઈ ઠાકર, તેના અંશોને. પણ યાજ્ઞવલ્ક દ્રઢ મનનો તેજસ્વી યુવાન ભલે ગુરુજીની હોય, પણ આવી ખોટી આજ્ઞા માને જ કઈ રીતે? એણે ગુરુજીને સવિનય કહ્યું, ગુરુજી મને માફ કરો, તે રાજા પાસે જવા કૃપયા આદેશ ન કરો. જો હું આ રાજા પાસે મંત્ર પ્રયોગ કરું તો મારી મંત્ર શક્તિ નાશ પામે. મારી પ્રાર્થના છે આપ આવી ધર્મ વિરુદ્ધની આજ્ઞા કરી મને તે ન માનવા વિવશ ન કરો. રાજાને ઘણો આગ્રહ, ગુરુજીનો ઘણો ઘણો અનુરોધ, પણ યાજ્ઞવલ્ક એકનો બે ન થયો. અપાત્રને આશીર્વાદ ન હોય તો ન જ હોય. હવે ગુરુજીના ગુસ્સાનો પાર નહીં, જોરથી બોલી ઉઠ્યા, ગુરુ આજ્ઞાનો ભંગ કરે છે, મૂર્ખ, હું તને બ્રહ્મશાપથી નષ્ટ કરી દઈશ. એટલા જ ગૌરવથી શિષ્ય ઉત્તર વાળ્યો, જો આપ અન્યાયી રીતે શાપ આપશો તો મારે અનિચ્છાએ એની પ્રતિક્રિયા આચરવી પડશે. આવા શુદ્ર કારણસર એક ગર્વાંધ રાજા માટે થઈને પોતાની તપસ્યા ભંગ કરવા તૈયાર થાવ તો મારે કહેવું પડશે કે આજથી આપ મારા ગુરુ નહીં ને હું આપનો શિષ્ય નહીં. ગુરુર્પ્યલવ લિપ્તસ્ય કાર્ય કાર્ય જાનતઃ ઉત્પત પ્રતિપન્નસ્ય પરિત્યાગો વિધીયતે. ગુરુજીએ પણ એટલા જ ક્રોધથી આદેશ કર્યો, એમ, તું મારું શિષ્યત્વ ત્યજે છે તો લા મારું આપેલું વિદ્યાધન મને પરત આપી દે. મારી પાસેથી મેળવેલી બધી જ વિદ્યાઓ, બધું જ જ્ઞાન ત્યજી દે અને અહીંથી જા. હવે શું થશે તે માણીશું હવે રામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો ને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

એક ક્ષણનો વિલંબ કર્યા સિવાય યુવાન યાજ્ઞવલ્કએ જળપ્રાશન કરીને કહ્યું, જેવી આજ્ઞા, મારું જ્ઞાન હું અહીં સોંપી દઉં છું. નિનિસ્તેજ થઈ ઢીલા અંગોવાળો કેશમુંડિત યાજ્ઞવલ્ક્ય ઋગ્વેદ સમસ્તું ત્યાં જ વમન કરી અને પ્રભાસ ક્ષેત્ર તરફ ચાલ્યો. કુપાત્રને મંદાધને વેદ મંત્રના આશીર્વાદ ન ઘટે ને એ મંત્ર પ્રયોગ માટે સ્વયં ગુરુ આદેશ કરે તો એ આદેશ પણ શિરોધાર્ય ન હોય, એ માટે ગુરુનું શિષ્યત્વ છોડવું પડે છે તો ભલે, પણ એમાં સમજૂતી ન હોય. જ્ઞાન પામવા માટે હજી જીવન આખું પડ્યું છે. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર સૌમ્ય તેજસ્વીની પુસ્તક કે જેના લેખક ડોક્ટર ગિરીશભાઈ ઠાકર છે તેના અંશોને આરજે એઆરના સ્વરમાં. બહુરત્ના વસુંધરાના ખોળે બીજા ગુરુજી પાસે જ્ઞાન પામશું એમ વિચારતો જ્ઞાન તેજથી રહિત પ્રવાહીન તેજહીન છતાં આંતરિક બળથી પ્રબળ અને આંતરિક તેજ સ્ફુલિંગથી તેજોમય યુવા યાજ્ઞવલ્ક્ય ગુરુ શાકલ્યના આશ્રમને દંડવત પ્રણામ કરી પ્રવાસ ક્ષેત્ર તરફ ચાલ્યો, જ્યાં સ્વયં સરસ્વતી સદેહે નિવાસ કરે છે, જ્યાં સૂર્ય રાશિ પોતાના પરમ તેજો રાશિથી મનુષ્ય પશુ વનસ્પતિ સર્વને ચેતના પ્રદાન કરે છે, એવા પ્રભાસ ક્ષેત્રમાં પગ મુકતા જ યાજ્ઞવલ્ક ફરી પોતાની જાતને ઉત્સાહથી ભરી દે છે. અને અહીં તો માતામહ એટલે કે એમના નાનાજી શ્રી વૈશમ પાયન સ્વયં વિરાજે છે અને એ તો જ્ઞાનમૂર્તિ છે, દોહિત્રના શિષ્યત્વને સ્વીકારે જ ફરી જ્ઞાનોપાસના શરૂ થઈ. આંતરિક તેજસ્વીતા ફરી પ્રગટવા માંડી, રાગથી ઢંકાયેલા સ્ફુલિંગ નવપ્રકાશને પામવા માંડ્યું, વિદ્યાઓ સ્વયં ચિત્તમાં ખુલવા લાગી ને આશ્રમમાં યુવા યાજ્ઞવલ્કને તેજસ્વી છાત્ર તરીકે પોતાને અને સહપાઠીઓને સમૃદ્ધ કરવામાં લાગી ગયો. પણ હા, દીક આ તેજસ્વી યુવાનને અન્ય પાસેથી ભલે ને તે મહાજ્ઞાની ગુરુદેવ પણ મળેલું જ્ઞાન ભાગ્યમાં જ નહોતું ને. હવે શું થયું હશે તે માણવા જોડાયેલા રહો વિરામ બાદ પણ. મસ્ત રહો, વ્યસ્ત રહો ને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4.

ગુરુ વૈશંપાયનથી અજાણપણે પ્રકૃતિનો એક નાનકડો અપરાધ થઈ ગયો. ગુરુજી શોકમગ્ન, અધ્યાપનમાં મન લાગે નહીં, ચિંતન મનન નિર્દિધ્યાસન તો થાય જ ક્યાંથી. શિષ્યો ગુરુજીની આ દશાથી લાચાર. કોઈએ પૂછ્યું, આપને થયું છે શું ગુરુજી? સિદ્ધ પુરુષ પણ આમ કિર્કંતવ્ય મૂળ બનશે તો શિષ્યોનું શું થશે? શું આનો કોઈ ઉપાય ન હોય? ને ગુરુજી બોલી ઉઠે છે, ન કેમ હોય, છે મારાથી થયેલ અપરાધનું પ્રાયશ્ચિત મારા પુત્રવત શિષ્યો કરે તો એ પ્રાયશ્ચિતના બળે હું

आतक मुक्त बनू। शिष्यों ने पूछू, शिष्यों आप मारू प्रायश्चित करशो? करशो ने? તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ પર ડોક્ટર ગિરીશ ઠાકર લિખિત સૌમ્ય તેજસ્વીની પુસ્તકના અંશોને। તેજસ્વી યાજ્ઞવલ્ક બોલી ઉઠે છે, બધાનું શું કામ છે? હું એકલો આ કામ કરી તો લઈશ, આ બધા મુનિઓને કષ્ટ શા માટે? તેઓ બધા ભલે પોતપોતાના સ્વકીય કાર્યોમાં લીન રહે। અહમેકમ કરિષ્યામિ તિષ્ઠન્તુ મનુયસ્વી ત્વમે। ગુરુ અને માતામહ વૈશમ પાયને આ સાંભળ્યું, ક્ષુબ્ધ તો હતા જ। યાજ્ઞવલ્કની વાણીમાં એમને ભારોભાર અહંકારનો ટંકાર સંભળાયો। આટલું અભિમાન? તને ખબર છે તું બીજાઓનું અપમાન કરી રહ્યો છે? તું બધા તેપસ્વીઓને નિસ્તેજ સમજીને જાતને સર્વશ્રેષ્ઠ બતાવવા માંગે છે? ધિક્કાર, મને આવો દુર્મતી દુરાભિમાની શિષ્ય ન કપે। જા, મારા આપેલા અધ્યયનનો ત્યાગ કરીને જા અહીંથી। યાજ્ઞવલ્કે મૂર્તિમઢ સ્તબ્ધ ગુરુજીને સમજાવવાના બધા જ પ્રયત્નો, મારો આવો કોઈ આશ્રય નહોતો અને નથી જ, કૃપા કરો, પોતાના માટે પેદા થયેલા પૂર્વગ્રહને દૂર કરવા બધા જ પ્રયત્નો યાજ્ઞવલ્કએ કર્યા, પણ વ્યર્થ। ગુરુજી એને સમજવા તૈયાર જ નહીં। ફરી બ્રહ્મતેજ જાગી ઉઠ્યું અને ફરી અંતરાત્મા એ વિદ્રોહ પોકારી ઉઠ્યો। હવે શું થશે તે માણીશું આ વિરામ બાદ। ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર

તો પછી આ પ્રમાણે સત્યને સમજનાર વિપરીત બુદ્ધિ પેદા કરનારની વિદ્યા મને ન જોઈએ. હૃદય ચિરાઈ જાય છતાં યાજ્ઞવલ્કે એ જ બોલી શક્યા, મહારાજ એવો શિષ્ય જો આપને ન જોઈએ તો મારે વિપરીત સમજનાર ગુરુ ન જોઈએ. અને આમ કહી તે ત્યાંથી વિદાય લે છે. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત સામુદાયિક રેડિયો સ્ટેશન પર સૌમ્ય તેજસ્વીની ડોક્ટર ગિરીશભાઈ ઠાકર લિખિત આ પુસ્તકના અંશોને આરજે એઆર એટલે કે મારા સ્વરમાં. યાજ્ઞવલ્ક ત્યાંથી પણ હવે નીકળી જાય છે. તેઓ કહે છે કે આવું વિરુદ્ધ સમજનાર ગુરુ પણ મને ન ખપે, અને આશ્રમમાંથી કોપીન માત્ર લઈને ફરી દસેય દિશાઓના શરણે બે બે વાર પોતાના જ તેજસ્વીતાએ પોતાને બાળ્યા છે. હવે ક્યાં ગુરુ શોધવું ને કયા, હવે તો આત્મદીપ બનવું જોઈશે. વિચાર મંથન કરતા કરતા પહોંચ્યા ત્રિવેણી સંગમ. હિરણ્યા, કપિલા અને સરસ્વતીને પ્રણામ કર્યા. પરમ પ્રકાશમાન ભગવાન ભાસ્કર સાથે આંખ ઠેરવી એક તેજ બીજા તેજને આલિંગી રહ્યું. નિશ્ચય થયો, સ્વયં સૂર્યદેવ મને જ્ઞાન આપશે. દ્વાદશ સૂર્યમૂર્તિ અર્ધવર્તુળે સ્થાપી અને વિશ્વામિત્ર સરોવરમાં સ્નાન કર્યું. બધા સંકલ્પ વિકલ્પોને તિલાંજલિ આપીને ફરીથી ગાયત્રી મંત્રનું સ્મરણ કરી તપસ્યા આરંભી. નમઃ સવિત્રે જગદેકચક્ષુષે જગત પ્રસૂતિ સ્થિતિ નાશ હેતવે, આ ઉગ્ર તપશર્યાને અંતે ભગવાન સૂર્યનારાયણ પાસેથી શુક્લ યજુર્વેદનું જ્ઞાન મેળવ્યું અને શુક્લ યજુર્વેદનું જ્ઞાન વિશ્વમાં પ્રસારિત કર્યું. આજે આપણું પ્રભાસ તીર્થ, પ્રભાસમાં જ સૂર્યના 12 મંદિરો હતા, આ હકીકત આપણા જ્ઞાન વૃદ્ધોના ધ્યાનમાં છે. વાતને આગળ વધારીશું બીજા પ્રકરણથી. સમય થયો છે એક વિરામનો. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ.

રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર તમે સાંભળી રહ્યા છો આરજી યારના સ્વરમાં સૌમ્ય તેજસ્વીની પુસ્તકના સુંદર મજાના વાર્તાઓના પ્રસંગોના ઘટનાક્રમને, જેના લેખક છે ડોક્ટર ગિરીશભાઈ ઠાકર, એટલે કે આપણા ગુરુ. હવેનું પ્રકરણ બે, જે સૌમ્ય તેજસ્વીની જે પુસ્તકનું નામ છે તે માતા સરસ્વતીનું બીજું નામ છે, ત્યાંની મૂર્તિ પણ કંડારિત કરેલી છે અને બહુ ઉત્તમ અને સુંદર મૂર્તિ એ જ આપણને સૌને કહી જાય છે કે માં સરસ્વતી વહેતી હતી ને વિશાળ પટ પર વહેતી એ સમુદ્રમાં પ્રભાસ પાટણ નામક સ્થળે મળતી હતી. પરંતુ એ વાર્તા માણવા માટે તમારે મારી સાથે જોડાયેલા રહેવું પડશે આવતા એપિસોડ સુધી, અને ત્યાં સુધી તમારે આ પ્રતિભાવો આ વાર્તા અંગેના, રેડિયો પાલનપુરના કાર્યક્રમ અંગેના અમને મોકલી આપવાના છે. અને આ માટે તમારે અમારા વોટ્સએપ નંબર 9512966888 પર સંપર્ક કરવાનો છે. હા, યાદ રાખજો, માત્ર વોટ્સએપ કરવાનું છે અને મેસેજીસ મોકલી આપવાના છે. સાથે સોશિયલ મીડિયાના એકાઉન્ટ એટલે કે ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ, ફેસબુક, ઇમેઇલ થકી પણ તમે અમને તમારા સંદેશાઓ મોકલી આપજો. આ સાથે રેડિયો ગાર્ડન અને મોબાઈલ એપ્લિકેશન તમારા ફોનમાં ડાઉનલોડ કરીને ઇન્ટરનેટના માધ્યમથી વિશ્વના કોઈ પણ ખૂણામાં અમારી સાથે જોડાયેલા રહી શકો છો. ફરી મળીશું દોસ્તો, પણ પ્રતિભાવ તમારે ચોક્કસથી મોકલી આપવાના છે, સંદેશાઓ સ્વરૂપે કે ઓડિયો લિંકમાં રેકોર્ડ કરીને. સમય મળતા જ તમારા પ્રતિભાવોનો સમાવેશ કરીશું અને જરૂરી સુધારા પણ સૂચનો સ્વરૂપે સ્વીકારીશું. તો ફરી મળીશું આવતા એપિસોડમાં. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ.

વસ્તી ગણતરીના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 99 66 88, 9512 99 66 88. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું, 95 12 99 66 88, 9512 99 66 88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

નમસ્કાર, વેલકમ ટુ રસોઈની રંગત. હવે આજે આપણે જોરદાર વાનગી બનાવવાના છીએ અને આ વાનગી સાઉથ ઇન્ડિયન ટચ આપે એવું કહીએ તો પણ ખોટું નથી. આજે આપણે બનાવવા જઈ રહ્યા છીએ કેળાનું પોંગલ. હવે તમે કહેશો કે પોંગલ એટલે શું? એકચ્યુઅલી પોંગલ ઓર તમે એને હુગી પણ કહીએ તો આ એક પોપ્યુલર ડીશ છે સાઉથ ઇન્ડિયનની, જે રાઈસમાંથી બને છે. બટ આપણે અહીંયા કેળામાંથી બનાવવાની છે. હવે કેવી રીતે બનાવવાની એ તો હું તમને જરૂરથી કહીશ, એની સામગ્રી પણ કહીશ. પણ આ જે ડીશ છે તો મોસ્ટ ઓફ સાઉથમાં આ ડીશ બનતી હોય છે, જેમાં મોટા ભાગે રાઈસનો ઉપયોગ થાય છે, એટલે કે ચોખાનો ઉપયોગ થાય છે, દૂધનો ઉપયોગ થાય છે અને ખાંડનો ઉપયોગ થાય છે. અને જે આ વર્ડ છે પોંગલ નામ, જેને હુગી પણ કહે છે, એ આ જે વર્ડ છે એ જૂનું કન્નડ ભાષાનો શબ્દ છે પૂગી, એના પરથી બનીને આવ્યો છે અને એના પરથી પોંગલ શબ્દ બહાર આવ્યો છે. હવે આ પોંગલ આપણે જો કેળાનું બનાવવાનું હોય તો કેવી રીતે બનશે? આશ્ચર્ય થાય છે ને, અને મને પણ થાય છે કે આખીર આ ડીશ બનશે કેવી રીતે અને આ ડીશમાં કઈ કઈ સામગ્રીનો ઉપયોગ કરવાનો રહેશે. તમને જેટલી ઉત્સુકતા છે ને એટલી જ ઉત્સુકતા મને પણ છે તમને જણાવવાની. પણ આપણે આ જાણીએ એ પહેલા એક નાનકડો બ્રેક લઈ લઈએ, જેથી આપણે આ સામગ્રી જાણવામાં થોડી વધારે મજા આવે.

વેલકમ અગેન. હું છું આરજે અંજલી ને તમે જોડાયેલા છો રેડિયો પાલનપુર 90.4 FM સાથે. આજે રસોઈની રંગતમાં આપણે બનાવવા જઈ રહ્યા છે કેળાનું પોંગલ. હવે મેં પોંગલ વિશે તો તમને થોડી ઘણી માહિતી આપી દીધી છે કે આ વર્ડ ક્યાંથી આવ્યો અને આ વર્ડ બેઝિકલી ક્યાંનો છે, આ વર્ડનું મિનિંગ શું છે અને આમાં વપરાય શું છે જો આ પોંગલ બનાવવું હોય તો. પણ આપણે અહીંયા કેળાનું પોંગલ બનાવવાનું છે અને એમાં કઈ કઈ સામગ્રી જોઈશે એની રાહ તો તમે જોઈ રહ્યા હશો. તો હું વધારે વેઇટ નથી કરાવતી તમને અને એની સામગ્રી તમને જણાવી દઉં છું. ઝડપથી નોટ ડાઉન કરી લો આમાં કઈ કઈ સામગ્રી જોઈશે. જો કેળાનું પોંગલ બનાવવું હોય ને તો એમાં બેઝિકલી કેળા તો જોઈએ જ. તો કેળા, મગની દાળ એટલે કે પીળી મગની દાળ, ઓકે, ચણાની દાળ, પછી ચોખા જોઈશે આપણને, એ પણ ધોઈને નિતારી લીધેલા, 1 કપ દૂધ જોઈશે. દૂધ તો તમે તમારા જેટલા પ્રમાણમાં તમારે બનાવવાનું છે એટલા પ્રમાણમાં દૂધનું પ્રમાણ વધારી અને ઘટાડી શકો છો. ગોળ જોઈશે એ પણ સમારેલો, ઘી જોઈશે, કાજુ, કિશમિશ, 1 ટી સ્પૂન એલચી પાવડર, જાયફળ પાવડર, કેસરના રેસા અને ઘી. ઓકે, આપણે મોસ્ટ ઓફ બધી સામગ્રી તમને જણાવી દીધી છે. હવે આ સામગ્રીનો કેવી રીતે ઉપયોગ કરવો, કેવી રીતે આને આગળ વધારવું અને રીત જે મેઇન છે તો રીત છે બનાવવાનું કેવી રીતે કેળાનું પોંગલ. હવે અંજલી તમને સામગ્રી તો બતાવી દીધી, પોંગલની હિસ્ટ્રી પણ કહી દીધી, શું છે પોંગલ એ પણ જણાવી દીધું, પણ આપણે બનાવવાનું કેવી રીતે અને એ ઇઝી હશે કે હાર્ડ એ પણ જાણવું જરૂરી છે. તો હું તમને કહી દઉં કે કંઈ પણ હાર્ડ નથી, બધું ઇઝી જ છે. ફક્ત તમારે મન હોવું જોઈએ બનાવવા માટે અને મન હોવું જોઈએ ખાવા માટે. પણ આપણે આ રીત જરૂરથી જાણીશું પણ એક નાનકડા બ્રેક પછી. તમે ક્યાંય જતા નહીં,

વેલકમ અગેન. હું છું આજે અંજલી ને તમે સાંભળી રહ્યા છો રસોઈની રંગત. અને આજે આપણે બનાવવા જઈ રહ્યા છીએ કેળાનું પોંગલ. આજે આપણે બનાવવા જઈ રહ્યા છીએ એવું તો નહીં કહું, પણ જે રીત છે આ રસોઈની જે રીત છે એ આપણે જાણવાની છે. અને જાણવાની તમને તો ઉત્સુકતા હશે જ, અને મને પણ એટલી બતાવવાની ઉત્સુકતા છે કે આખિરકાર કેળાનું પોંગલ બને કેવી રીતે. તો ચાલો વધારે તમારો સમય ના લેતા આપણે જાણી જ લઈએ કે આ કેવી રીતે બનાવવાનું છે. એક પહોળા નોનસ્ટિક પેનમાં બંને દાળને મધ્યમ તાપ પર 5 મિનિટ સુધી શેકવાની છે. હવે તમે કહેશો કે કઈ દાળ, તો મેં ઓલરેડી તમને કહી દીધું કે એક તો પીળી મગની દાળ જોઈશે અને બીજી ચણાની દાળ. ઓકે, ખબર પડી ગઈ ને. આઈ હોપ કે તમને યાદ આવી ગયું હશે કે મેં સામગ્રીમાં શું શું લખાવ્યું હતું. ચલો આગળ આપણે આ શેકેલી દાળ સાથે ચોખા, દૂધ અને પાણી મેળવીને સારી રીતે મિક્સ કરી પ્રેશર કુકરમાં બાફી લેવાનું છે. બાફવું તો પડશે, કેમ કે પોંગલ બેઝિકલી સ્મૂધ આઈટમ છે, એટલે કે ઝડપથી ખાઈ શકાય અને કોઈ જ પ્રકારની તકલીફ ના પડે એવા પ્રકારની આઈટમ બનવાની છે અને બહુ ટેસ્ટી પણ બનવાની છે. પછી આપણે કુંડા નોનસ્ટિક પેનમાં ગોળ પાણી મેળવીને મિક્સ કરી લીધા બાદ મધ્યમ તાપ પર 7 મિનિટ સુધી સતત હલાવીને રાંધતા રહેવાનું છે. હવે તમે વધારે સમય

પણ લાગી શકે છે જો તમારે વધારે પ્રમાણમાં સામગ્રી યુઝ કરી હોય, જો તમારા ઘરમાં વધારે સભ્યો હોય તો તમે વધારે સામગ્રીનો યુઝ કરી શકો છો અને 7 મિનિટની જગ્યાએ તમને વધારે સમય પણ લાગી શકે છે. તમારે એ વાતનું ધ્યાન હંમેશા રાખવાનું કે જ્યારે પણ આપણે કોઈ વસ્તુ રાંધતા હોઈએ ત્યારે એ નીચે ચોટી ના જવી જોઈએ યા તો બળવી ના જોઈએ. પછી આપણે રાંધેલા ચોખા દાળનું મિશ્રણ મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર સતત હલાવતા રહેવાનું છે. આને 4 મિનિટ સુધી રાંધી બાજુ પર રાખી દેવાનું. હવે શું કરવાનું છે? હવે વઘાર તૈયાર કરવા માટે એક નાના નોનસ્ટિક પેનમાં ઘી ગરમ કરી તેમાં કાજુ કિશમિશ ઉમેરી ધીમા તાપ પર 2 મિનિટ સુધી સાંતળી લો. જોયું, હવે આમાં કાજુ પણ યુઝ કર્યા છે, કિશમિશ એટલે કે દ્રાક્ષ પણ યુઝ કરી છે, તો તમને ખબર છે કે આ વાનગી એકદમ મસ્ત અને ટેસ્ટી બનવાની છે. આમાં આપણે ગોળનો યુઝ કર્યો છે એટલે તમને ખબર તો પડી ગઈ હશે કે જે આપણી વાનગી છે એ મીઠી હશે, એટલે કે સ્વીટ હશે. એટલે કે આપણે બેઝિકલી સ્વીટ્સ બનાવી રહ્યા છીએ. કેળાનું પોંગલ એટલે કે મીઠી આઈટમ, સ્વીટ્સ. આમ તૈયાર કરેલા વઘારને ગોળ ભાતના મિશ્રણમાં એલચી પાવડર, જાયફળ પાવડર અને કેસર સાથે ઉમેરી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર રાંધો. છેલ્લે તેમાં કેળા ઉમેરી સારી રીતે મિક્સ કરી તેની પર પીગાળેલું ઘી રેડી પીરસો. તો અહીંયા આપણી બની ગઈ છે આ સ્વીટ આઈટમ, એટલે કે કેળાનું પોંગલ. જો ઈઝી હતું કે નહીં? હવે હું અહીંયા જે પણ વાનગી લઈને આવું છું ને એ બહુ જ ઈઝી હોય છે, એમાં સામગ્રી પણ ઓછી હોય છે અને બનાવવામાં પણ એટલી ઈઝી પડે છે. તો આઈ હોપ કે તમને મજા આવી હશે આ રેસીપી સાંભળવામાં અને તમે એટલી જ ઉત્સુકતાથી આ રેસીપી ઘરે બનાવશો અને ઘરના સભ્યોને જમાડશો પણ. હું છું આરજે અંજલી ને તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 FM. નેક્સ્ટ ટાઈમ આપણે રસોઈની રંગતમાં નવી એક વાનગી સાથે મળીશું અને નવા જોશ સાથે મળીશું. તો સ્ટે ટ્યુન વિથ રેડિયો પાલનપુર 90.4 FM. મસ્ત રહો, વ્યસ્ત રહો ને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

0: અમારું કોઈ આઈડિયા એવું નથી કે પિક્ચર, એક બે પિક્ચર બની બી ગયા એ જે અમે ડેવલપ કર્યા હતા એમાંથી, પણ એવો કઈ ગ્રેટ પિક્ચર બન્યા નહીં. નાઉ તો હર પ્રોડક્શન હાઉસમાં ડેવલપમેન્ટ છે, બટ ધેટ ટાઈમ સુપ્રો વોઝ ધ ફર્સ્ટ ગાય હુ કેમ અપ વિથ ધી આઈડિયા એન્ડ જસ્ટ કોઈ માનતું જ નતું કે આ ચાલે, એટલે અમે લાવારીસ હતા. યુટ્યુબમાં બી અમે એમ સાઈડમાં અમારી પાસે કોઈ કેબિન નતો, અમે લોકો બેસવાની ચેર બી નતી,
1: કેન્ટીનમાં બેસીને કામ કરવા.
0: ના ના કેન્ટીન નહીં, ત્યાં છે ને બોક્સિસ હતા જેમાં ડીવીડીઝ મળતી હતી. ના ક્યુબિકલ્સમાં, ક્યુબિકલ્સમાં સુપ્રો પાસે ક્યુબિકલ હતું અને એનું ક્યુબિકલ બી એવું હતું સ્ટોરૂમ જેવું હતું. ઓકે, તો ડીવીડી ના બોક્સિસ હતા મોટા, આપણે કાર્ટન જેવા હોય ને, અમે લોકો કાર્ટન્સ પર બેસી પછી અંદરથી ડીવીડી ગમે તો લઈ લેવાની, એવું હતું. તો અમે લોકો ડેવલપમેન્ટમાં હતા, બહુ બધી આઈડિયાઝ ડેવલપ કરી એવરી વીક. આ રીમેક કરીએ, બીકોઝ ડિઝનીનું આખું બેંક તમારી પાસે છે, તો આ રીમેક કરીએ, આની સાથે આ લઈએ, આ લઈએ. બિલ્ડિંગ પ્રોજેક્ટ, બિલ્ડિંગ આઈડિયાઝ, હેવિંગ અ ઇન્ટરેસ્ટિંગ ટેક ઓન થિંગ્સ. હાઉએવર ધ ટીમ ડિડન્ટ વર્ક, તો બંધ થઈ ગઈ. તો પછી હું શું કરું? ઇટ ઇઝ અ વેરી ટ્રિકી ટાઈમ બીકોઝ ફિલ્મ બનતી નથી, કેમ કે ફિલ્મ બનવા માટે ત્યાં ઇટ્સ અ વેરી ડિફિકલ્ટ વે ટુ મેક ફિલ્મ એટ ધેટ ટાઈમ. યુ નીડ સ્ટાર્સ, યુ કાન્ટ મેક.

0: a film because you don't have access to stars. બીજું શું છે ટીવી. ટીવી મારાથી લખાતું નહોતું કેમ કે મારી સેન્સિબિલિટીઝ મેચ નથી થતી, અને હું ટ્રાય બી કરું ને તો દે વર નોટ વેરી એક્સેપ્ટિંગ ટુવર્ડ્સ મી એઝ અ રાઇટર બીકોઝ મારો વોઇસ થોડો અર્બન હતો એ ટાઈમ પર. ફિલ્મ બનતી નથી, ટીવીમાં ચાન્સ નથી મળતું, કરે શું માણસ. ત્યારે આવ્યું એનિમેશન,
1: ઓકે,
0: ધ મિડ ગ્રાઉન્ડ. બધી લાઈફમાં જે બી કોમિક્સ વાંચી, બધા પિક્ચરો જોયા,
1: એ બધું
0: ઇટ ઇઝ ધ બેસ્ટ ટાઈમ ઓફ માય લાઈફ બીકોઝ ઇન રાઇટિંગ એનિમેશન યોર ઇમેજિનેશન ઇઝ
1: એન્ડલેસ.
0: તો એવરી વીક હું એક નવું પ્લાનેટ બનાવતો હતો, એક નવું મોન્સ્ટર બનાવતો હતો, અને પછી ડિશુમ ફાઇટ કરાવીને પ્લેનેટને બ્લો અપ કરતો હતો, અને મોન્સ્ટરની આઈ યુઝ ટુ કિક ધ મોન્સ્ટર્સ એસ. That kind of
1: super
0: greatest way of writing. Like 6 year old me would be very happy, you know, if they knew. I wrote a lot of shows. I wrote I think I have currently written 200-300 episode animation name
1: toki
0: di das kem ke age mari roji roti hati hu ane maro ek friend hato Sandeep Patil banne whistling woods na ch
1: okay
0: ane Sandeep bhi એનો જસ્ટ નાનો છોકરો બોર્ન થયો હતો, તો હી ઓલસો વોન્ટેડ લાઈક આઈ વોન્ટ માય સન ટુ વોચ સમથિંગ કુલ ધેટ આઈ હેવ રિટન. સો વી રોટ અ લોટ ઓફ શોઝ ફ્રોમ ગજ્જુભાઈ કરીને ડિઝની ચેનલ પર હતું, વી ફોર વિરાટ કરીને ડિઝની ચેનલ પર હતું, રોલ નંબર 21 કરીને એક શો હતો એ મેં લખ્યો હતો, અસ્ત્રા ફોર્સ વિચ હેડ અમિતાભ બચ્ચન વોઇસિંગ ઇટ.
1: અચ્છા,
0: યા દેટ વોઝ ધેર. પછી વિયર્ડલી આપણે બાલિકા વધુ વોઝ અ બિગ હિટ, સો એની એનિમેટેડ સિરીઝ બની હતી છોટી આનંદી, એ બી લખ્યું. તો એન્ડ છોટી આનંદી બી મેડ અ સુપર હીરો ઇનટુ અ ગ્રેટ ફન. રબિશ મની એક્ઝેક્ટલી ઓડિયન્સ લિમિટેડ, સો ઇટ વોઝ વેરી યુ હેડ ટુ ડુ ક્વોન્ટિટી ઓફ વર્ક.
1: કરેક્ટ.
0: પણ એમાં શું થાય કે ક્વોન્ટિટી ઓફ વર્ક કરીને તમારું એક ડિસિપ્લિન સેટ થતું કે રોજ સવારે ઉઠીને લખવાનું એટલે
1: એક્સરસાઇઝની જેમ ટેવ પડતી જાય.
0: કરેક્ટ. તો એમાં એક ડિસિપ્લિન સેટ થઈ ગયું. નરેશન કરવાનું જે કલા હોય એ થઈ ગઈ, કેમ કે કોઈ વાંચતું હોય નહીં, એ બનીને મારું એનિમેશનની દુકાન ચાલતી રહી અને મજા આવતી હતી.
1: પછી મીનાક્ષી
0: ના પછી મને એક રિયલાઇઝેશન આવ્યું, કેમ કે હું જયારે બી ફિલ્મ સ્પીચ કરવા જતો હતો ત્યારે લોકો કહેતા હતા કે યાર વોટ હેવ યુ ડન, અને હું દેખાડતો હતો એનિમેશન. નો વન ટુક ઇટ સિરિયસલી બીકોઝ હાઉ એવર વેલ યુ રાઇટ, વોટ ઇઝ બીંગ એનિમેટેડ લુક્સ ટેરેબલ ઇન ઇન્ડિયા. બજેટ પ્રોબ્લેમ્સ, ઇમેજિનેશન પ્રોબ્લેમ,
1: ટેકનોલોજી ઇશ્યુઝ
0: એન્ડ આઈ ડોન્ટ થિંક
1: એ વખતે હતા, હવે નથી.
0: હા, આઈ થિંક નાવ વિથ એઆઈ એન્ડ ઓલ ઘણું બધું બદલાઈ ગયું છે. પણ એટલે હું પાછું એનિમેશનમાં ઘૂસવાની ટ્રાય કરું, એટલે ઘૂસું છું ઓલરેડી, હું લખું છું. AI has made animation much cheaper. But yes. I think even like our best artists are not working in India. Our best artists are working internationally. So, you are getting the worst of the... You're not getting artists. You're getting...
1: Technicians.
0: ત્યારે હું એક માણસને મળ્યો, આદિત્ય ધર.
1: ઓકે. કોણ?
0: આદિત્ય ધર કરીને એક ડાયરેક્ટરને મળ્યો.
1: Yes. Now the whole world knows him.
0: But that time...
1: ક્યાં મળ્યો મારો? એટલે મારી... હું જનરલી સવાલો લખતો નથી, અહીંયા પડ્યા હોય એમાં એ લિસ્ટ હતું જ.
0: હા, કે
1: આદિત્ય ધર ક્યાં ને કેવી રીતે મળ્યો.
0: ક્યુટ સ્ટોરી છે. હું એનિમેશન લખતો હતો અને મને ફિલ્મ લખવી હતી. આદિત્ય ફિલ્મ લખતો હતો પણ એને ફિલ્મ ડાયરેક્ટ કરવી હતી, અને ધ ઓનલી વે હી ગેટ્સ ટુ ડાયરેક્ટ ઇઝ ઇફ હી રાઇટ્સ હિઝ ઓન સ્ટફ. તો એ અહીંયા વીરા દેસાઈમાં એમનું એક ઘર હતું, તો ત્યાં જઈને હી વોઝ દેટ ટાઈમ ડેવલપિંગ અ સુપર હીરો ફિલ્મ ફોર ડિઝની યુટીવી.
1: ઓકે.
0: યુટીવીમાં મેં કામ કરેલું હતું, અને સુપર હીરો ફિલ્મ સાંભળીને આપણે કરીએ
1: એન્ટેના ઉભા થઈ ગયા.
0: એન્ડ હી વોન્ટેડ એન અસિસ્ટન્ટ રાઇટર. અરે યાર, અસિસ્ટન્ટ રાઇટર હું ઓલરેડી લખું છું, પણ મને આઈડિયા બહુ ગમી હતી એ સુપર હીરો ફિલ્મ. તો એ ચાલુ કરીએ. એન્ડ વી સ્ટાર્ટેડ રાઇટિંગ દેટ ફિલ્મ. દેટ ફિલ્મ નેવર ગોટ મેડ, બટ દેટ ફિલ્મ ડેવલપ અ રિલેશનશિપ. પછી અચ્છા, આ નહીં તો બીજી નહીં તો ત્રીજી. અમે લખતા ગયા સાથે જઈને આમ, સર પ્લીઝ બનાલો
1: વેચવાનો પ્રયત્ન કરતા.
0: ઇઝ અ ફેન્ટાસ્ટિક નરેટર, ફેન્ટાસ્ટિક.
1: અચ્છા.
0: તો હી વુડ રિયલી બી એબલ ટુ સેલ હિઝ આઈડિયાઝ, હિઝ સ્ટોરીઝ વેરી વેલ. અને હું થોડો નર્વસ આમ

0: ખબર નહીં. આઈ યુઝ ટુ રિલાય ઓન હિમ પણ લખવાનું
1: તમારું બંનેની જોઈન્ટલી.
0: હું જતો તો પછી મારું એક ડિસિપ્લિન સેટ થઈ ગયું. 9:30 ઇન ધ મોર્નિંગ હું ઘરેથી નીકળું. આઈ વુડ રીચ અંધેરી એટ અરાઉન્ડ 11, 1.5 hour ટ્રાવેલ. 11 to 4, 3 આઈ વુડ બી એટ આદિત્યઝ હાઉસ. લંચ વંચ લઈને બ્રેઇન સ્ટોર્મ કરીને 4 to 6 આઈ વુડ રાઇટ વોટ

0: કેટલા બધા એક્ટર્સ પાસે ગયા, કાસ્ટ જ નથી થતું. પછી બીજો પ્રોડક્શન હાઉસ બી આવી ગયું હતું, થોડુંક ક્રિએટિવ ડિફરન્સીસ થતા હતા, પિક્ચર નથી બનતી.
1: એ દરમિયાનમાં તારીને આદિત્યનું મેન્ટલ સ્થિતિ શું થઈ? જ્યારે
0: આદિત્ય વોઝ મોર શેટર્ડ, બીકોઝ આવું આદિત્ય સાથે 3 વાર ઓલરેડી થયું છે. એટલે એટ ધીસ ક્લોઝ
1: ફવાદને પાછો મોકલ્યો જ્યારે, અને ખબર પડી કે હવે આ ગયું, આમ હાથમાંથી મોઢા ઉપર પેલો ગ્લાસ આવીને એન્ડ મોમેન્ટ પર જતું રહે, તો વોટ વોઝ એ જ્યારે ખબર પડી, અથવા તમને જે ઇન્સ્ટ્રક્શન મળી હશે, રાધર ઇન્ફોર્મેશન મળી, એ પછી એ ઇન્ફોર્મેશન મળ્યા પછી તુંને આદિત્ય જ્યારે પહેલી વાર મળ્યા કે ઓ વોટ વોઝ ધેટ મોમેન્ટ, અને એમાંથી પછી
0: આદિત્યનું હી વોઝ વેરી શ્યોર કે મારું તો થઈ ગયું બોમ્બેમાં, હું આઈ એમ પેકિંગ માય બેગ્સ એન્ડ ગોઈંગ બેક.
1: અચ્છા,
0: યુ નો ઓ હી વોઝ વેરી ડિસહાર્ટન્ડ.
1: ત્યારે એના લગ્ન થઈ ગયા હતા?
0: ના ના, આ તો બહુ પછી છે.
1: ઓકે,
0: હી વોઝ વેરી વેરી હાર્ટ બ્રોકન, કેમ કે એટલી વાર થયું છે, પુઅર ગાય હેઝ ફેસ સો મેની ટાઈમ્સ, એની સાથે ગલત થયું છે, પ્રોડક્ટ પ્રોડ્યુસર્સ ને એની સાથે બહુ જ
1: ખોટું કર્યું છે,
0: યુ નો. તો એનું મન ઉતરી ગયું હતું કે યાર આઈ કેમ યર ટુ મેક મૂવીઝ, એકદમ નથી બનતી તો હું પાછો જતો રહું છું, આઈ વિલ ફિગર આઉટ સમથિંગ એલ્સ. હી ઇઝ ફ્રોમ દિલ્હી એન્ડ ઇઝ અ કશ્મીરી પંડિત, સો જઈને કઈ દિલ્હીમાં ગોતી લઈશ કઈ કરવાનું.
1: કાશ્મીરમાંથી કાઢ્યા મૂક્યા પછી બી પંડિત સેટલ તો થયા જ.
0: કરેક્ટ,
1: સેટલ થવાનો એમના સ્વભાવમાં છે.
0: હા, અને એને લખવું નતું બીજા માટે, યુ નો. તો હી વોઝ વેરી ડિસહાર્ટેડ. મેં બી કીધું હું બી બેક પેક કરીને હું તો મારા ઘરે જતો રહીશ, મે બી ટ્રાફિક ના વધે થી યુ માઇટ રીચ દિલ્હી ફાસ્ટર ધેન આઈ રીચ સાઉથ બોમ્બે. સો પણ મારું શું, ત્યાં એનિમેશન ની દુકાન ચાલતી.
1: પણ એ દિવસે તમે કર્યું, તમે બંને, મારા માટે એ મોમેન્ટ એટલા માટે ઇમ્પોર્ટન્ટ છે કે કદાચ એ મોમેન્ટ પછી તારી, એ મોમેન્ટ પછી આદિત્યની લાઈફ આખી, જે પેલી ગાડી બંધ થઈ જાય અને આમ ક્યાંકથી એક ધક્કો આવે ને પછી જે સુપરસોનિક સ્પીડ પર જાય, આઈ થિંક એટલે એ મોમેન્ટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ.
0: માય જોબ ઓનેસ્ટલી વોઝ ટુ કન્સોલ આદિત્ય, કુછ ઓર કર લેંગે યાર, વોટ્સ ધ સ્ટોરી ઇઝ ફોર અ રાઇટર, નો દેર ઇઝ નો મની ઇન્વેસ્ટમેન્ટ, દેર ઇઝ ઓન્લી ટાઈમ ઇન્વેસ્ટમેન્ટ. So like, we'll write something else. We'll continue pitching. મારુ ત્યારે શું હતું કે મારું મીનાક્ષી સુંદરેશ્વર
1: થવા ઉપર હતું,
0: વાત ચાલતી હતી, યુ નો, મેં જે વિવેક સાથે લખી હતી ઇન અ પ્રોડક્શન હાઉસ કોલ્ડ ફેન્ટમ, અને મારું એનિમેશનની દુકાન બી ચાલતી હતી. એકચ્યુઅલી મારી એનિમેશનની દુકાન બંધ થઈ ગઈ હતી ત્યારે, કેમ કે આઈ હેડ ક્રિએટિવ ડિફરન્સીસ.
1: કેટલું સરસ છે ને, આપણને ગુજરાતીઓને દરેક વસ્તુમાં દુકાન શબ્દ તો આવી જાય.
0: હું દુકાન જ કહું, કેમ કે આઈ યુઝ ટુ ટ્રીટ ઇટ લાઈક એક સ્ક્રિપ્ટ તો વેચવાની એટલે વેચવાની છે,
1: બરાબર,
0: એવી કરીને એટલું કેમ કે એ છે.
1: હા, મીનાક્ષી
0: ના, મારી એનિમેશન બંધ થઈ ગયું હતું, કેમ કે આઈ વોઝ ઇન ધેટ માઇન્ડ સ્પેસ. તો એટ વન પોઈન્ટ, યુ નો, વી હેડ સમ ક્રિએટિવ ડિફરન્સીસ વિથ ધ ચેનલ, તો મેં લખ્યો સ્ટિંકર,
1: ઓકે,
0: ઈમેલ એવો લખ્યો. And I tagged everyone. I'm a writer, not a typewriter, this, that. Because I was like, yaar, I am the coolest writer in Bollywood right now, guys. Evitar. I was fired after that.
1: But this is a line. I am a writer, not a typewriter.
0: Yeah. So because they were like, no, you have to write it like this. My vision is not a writing. So a little arrogance came out.
1: Correct. Which is young age. Young such age. Such success, such big brand.
0: I mean, the allure of success more than actual success, right? કેમકે આવ્યું ના તો સક્સેસ, પણ મને લાગ્યું કે દિમાગમાં
1: ઇમેજિનરી,
0: કેમકે યુ આર ઇન ધ કુલ ગેંગ નાઉ, રાઈટ, યુ આર પ્લેઇંગ ટેબલ ટેનિસ વિથ લાઈક એક્ટર્સ, યુ થિંક યુ અરાઈવડ, નથિંગ લાઈક
1: ધેટ. સો ધેન પેલી વાત પર પાછા આવી, આદિત્યની ફિલ્મને કોલેપ્સને, સપના તૂટે એનો અવાજ કોઈને સંભળાય નહીં,
0: હું લખતો તો મીનાક્ષી સુંદરેશ્વર એ વખતે ફેન્ટમ સાથે હતી, તો હું લખવા ગયો એ પિક્ચર. આદિત્ય ગેવ હિમસેલ્ફ અ વીક. I said, yaar, what is this bloody Uri attack, which has taken my life and changed it completely. My life was ulti seedhi thi gayi attack ne wajah se. Inne start kariyo research.
1: Okay.
0: And he said, yaar, there is a film here.
1: Film
0: here. And that is where Uri originated from.
1: Okay.
0: Meanwhile, maru Meenakshi Sundareshwar bani rahyu tu Phantom ma. Phantom ban thayu. Ane picture bhi ban thayu. Dharma ma casting karwani bahu try kariyo me loko hai. પણ ડિફિકલ્ટ હતું કાસ્ટિંગ, કેમ કે નવા ડિરેક્ટર સાથે કાસ્ટ કરવાનું બહુ જ ડિફિકલ્ટ છે ઇન્ડિયામાં. ત્યારે આવ્યું ધ મોસ્ટ ડિફાઈન્ડ

0: defining moment for my career personally, the entry of Netflix in India. आपने या तो फिल्म करता था या तो आपने टीवी लगता था. Netflix आयु तो मारा जेवा राइटर्स ने एक चांस मिलो टू बी एबल टू टेल स्टोरीज. द इंटरनेट बूम रियली गेव अस द ऑपर्चुनिटी. कोई भी इटले वी डिडंट हैव टू डिपेंड ऑन स्टार जोए छे आ जोए थे ते जोए थे एट दैट पॉइंट ऑफ टाइम. Netflix थी मारू घणु बधु घणा बधा प्रोजेक्ट्स आगळ वध्या. मने घणी बधी ऑपर्चुनिटीज मळी छे. मीनाक्षी सुंदरेश Netflix पर छे. મારો શો મિસમેચ્ડ Netflix પર છે.
1: સુપર હિટ શો
0: છે. ઇટ ઇઝ ડન વેરી વેલ.
1: અને મારો પહેલો શો, મારો વેબ શો પહેલો,
0: મારો એક્ચ્યુઅલી પહેલો વેબ શો બીજો હતો.
1: ઓકે.
0: રિજેક્ટ્સ કરીને હતો. અને એની પહેલા મેં યુટ્યુબ પર એક સિરીઝ કરી હતી મોમ એન્ડ કો કરીને.
1: ઓકે.
0: સો આઈ થિંક બટ Netflix ઇઝ ધ ફર્સ્ટ બિગ શો. Z5 પર અમે લોકોએ રિજેક્ટ કરીને એક શો કર્યો હતો વિચ વોઝ લાઈક રિવરડેલ, કુલ, યંગ એડલ્ટ, એજી kind of a thing. પણ Netflix પર જે મિસમેચ આવ્યું, that blew up like anything, you know, and that gave me very very good opportunities to be able to tell the kind of story જે મને કેવી હતી, જે મારાથી ઓર્ગેનિકલી આવતી. In the meanwhile, Aditya ni Uri became the biggest hit of all time, you know, at that point. It is, I think, one of the most profitable films of all time.
1: કેટલામાં બની હતી?
0: I wouldn't know the final number.
1: Okay.
0: But I know that the profit ratio return was the highest that any film ever had.
1: Wow.
0: So,
1: અને એ પેલો ફહદ પાછો પાકિસ્તાન ગયો.
0: હા.
1: અને ઉરી એ વચ્ચેનો પીરિયડ કેટલો? જેમાં આદિત્ય બિસ્તરા પેક કરીને જવાનું નક્કી કર્યું હતું ને પછી ઉરી આવ્યો. પછી કમ્પલસરી મુંબઈમાં સેટલ જ થઈ
0: ગયો. ત્રણ ચાર મહિનામાં લાઈફ તો નોટ ઉરી આવી નહીં, ઉરી બનવાની શરૂ થઈ. ઉરી વોઝ બહુ ડિફિકલ્ટ ફિલ્મ હતી બનાવવા માટે.
1: માઇન્ડ બ્લોઈંગ ફિલ્મ. માય મોસ્ટ ફેવરિટ.
0: યા, ઇટ ઇઝ આઉટસ્ટેન્ડિંગ. એ જે ઉરીએ જે ઇન્ડિયામાં જે પેટ્રિયોટિઝમ નું ફરવર લાવ્યું, જે ઓટોમેટિકલી આઈ ફીલ દેટ India started loving their country a lot more.
1: Absolutely.
0: Recognizing the sacrifice that the army makes for the country a lot more. It made the army cool.
1: Correct.
0: It made loving your country cool. I think e tarike se e rite Uri has been a game changer.
1: Correct. Loko ni andar ni desh pratye ni
0: bhakti jagi ane proud to be Indian wali je feeling aayi Uri thi aayi.
1: તો ચાર મહિનામાં એ ફિલ્મ બનવાની શરૂ થઈ.
0: ચાર મહિનામાં એ ફિલ્મ ના આઈ થિંક એ વધારે ટાઈમ લાગ્યો. પણ બેસિકલી એ જ છે કે ઉરી ચેન્જ્ડ આદિત્યઝ ફાઇનલી. એન્ડ મને એમ લાગે છે કે ઇટ્સ અ વેરી ગુડ થિંગ દેટ આદિત્ય ગોટ ટુ મેક ઉરી એન્ડ નોટ રાત બાકી. એ વખતે ધૂમ રાત બાકી નામ હતું પિક્ચરનું.
1: ઓકે.
0: રાત બાકી બની ગઈ છે હવે.
1: અચ્છા, હવે બની ગઈ છે, ફાઇનલી હવે બની ગઈ છે.
0: And it is a film called Dhoomdham.
1: Okay. Pratik Wadi je
0: film
1: che. That was originally
0: Raat Baki. Any story alag che. Te apne we'll get to that. But Uri became what it became. And that's when Aditya just decided to start his own production house. Par jane ne enu product potanu production house shuru karvanu decide karyu. Tyare he called me. And we had a little bit of a chat ki should I come in as a part of the company.
1: Huh.
0: And then I got on as a part of the company. Ane pachi amne je bhi picture hai, ye picture ame lakhi thi, je amne banavi thi.
1: Je tamaru dream hatu.
0: Je amaru dream hatu. Ame e journey par shuru kariyu.
1: Kaya varash ma?
0: This is 2022. ત્યારે મારું મિસમેચ બી આવી ગયું હતું, મીનાક્ષી સુંદરેશ્વર બી આવી ગયું હતું.
1: તો તારો શું રોલ ડિસાઇડ થયો પ્રોડક્શન હાઉસમાં? B62માં
0: આઈ વોઝ સપોઝ ટુ બી હેડ ઓફ ડેવલપમેન્ટ એન્ડ ઇવેન્ચ્યુઅલી આઈ ટર્ન્ડ ઇનટુ અ ક્રિએટિવ પ્રોડ્યુસર ઓફ ધ કંપની.
1: સુપર.
0: આઈ વોઝ સપોઝ ટુ ડેવલપ સ્ટોરીઝ ફોર B62. ત્યારે ત્રણ જ લોકો હતા એકચ્યુઅલી. હું હતો, આદિત્ય હતા અને એનો ભાઈ લોકેશ હતો.
1: ઓકે. તો યુ જોઈન્ડ B62?
0: યા, આઈ જોઈન્ડ B62.
1: તમે ત્રણ જણાની ટીમ.
0: હી વોઝ કાઇન્ડ ઇનફ ટુ લેટ મી રાઇટ, બીકોઝ રાઇટિંગમાં શું છે કે આજે જે સ્ક્રિપ્ટ લખી છે એ ક્યારે મને કોઈના હાથમાં નથી, અનફોર્ચ્યુનેટલી. એવું છે.
1: પણ ફોર્ચ્યુનેટલી એવું છે કે કોઈ સ્ક્રિપ્ટ પર એક્સપાયરી ડેટ નથી હોતી.
0: ના સ્કીપર એક્સપાયરી ડેટ બી

0: હોય છે
1: હોય છે
0: બે બે બે બે રીતે હોય. એક તો કોઈ બીજું બનાવી લે,
1: હા, આપણા હાથમાં.
0: બીજું કે કોઈક સ્ટોરીઝ નો કોઈક ટાઈમ ટાઈમ છે, યુ નો, અને એની આગળ જવાનું એટલે પછી ડેટેડ પિક્ચર બનાવવાનું વાળું ઓલું છે. કેમ કે સિનેમા ઇઝ કોન્સ્ટન્ટલી ઇવોલ્વિંગ, એન્ડ બીકોઝ સિનેમા ઇઝ કોન્સ્ટન્ટલી ઇવોલ્વિંગ, યોર સ્ટોરીઝ એન્ડ સ્ટોરી ટેલિંગ નીડ્સ ટુ કોન્સ્ટન્ટલી ઇવોલ્વ.
1: ટ્રુ.
0: સો દેટ ઇઝ ધેટ.
1: હા, સો 60B62 માં તમે લોકો ત્રણ જણા એ શરૂ કર્યું.
0: યસ, અને
1: એઝ યુ સેડ કે આદિત્ય વોઝ કાઇન્ડ ઇનફ
0: ટુ લેટ મી રાઇટ આઉટસાઇડ. યસ.
1: દરમિયાન મેં તે કઈ ફિલ્મો લખી અને બી 62 ની બંનેની પેરેલલ યાત્રા, યાત્રા આપણે જેને કહીએ ગુજરાતીમાં, એ કેવી રીતે?
0: તો બી 62 માં ધ ફર્સ્ટ ફિલ્મ વી ડિસાઇડેડ ટુ ડુ ધૂમધામ. ધૂમધામ રાજ બાકીની સ્ક્રિપ્ટ હતી અને અમે લોકો ડિસાઇડ કર્યું કે ધીસ વુડ બી અવર ફર્સ્ટ પ્રોડક્શન
1: એઝ અ પ્રોડ્યુસર.
0: એઝ અ પ્રોડ્યુસર અને સિમિલર એટ ધ સેમ ટાઈમ અમે લોકો બારામુલ્લા બી ડેવલપ કરતા હતા. વી ગોટ અ ડિરેક્ટર ઓન બોર્ડ વિચ વોઝ અ ડિરેક્ટર કોલ આદિત્ય જામલે. આદિત્ય જામલે જેને આર્ટિકલ 370 બી બનાવી છે, ત્યારે બારામુલ્લા એ બનાવતો હતો.
1: બારામુલ્લા બી નેટફ્લિક્સ પર છે.
0: બારામુલ્લા બી નેટફ્લિક્સ પર છે, પણ ઇટ વોઝ નોટ સપોઝ ટુ બી રાઇટ, ઇટ વોઝ સપોઝ બી અ થિયેટ્રિકલ.
1: ઓકે.
0: ધૂમધામ વોઝ ઓલસો સપોઝ બી અ થિયેટ્રિકલ, એન્ડ ધીસ ઇઝ જસ્ટ આફ્ટર કોવિડ ટાઈમ. ધૂમધામ માટે વી વર લુકિંગ ફોર અ ડિરેક્ટર જસ્ટ બિફોર ધૂમધામ ના, એન્ડ ડ્યુરિંગ ધ ટાઈમ ઓફ મીનાક્ષી સુંદરેશ્વર. I had also written a very small film called Cash.
1: Cash.
0: Yes, Cash.
1: Okay.
0: Amol Parashar, actor che, Kavin Dave, apne Gujarati.
1: Gujarati.
0: Ye logo ne maline ame logo ek nani picture banayi thi Cash, which was a film about demonetization.
1: Okay.
0: And it was a comedy.
1: B62 man.
0: No, not B62. Achha, this was with Vishesh Films.
1: Okay.
0: The Butts.
1: Ha.
0: To Vishesh Films no je Vishesh Butts cha, young guy, cool guy, want to make cool films in Vishesh Films, which was making વેરી વેરી ડિફરન્ટ કાઇન્ડ ઓફ ફિલ્મ્સ ધેટ ટાઈમ. તો અમે લોકો એક રિષભ શેઠ કરીને ડાયરેક્ટર છે, એની સાથે કેશ પિક્ચર બનાવી લીધું. હોટસ્ટાર પર છે, વેરી વેરી ફની ફિલ્મ. આઈ ડોન્ટ થિંક અ લોટ ઓફ પીપલ હેવ સીન ધેટ ફિલ્મ, બટ આઈ જેન્યુઅનલી લવ ધેટ ફિલ્મ બીકોઝ ઇટ્સ એક્સ્ટ્રીમલી ફની, ઇટ્સ એક્સ્ટ્રીમલી યંગ, કુલ, ફની. સો આદિત્ય હેડ સીન ધ ટ્રેલર ઓફ કેશ ધેટ ટાઈમ એન્ડ હી લાઈક ધીસ ગાયઝ કોમિક ટાઈમિંગ ઇઝ રિયલી ગુડ. સો વી ડિસાઇડેડ ધેટ
1: ધૂમધામાને આપીએ.
0: ધૂમધામાને આપીએ. તો ત્યારે ધૂમધામ ચાલુ ચાલુ થઈ. યામી વોઝ કાસ્ટ એન્ડ સ્કેમ એટ કમ આઉટ ધેટ ટાઈમ. સો વી ડિસાઇડેડ, યુ નો વોટ, ધીસ ગાય ઇઝ ડેમ ટેલેન્ટેડ, પ્રતીક ગાંધી, લેટ્સ ટ્રાય એન્ડ કાસ્ટ પ્રતીક ગાંધી ઇન ઇટ. સો ધેટ્સ વેન ધ પ્રોજેક્ટ કેમ ઇન ટુ લાઈફ. ધૂમધામ ઇઝ એક્સ્ટ્રીમલી ડિફિકલ્ટ ફિલ્મ ટુ મેક, બટ વી ઇવેન્ચ્યુઅલી મેડ ઇટ. ઇટ વોઝ અ બેંગિંગ બેંગિંગ થિયેટ્રિકલ એક્સપિરિયન્સ. હુએવર સો ધ ફિલ્મ લવ્ડ ઇટ. They were like, this is very, very funny.
1: Crazy film.
0: This is very fun. This is a great, it's a very entertaining film. And it's a kind of film which is a community experience.
1: Full package.
0: Saathe joine maja ause evu picture. Tyare ame lokoe Baramulla bhi saru kari banavani.
1: Okay.
0: Baramulla saru kari banavani at the end of 2022 and the beginning of 2023. Extremely, again, difficult film to make because we decided to make the film with Manav Kaul.
1: Okay.
0: We did not want to go with we want to go with good actors always.
1: Not the established.
0: Not the established ones, you know, like it, which means that if the ambition of the film is here, the budget of the film is here.
1: Ha.
0: But then that's the struggle.
1: Ha. To Baramulla lucky padte
0: hai. Na, main lucky nahi ki.
1: As a creative producer.
0: I was only a creative producer on it. Dhoomdhaam I
1: mane ek vastu ke, sorry to interrupt. Creative producer ke no role exactly so hoy if I mean
0: a creative producer, his job is
1: what?
0: To maintain the creative.
1: આવા તખી મને ગુજરાતીમાં કહે છે કે ઘણું બધું ઓડિયન્સ ગુજરાતી ભાષા ગુજરાતી છે ને, ઘણા બધા લોકોને આમ ઇન્સ્પાયર પણ થતા હોય છે ફિલ્મો બનાવવા માટે, તો એમને ખબર પડે કે ઓકે ધીસ ઇઝ
0: કરેક્ટ. ક્રિએટિવ પ્રોડ્યુસરનું કામ એક જ છે, મેક શ્યોર કે ક્રિએટિવલી ફિલ્મ બેસ્ટ ક્વોલિટી ની હોય વાઇલ બીંગ ઇન બજેટ દેટ ઇટ ઇઝ સપોઝ ટુ બી મેડ ઇટ.
1: ઓકે
0: ઓકે. એવરી એસ્પેક્ટ પિક્ચરનો ક્રિએટિવલી મોનિટર કરવાનો, ફ્રોમ રાઇટિંગ ટુ કાસ્ટિંગ ટુ માઉન્ટિંગ ટુ ગેટિંગ એચઓડીઝ ટુ શૂટિંગ ટુ એડિટિંગ,
1: લાઈક અ ટીમ બિલ્ડિંગ એન્ડ એક્ઝિક્યુશન.
0: યસ. ક્રિએટિવલી હર વસ્તુ સુપરવાઇઝ કરવાની હોય, અને એચઓડીઝ અને ડાયરેક્ટર અને પ્રોડ્યુસરમાંથી સૌથી બેસ્ટ નીકાળવાનું, કામ નીકાળવાનું કે એવું એનું

0: જે પોટેન્શિયલ છે, મેક શ્યોર એ કરવા, એ કરવાનું કે એ લોકો પોટેન્શિયલ ટુ ઇટ્સ મેક્સિમમ યુઝ કરે છે.
1: એટલે સ્કૂલના પ્રિન્સિપલ જેવું કામ,
0: સ્કૂલનું પ્રિન્સિપલ જેવું કામ, એક્ઝેક્ટલી.
1: ક્લેર્ક્સ પાસેથી પણ સારું કામ લે, પ્યુન પાસેથી પણ સારું લે, શિક્ષક પાસે, ટીચર્સ પાસેથી બેસ્ટ એડ્યુકેશન,
0: ક્રિએટિવલી બેસ્ટ પ્રોડક્ટ નીકળવો જોઈએ, એ મારું, એ મારું રિસ્પોન્સિબિલિટી છે.
1: યુ નો, પછી આ ધૂમધામ થઈ,
0: ધૂમધામ થઈ,
1: અને બારામુલ્લા પર,
0: બારામુલ્લા શૂટ થઈ. બારામુલ્લાની શૂટ અમે લોકોએ એવી કન્ડિશન્સમાં કરી છે, -16 ડિગ્રી સેલ્સિયસ કાશ્મીરમાં, -16 ડિગ્રીઝમાં શૂટ કર્યું છે. બજેટ બહુ જ ઓછું હતું. બારામુલ્લા શોટ ઇન 23 ડેઝ.
1: વાવ,
0: ઇટ્સ ઇનસેન.
1: જસ્ટ
0: 23 ડેઝ.
1: એટલે મેં તો એટલા ઓછા સમયમાં તો આજકાલ રિજનલ ફિલ્મો બી લોકો નથી બનાવતા.
0: હા, એટલે બહુ જ ડિફિકલ્ટ શૂટ હતું.
1: અને યુ આર સેઇંગ કે માનવ કૌલને કાસ્ટ કરવાની,
0: માનવ કૌલને કાસ્ટ કરવાનું હતું,
1: નોટ સ્ટાર.
0: વી વોન્ટેડ અ કાશ્મીરી. હી ઇઝ ઓલસો ફ્રોમ,
1: એન્ડ વોટ અ રાઇટર એન્ડ એક્ટર હી.
0: વોટ ફેન્ટાસ્ટિક, ફેન્ટાસ્ટિક, ફેન્ટાસ્ટિક. એન્ડ આઈ થિંક એનું જે પરફોર્મન્સ છે બારામુલ્લામાં, ટોપ ક્લાસ. સિમિલરલી વિથ ધૂમધામ ઓલસો, વી ટુક એક્ટર્સ દેટ વી ન્યુ અ ગુડ એક્ટર્સ. ઇફ યુ હેવ અ ગુડ એક્ટર, માર્કેટ એન્ડ ઓલ દેટ ડઝ નોટ મેટર.
1: કરેક્ટ.
0: તો then we made a film called Article 370, that also we made with Yami. Aditya is a Kashmiri pandit, he's very very passionate about the Kashmir issue. Mm-hmm. And he wants to tell those stories, and I think he can tell those stories better than most people.
1: Correct.
0: Kemke,
1: first hand experience
0: chemno to e hatu.
1: Meanwhile 370 jare hatavi sarkare e subject par the film banavano, tyare to khub loko ena vishe controversies create karvani par koshish kari.
0: Correct, correct.
1: So how did you, I mean, તમને લોકોને ક્યારેક અંદરથી હસવું પણ આવતું હશે ને કે યાર અમે તો ફિલ્મો બનાવીએ છીએ, અમને સિને માટે તમે.
0: આઈ થિંક કોન્ટ્રોવર્સી થોડું પોલિટિકલી ડાઈ ડાઉન થઈ ગઈ હતી.
1: હા,
2: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

0: વસ્તી ગણતરીના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.
1: હેલો, હાય, નમસ્કાર. આજ મેં આપકે લિયે એક બહોત અચ્છી સી કિતાબ લેકર આઈ હું. હમને કઈ આત્મકથાએ પઢી હૈ, કઈ આત્મકથાએ હમને સ્કૂલ કે જમાને મેં લિખી હોગી, પર કભી આપને સુની હૈ એક ગધે કી આત્મકથા? તો હા, આજ હમ એક પુસ્તક શરૂ કરને જા રહે હૈ ઓર ઉસી પુસ્તક કા નામ હૈ એક ગધે કી આત્મકથા. કિતાબ જિન્હોને લિખી હૈ ઉનકા નામ હૈ કૃષ્ણ ચંદર જી. તો શરૂ કરતે હૈ. શરૂઆત મેં લિખા હૈ, ઇસકે પઢને સે બહોતો કા ભલા હોગા. મહાનુભાવ, મેં ના તો કોઈ સાધુ સંન્યાસી હું, ના કોઈ મહાત્મા ધર્માત્મા, ના શ્રી 108 સ્વામી ગહમ ગહમાનંદ કા ચેલા હું, ના જડી બૂટીઓ વાલા સૂફી ગુરમુખ સી મજેલા હું, ના મેં વૈદ હું, ના ડોક્ટર, ના કોઈ ફિલ્મ સ્ટાર હું, ના રાજનીતિજ્ઞ. મેં તો કેવલ એક ગધા હું જિસે બચપન કે દુષ્કર્મો કે કારણ સમાચાર પત્ર પઢને કા ઘાતક રોગ લગ ગયા થા. હોતે હોતે યહ રોગ યહાં તક બઢ ગયા કે મેને ઈંટે ધોને કા કામ છોડ કર કેવલ સમાચાર પત્ર પઢના આરંભ કર દિયા. ઉન દિનો મેરા માલિક દબ્બુ કુંભાર થા, જો બારાબંકી મેં રહેતા થા, જહાં કે ગધે બહોત પ્રસિદ્ધ હૈ ઓર સૈયદ કરામત અલી સાહબ બાર એટલા કી કોઠી પર ઈંટે ધોને કા કામ કરતા થા. સૈયદ કરામત અલી સાહ લખનૌ કે એક માને હુએ બેરિસ્ટર થે ઓર અપને પૈતૃક નગર બારાબંકી મેં એક આલિશાન કોઠી સ્વયં અપની નિગરાની મેં બનવા રહે થે. સૈયદ સાહબ કો પઢને લિખને કા બહોત શોખ થા, ઇસીલિયે અપની કોઠી કા જો ભાગ ઉન્હોને સબસે પહેલે બનવાયા વહ ઉનકી લાઇબ્રેરી કા હાલ તથા રીડિંગ રૂમ થા, જિસમે વહ પ્રાતઃકાલ આકર બેઠ જાતી. વહ બારા બરામદે મેં ખુરસી ડાલકર સમાચાર પત્ર પઢતી ઓર ઈંટે ધોને વાલો કી નિગરાની ભી કરતી. ઉન્હી દિનો મુજે સમાચાર પત્ર પઢને કા ચસ્કા પડા. હોતા અધિકતર યું થા કે ઇધર મેને ઉઠતી હુઈ દીવાર કી

0: વસ્તી ગણતરીના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.
1: મૌલવી સાહેબ ને મુજે મસ્જિદ કે બહાર એક ખૂંટે સે બાંધ દિયા ઓર સ્વયં ભીતર ચલે ગયે. મેને મોકા ગનીમત જાના ઓર રસી તોડકર વહાં સે નિકલ ભાગા. એસા ભાગા કે મીલો તક પીછે મુડકર નહીં દેખા. અબ મેને યે નિશ્ચય કર લિયા થા, ઇન સંકીર્ણ હૃદય વ્યક્તિઓ કે ઝગડે સે એક ગધે કા ક્યા સંબંધ. અબ મેં કિસી કી ભી સહાયતા નહીં કરૂંગા. અતએવ અબ મેં દિન ભર કિસી વૃક્ષ કી ઘની છાયા મેં પડા રહેતા યા કિસી જંગલ અથવા મેદાન મેં ઘાસ ચરતા રહેતા ઓર રાત હોને પર અપની યાત્રા શરૂ કર દેતા. ઇસી પ્રકાર ચલતે ચલતે બડી મુશ્કિલ સે કહી 6-7 મહિનો કે બાદ દિલ્હી પહોંચા. દિલ્હી કે ભૂગોળ કા વર્ણન સંક્ષિપ્ત રૂપ સે કરતા હું, તાકી દિલ્હી આને વાલી યાત્રી મેરી જાનકારી સે પર્યાપ્ત લાભ ઉઠા સકે ઓર ધોકા ન ખાય. इसके पूर्व में शरणार्थी, पश्चिम में शरणार्थी, दक्षिण में शरणार्थी और उत्तर में शरणार्थी बसते हैं. बीच में भारत की राजधानी है और इसमें स्थान स्थान पर सिनेमा के विभिन्न औषधियों और शक्तिवर्धक गोलियों के विज्ञापन लगे हुए हैं, जिससे यहाँ की सभ्यता तथा संस्कृति की महानता का अनुभव होता है. एक बार मैं चांदनी चौक से गुजर रहा था कि मैंने एक सुंदर युवती को देखा जो तांगे में बैठी पायदान पर पांव रखे अपनी सुंदरता के नशे में डूबी चली जा रही थी और पायदान पर विज्ञापन चिपका हुआ था. मैं इस दृश्य के तीखे व्यंग से प्रभावित हुए बिना न रह सका और बीच चांदनी चौक में खड़ा होकर कहा लगाने लगा. लोग राह चलते चलते रुक गए और एक गधे को बीच सड़क में कहा लगाते देख कर हंसने लगे. वे बेचारे मेरी दुष्ट आवाज पर हंस रहे थे और मैं उनकी दुष्ट सभ्यता पर कहे लगा रहा था. इतने में एक पुलिस के संतरे ने मुझे डंडा मारकर टाउन हॉल की ओर धकेल दिया. इन लोगों को मालूम नहीं कि कभी कभी गधे भी इंसानों पर हंस सकते हैं. दिल्ली में आने वालों को यह याद रखना चाहिए कि दिल्ली में प्रवेश करने से बहुत से दरवाजे हैं, दिल्ली दरवाजा, अजमेरी दरवाजा, तुर्कमान दरवाजा इत्यादि, परंतु आप दिल्ली में इनमें से किसी दरवाजे के रास्ते भीतर नहीं आ सकते, क्योंकि इस दरवाजों के भीतर

વસ્તી ગણતરીના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 99 66 88, 9512 99 66 88. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું, 95 12 99 66 88, 9512 99 66 88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: આજકાલ આપણે ઘણા બધા વિડીયો જોયે છે, રીલ્સ જોયે છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ. પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડીયો સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

વસ્તી ગણતરીના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 96 88 9512 99 66 88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું 95 12 96 66 88 9512 99 66 88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોયે છે, રીલ્સ જોયે છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ. પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડીયો સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.